सुप्रभात। मीडियम वेव 370.3 मीटर से लेकर 810 किलोहर्ट्ज़ पर आकाशवाणी नुआ राजकोट केंद्र छे। आज शुक्रवार ज्येष्ठ मासना कृष्ण पक्षनी तृतीय तिथि विक्रम संवत 2082 એટલે કે 3 જુલાઈ 2026 અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મંગલસ્વરથી।

શ્રોતાઓ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

શ્રોતા મિત્રો, ગાંધી વંદના કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય ગાંધીજી દ્વારા લિખિત સત્યના પ્રયોગો પુસ્તકમાંથી પાના નંબર 288 પર આવેલ ઉપવાસ પરની વાત. દૂધ અને અનાજ છોડી ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો. તે જ અરસામાં સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા. આમાં પણ મિસ્ટર કેલનબેક ભળ્યા. પૂર્વે ઉપવાસો કરતો તે કેવળ આરોગ્યની દ્રષ્ટિએ. દેહ દમનને સારું ઉપવાસ કરવાની આવશ્યકતા છે તે એક મિત્રની પ્રેરણાથી સમજો. વૈષ્ણવ કુટુંબમાં જન્મ હોવાથી ને માતા કઠિન વ્રતોનું પાલન કરનારી હોવાથી એકાદશી વગેરે વ્રતો દેશમાં રાખેલા, પણ તે દેખાદેખીએ અથવા માતા પિતાને રીઝવવાના હેતુથી. તેવા વ્રતોથી કશો લાભ થાય છે એમ ત્યારે નહોતો સમજ્યો, માનતો પણ નહોતો. પણ મજકૂર મિત્રના પાલન ઉપરથી અને મારા બ્રહ્મચર્યના વ્રતને ટેકો આપવા સારું મેં તેનું અનુકરણ શરૂ કર્યું અને એકાદશીને દિવસે ઉપવાસ કરવાનું ઠરાવ્યું. સામાન્ય રીતે લોકો એકાદશીના દિવસે દૂધ અને ફળ લઈને એકાદશી રાખી ગણે છે, પણ ફળાહારનો ઉપવાસ તો હવે હું હંમેશા પાળતો થઈ ગયો હતો, એટલે મેં પાણીની છૂટ રાખીને પૂરા ઉપવાસ શરૂ કર્યા. ઉપવાસના પ્રયોગોના આરંભને સમયે શ્રાવણ માસ આવતો હતો. તે વર્ષે રમઝાન અને શ્રાવણ માસ સાથે હતા. ગાંધી કુટુંબમાં વૈષ્ણવ વ્રતોની સાથે શૈવ વ્રતો પણ પડાતા. કુટુંબીઓ જેમ વૈષ્ણવ દેવાલયોમાં જતા તેમ શિવાલયોમાં પણ જતા. શ્રાવણ માસના પ્રદોષ કુટુંબમાં કોઈક તો દર વર્ષે રાખતું જ, તેથી આ શ્રાવણ માસ રાખવાની મેં ઈચ્છા કરી. આ મહત્વના પ્રયોગનો આરંભ ટોલ્સ્ટોય આશ્રમમાં થયો. ત્યાં સત્યાગ્રહી કેદીઓના કુટુંબો સાચવીને કેલનબેક અને હું રહેતા. આમાં બાળકો અને નવયુવકો પણ હતા. તેમને અર્થે નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં 4-5 મુસલમાન હતા. તેમણે ઇસ્લામના નિયમો પાળવામાં હું મદદ કરતો ને ઉત્તેજન આપતો, નિમાજ વગેરેની સગવડ કરી આપતો. આશ્રમમાં પારસીઓ અને ખ્રિસ્તીઓ પણ હતા. આ બધાને પોતપોતાના ધર્મ પ્રમાણે ચાલવાનું પ્રોત્સાહન આપવાનો નિયમ હતો, એટલે આ મુસલમાન નવયુવકોને રોજા રાખવામાં મેં ઉત્તેજન આપ્યું. મારે તો પ્રદોષ રાખવા જ હતા, પણ હિન્દુઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ મુસલમાન યુવકોને સાથ આપવાની મેં ભલામણ કરી. સંયમમાં સાથ બધાને આપવો એ સ્તુત્ય છે એમ તેમને મેં સમજાવ્યું. ઘણા આશ્રમવાસીઓએ મારી વાત ઝીલી લીધી. હિન્દુઓ અને પારસીઓ મુસલમાન સાથીઓનું છેક અનુકરણ નહોતા કરતા, કરવાની આવશ્યકતા નહોતી. મુસલમાન સૂરજ ડૂબવાની રાહ જોતા ત્યારે બીજા તે પહેલા જમી લેતા કે જેથી મુસલમાનોને તેઓ પીરસે ને તેઓને સારું ખાસ વસ્તુઓ તૈયાર કરે. વળી મુસલમાનો સરગી કરે તેમાં બીજાઓને ભાગ લેવા પણ નહોતું, અને મુસલમાનો દિવસના પાણી પણ ન પીએ, બીજાઓ પાણી છૂટથી પીતા. આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એક ટાણાનું મહત્વ સૌ સમજવા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યા. આશ્રમમાં અન્નાહારનો નિયમ હતો. આ નિયમનો સ્વીકાર મારી લાગણીને લીધે થયો હતો એમ મારે આ સ્થાને આભારપૂર્વક કબૂલ કરવું જોઈએ. રોજાને સમયે મુસલમાનોને માંસનો ત્યાગ વસમો લાગ્યો હશે, પણ નવયુવકોમાંથી કોઈએ મને તેવું જણાવવા નહોતું દીધું. તેઓ અન્નાહાર આનંદ અને સ્વાદપૂર્વક કરતા. હિન્દુ બાળકો આશ્રમમાં અશોભતી ન લાગે એવી સ્વાદિષ્ટ રસોઈ પણ તેમને સારું કરતા. મારા ઉપવાસનું વર્ણન કરતા આ વિષયાંતર મેં ઈરાદાપૂર્વક કર્યું છે, કેમ કે એ મધુર પ્રસંગ બીજે સ્થળે હું ન વર્ણવી શકત, અને તે વિષયાંતર કરીને મારી એક ટેવનું વર્ણન પણ મેં કરી નાખ્યું છે. જે સારી વસ્તુ હું કરું છું એમ મને લાગે તેમાં હું મારી સાથે રહેનારાઓને હંમેશા ભેળવાનો પ્રયત્ન કરું. આ

ઉપવાસ અને એકટાણાના પ્રયોગો નવી વસ્તુ હતી, પણ પ્રદોષ અને રમઝાનને મિશે મેં બધાને તેમાં સંડોવ્યા. આમ આશ્રમમાં સંયમી વાતાવરણ સહેજે વધ્યું. બીજા ઉપવાસો અને એકટાણામાં પણ આશ્રમમાં રહેનારા ભળવા લાગ્યા અને એનું પરિણામ શુભ આવ્યું એમ હું માનું છું. સંયમની અસર બધાના હૃદય ઉપર કેટલી થઈ, બધાના વિષયોને રોકવામાં કેટલો ભાગ ઉપવાસ આદિએ લીધો એ હું નિશ્ચયપૂર્વક નથી કહી શકતો, પણ મારી ઉપર તો આરોગ્ય અને વિષયની દ્રષ્ટિએ ઘણી અસર થઈ એમ મારો અનુભવ છે. છતાં ઉપવાસ આદિની એવી અસર બધા ઉપર થાય જ એવો અનિવાર્ય નિયમ નથી એ હું જાણું છું. ઇન્દ્રિય દમનના હેતુથી થયેલા ઉપવાસની જ વિષયોને રોકવારૂપ અસર થાય. કેટલાક મિત્રોનો અનુભવ એવો પણ છે કે ઉપવાસને અંતે વિષયચ્છા અને સ્વાદો તીવ્ર થાય છે, એટલે કે ઉપવાસ દરમિયાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સતત ભાવના હોય તો જ તેનું શુભ ફળ આવે. હેતુ વિના મન વિના થયેલા શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિણામ વિષય રોકવામાં નિપજશે એવું માનવું કેવળ ભૂલ ભરેલું છે. ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક આ સ્થળે બહુ વિચારવા યોગ્ય છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રશ્વા નિદર્તતે. ઉપવાસીના વિષયો શમે છે, તેનો રસ નથી જતો. રસ તો ઈશ્વર દર્શનથી જ, ઈશ્વર પ્રસાદથી જ શમે. એટલે કે ઉપવાસાદી સંયમીના માર્ગમાં એક સાધન રૂપે આવશ્યક છે, પણ તે જ બધું નથી. અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે. શ્રોતા મિત્રો, ગાંધીવનના કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય ગાંધીજી દ્વારા લિખિત સત્યના પ્રયોગ પુસ્તકમાંથી પાના નંબર 288 પર આવેલ ઉપવાસની વાત આપે સાંભળી. શ્રોતા મિત્રો, પૂજ્ય બાપુને સમર્પિત આ ભજન સાંભળીએ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા લાગુ. રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર સ્પર્ધાનો આરંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ નવી નિમણૂક મેળવેલા 2300થી વધુ યુવાનોને ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રેવન્યુ તલાટીને મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગામડાના વહીવટનું આધારસ્તંભ ગણાવતા ગ્રામજનોના પ્રશ્નો સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિવારણ લાવી દેવાનું સેવા દાયિત્વ નિભાવવા આહવાન કર્યું.
1: તમારું કામ ને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઉભો થાય. તમે ધારો એ રીતે કામ કરી શકો છો.
0: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે તાપી જિલ્લામાં નિમણૂક પામેલા 80 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે નવનિયુક્ત 146 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક દરમિયાન ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી. રાજ્યમાં 5G સેવાઓનો પ્રારંભ અને ભારત નેટ પ્રોગ્રામ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યંત મજબૂત બનાવી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી ઝડપથી સુધરી રહી છે.
2: हम आज के दिन में 5G क्षेत्र में भी काम कर रहे हैं और हमारे राज्य में जहां तक कनेक्टिविटी का और नेटवर्क का सवाल है हम ऑलमोस्ट 100% हमें कवरेज मिल चुका है. आज कोई भी ऐसी जगह नहीं मिलेगी जहां हमें कोई ना कोई सर्विस प्रोवाइडर का हमें नेटवर्क नहीं मिलता. भारत सरकार ने ये भारत नेट का प्रोग्राम जो गुजरात का SPV है GFGNL उनको ये काम दिया गया है.
0: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાશે. અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જૂન મહિનામાં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gscb.org પર આજે સવારે 11 વાગે જાહેર કરવામાં આવશે. માંજલપુર વિધાનસભા બેઠક પર જાહેર થયેલી પેટા ચૂંટણી અન્વયે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ઉલ્લેખનીય છે કે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ગઈકાલે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો. આ પેટા ચૂંટણી માટે 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ, જેમાંથી 17,000થી વધુ વસ્તુઓનો નિકાલ કરાયો. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગઈકાલે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abdને ફોલો કરશો. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સવારે 6 વાગ્યા સુધીમાં 150થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કેશોદ, માંગરોળ, માણિયા અને માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉપલેટાના વેણુ બે ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવતા નદીના પટમાં કોઈને અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ગધેથળ, વરજાંગ જાડિયા, મેખાટીંબી, નાગવદર અને નીલખા ગામના લોકો માટે પણ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ગઈકાલે ઉમરાણામાં સાંજ સુધીમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. ઘોઘામાં 0.25 ઇંચ, મહુવામાં 1.5 ઇંચ, જ્યારે ગોહિલવાડમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લી જિલ્લામાં મેઘરજ, શામળાજી અને મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
1: અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. મેઘરજ, શામળાજી અને મોડાસા સહિતના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા શહેર તેમજ દદાલિયા, સાકરિયા અને આનંદપુરા કંપા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિઝનનો અરવલ્લી જિલ્લામાં નોંધપાત્ર પ્રથમ વરસાદ થવાથી ધરતીપુત્રોમાં નવી આશા જાગી છે. બીજી તરફ મોડાસા શહેરમાં માત્ર 1.5 કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચરખા, કેનાલપારા, ગરમલી, પાણિયા, કથિયોદર, શંભુપારા, નવા ચરખા અને ચાડ કેરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સાથે જ બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વલસાડ અને પારડી તાલુકામાં 3 ઇંચ તો કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકામાં આશરે 2.5 ઇંચ વરસાદ પડ્યો. વાપી અને નાના પોંઢામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સાથે જ અનેક ગામોમાં વીજળી પડતા પશુઓના મોત નિપજ્યા છે. વીરપુર તાલુકામાં વીજળી પડતા 2 ગાયોના મોત નિપજ્યા. લુણાવાડા તાલુકાના કેનબારિયા ગામે વીજળી પડતા 3 પશુના મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી. આ સાથે જ રાજગઢ અને થાન સાવલી ગામમાં ઘરની બહાર બાંધેલ પશુ પર વીજળી પડતા 3 પશુના મોત નિપજ્યા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા. પાટણ સહિત જિલ્લામાં હજુ પણ વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ સાથે જ મહિલાઓએ જૂની પરંપરા મુજબ ઢૂંઢિયા બાપજીની મૂર્તિ બનાવી શેરીએ શેરીએ ભ્રમણ કરી પક્ષીઓ માટે ચણ એકત્રિત કરી અનોખી પરંપરા જીવત કરી છે. રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની, તો સાથે જ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
2: 3 જુલાઈ કે લીએ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વેરી હેવી રેનફોલ ઓરેન્જ વાર્નિંગ કે સાથ નર્મદા, ભરૂચ, ડાંગ ઓર તાપી કે લીએ દિયા ગયા હૈ. હેવી રેનફોલ કા વાર્નિંગ આનંદ, પંચમહલ, બરોડા ઓર છોટા ઉદયપુર કે લીએ દિયા ગયા હૈ. સૌરાષ્ટ્ર કચ્છ મેં એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ દિયા ગયા હૈ રેડ વાર્નિંગ કે સાથ. વેરી હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ પોરબંદર, જૂનાગઢ ઓર ગીર સોમનાથ કે લીએ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ રાજકોટ, દ્વારકા ઓર બોટાદ.
0: પોરબંદરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
3: 24 કલાક સુધી દરિયામાં 3.5 થી પણ વધારે મીટરથી ઊંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને વાડીનાર બંદરથી હરસદ બંદર સુધીના વિસ્તારમાં વધારે સંભાવના છે. તે અનુસંધાને હું પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે 24 કલાક સુધી દરિયાકાંઠાથી દૂર રહીએ. માધવપુર બીચ, પોરબંદર ચોપાટી, અસ્માતી ઘાટ કે અન્ય પણ જે દરિયાકાંઠાના સ્થળો છે કે જ્યાં સામાન્ય રીતે લોકો ફરવા કે અન્ય હેતુ માટે જતા હોય છે, ત્યાં 24 કલાક દરમિયાન ન જાય.
0: અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ વિન્ડો 3નો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ વિન્ડો 3ની યજમાની કરી રહ્યું છે, જેમાં ભારતીય પુરૂષ બાસ્કેટબોલ ટીમ 2 જુલાઈથી 5 જુલાઈ 2026 દરમિયાન નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના 2 મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે ટકરાશે. ગઈકાલે ભારતે કતાર સામે પોતાના અભિયાનની શરૂઆત કરી અને ત્યારબાદ 5 જુલાઈએ લેબનોન સામે ટકરાશે. ક્વોલિફિકેશન માટે આ બંને મેચો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત

0: મહેસુલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુ. રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે ફીવા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર સ્પર્ધાનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરી છે ફિલ્મી ભક્તિ સંગીત.

કાર્યક્રમના પ્રારંભમાં જય સંતોષી માતા ફિલ્મ માટે ઉષા મંગેશકર અને સાથીઓનો સ્વર આપણે સાંભળ્યો. કવિ પ્રદીપની રચના, સંગીત સી અર્જુનનું.

શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં વક્ત કે શહેજાદે ફિલ્મની રચના. હસન જયપુરીની આ રચના હતી અને સંગીત આપ્યું ઉષા ખન્નાએ. શ્રોતાઓ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. હવે રજૂ કરે છે હવેલી સંગીત જય સેવકના સ્વરમાં. પ્રથમ રચના કૃષ્ણદાસની.

શ્રોતાઓ સાંભળી રહ્યા છે હવેલી સંગીત જય સેવકના સ્વરમાં. કાર્યક્રમના પ્રારંભમાં આપણે માણી કૃષ્ણદાસની રચના અને ત્યારબાદ શ્રી ભટ્ટની. કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ પરમાનંદની આ રચના.

શ્રોતાઓ સાંભળ્યા હતા હવેલી સંગીત જય સેવકના સ્વરમાં. રચનાઓ હતી કૃષ્ણદાસ, શ્રી ભટ્ટ અને પરમાનંદની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. બરાબર 7:45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયાએ યુક્રેનના ક્યુ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. ભારત અને જાપાને વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આર્થિક સુરક્ષાના પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી છે. આર્થિક સુરક્ષા સલાહકાર પર ભારત જાપાન સંયુક્ત ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સુરક્ષા ભાગીદારી પરસ્પર વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને સંકલિત હિતો પર આધારિત છે.
1: આર્થિક દુનિયા સપ્લાય ચેઇનમાં રૂકાવટે, ટ્રેડમાં અનિશ્ચિતતા ઓર ગ્લોબલ ડિમાન્ડમાં ગિરાવટ સે જૂઝ રહી હૈ. લેકિન જૈસે કહા જાતા હૈ, વેન ધ ગોઈંગ ગેટ્સ ટફ, ધ ટફ ગેટ ગોઈંગ. ભારત વિશ્વ કી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેજર ઇકોનોમી હૈ. પિછલે ફાઇનાન્શિયલ યર મેં ભારત કી જીડીપી ગ્રોથ 7.7% રહી. ઇતના હી નહીં, પિછલે 12 વર્ષો મેં હમ ભારત મેં કાઇજન ફિલોસોફી યાની કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ અપનાતે હુએ અપની ઇકોનોમિક ડીએનએ કો ટ્રાન્સફોર્મ કર રહે હૈ.
0: બંને પક્ષોએ 5 મુખ્ય ક્ષેત્રો, સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ક્લીન એનર્જી અને ફાર્માસ્યુટિકલમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે. શ્રી મોદીએ ભારત જાપાન સંબંધને વિશેષ ગણાવ્યા.
1: ભારત જાપાન સંબંધ વાકઈ બહુ સ્પેશિયલ હૈ. હમારી ઇકોનોમિક પાર્ટનરશિપ કી સફળતા કે કઈ ઉજ્જવલ ઉદાહરણ હૈ. અભી અભી હમને હરિયાણા કે ખરખોદા મેં મારુતિ સુઝુકી કે નયે પ્લાન્ટ કા ઉદ્ઘાટન કિયા. પૂરે વિશ્વ મેં સુઝુકી કી 2/3 કાર્સ ભારત મેં બનતી હૈ ઓર 100 સે અધિક દેશો કો એક્સપોર્ટ હોને જા રહી હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ સનાઈ તાકાઇચીએ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સ્પષ્ટપણે અને કડક નિંદા કરી છે. ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનના સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ ગત વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી. તેમણે 29 જુલાઈ 2025ના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મોનિટરિંગ ટીમ રિપોર્ટમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRFનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનાની પણ કડક શબ્દોમાં નિંદા કરી. બંને પ્રધાનમંત્રીઓએ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક સહિયારા ધ્યેય તરફ સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે સહયોગને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય પંચાયતી રાજમંત્રી રાજીવ રંજનસિંહ આ કાર્યશાળાની અધ્યક્ષતા કરશે. કાર્યશાળા દરમિયાન 16મા નાણાપંચના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના અનુદાનના અમલીકરણ માટેની માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યશાળા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન, અમલીકરણ પડકારોની ચર્ચા અને નાણાપંચના અનુદાનના અસરકારક ઉપયોગ માટે વ્યવહારુ વ્યૂહરચનાઓનું આદાન પ્રદાન કરવા માટે મંચ પૂરું પાડશે.

0: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો માટે બે દિવસીય સંસદીય અને કાયદાકીય કામગીરીના વિવિધ પાસાઓથી પરિચિત કરવાના વિશેષ સત્રનું ઉદ્ઘાટન કરશે. આ સત્રનો ઉદ્દેશ્ય નવા ચૂંટાયેલા સભ્યોને સમિતિ પ્રણાલીઓ, નાણાકીય દેખરેખ, સંસદીય વિશેષ અધિકારો અને વિધાનસભામાં ઉભરતી ડિજિટલ વિવિધ પહેલોની સમજ આપવાનો છે. આ કાર્યક્રમના ઉદઘાટન સત્રમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હાજરી આપશે. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પાબિતા માર્ગરીતા આજે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા ગ્રાન્ડ આયાતુલ્લા સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે ઈરાનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સમારોહમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિત્વ બંને દેશો વચ્ચેના સંબંધોના મહત્વ પર ભાર મૂકે છે, જે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત પાયો પૂરો પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમરનાથ યાત્રા આજથી જમ્મુ અને કાશ્મીરના પહેલગામ અને બાલતાલ બંને રૂટથી શરૂ થઈ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે.
1: हम बम भोले और हर हर महादेव के जयकारों के बीच अमरनाथ यात्रियों का पहला जट्टा आज सुबह पवित्र गुफा की तरफ रवाना हो गया. अगले 57 दिनों की इस यात्रा के दौरान लाखों श्रद्धालु नुनवन, पहलगाम और बालतर रास्तों से होते हुए बाबा बर्फानी के यहां अपनी हाजिरी देंगे. दोनों रास्तों पर अधिकारियों ने मेडिकल कैंप, आराम करने की जगहें, लंगर, पीने के पानी की सुविधा और मौसम की पल पल की जानकारी रखने जैसे व्यापक इंतजाम किए हैं. यात्रा को सुरक्षित रूप से पूरा करने के लिए सुरक्षा के कड़े इंतजाम किए गए हैं. इस बीच यात्रियों का दूसरा जत्था आज सुबह जम्मू के भगवती नगर यात्री निवास से निकलकर घाटी की तरफ रवाना हो गया है. आकाशवाणी समाचार के लिए मैं श्रीनगर से इश्फाक शाह.
0: દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
2: અગલે 2-3 દિનો મેં ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા ઓર પશ્ચિમી મધ્ય પ્રદેશ મેં ભારી સે બહુત ભારી વર્ષા કા અનુમાન લગાયા હૈ. ઇસી દૌરાન છત્તીસગઢ, તટીય કર્ણાટક, રાજસ્થાન, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાના, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરલ, માહે, ઉત્તરાખંડ ઓર વિદર્ભ મે ભી મોસમ કી એસી હી સ્થિતિ બની રહેગી. મોસમ વિભાગ ને બતાયા કી અરુણાચલ પ્રદેશ, અસમ ઓર મેઘાલય મેં મોસમ ગરમ ઓર ઉમસ ભરા રહેગા. હાલાંકી દિલ્હી में अगले 24 घंटों के दौरान आसमान में बादल छाए रहने और हल्की बारिश होने की संभावना है. नीतिका गुप्ता, आकाशवाणी समाचार, नई दिल्ली.
0: યુક્રેનમાં રાજધાની કીવ પર રશિયા દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 90 લોકો ઘાયલ થયા છે. સમગ્ર કીવમાં 30 સ્થળોએ મુખ્યત્વે રહેઠાણક ઇમારતો અને નાગરિક ઇન્ફાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાતક બોમ્બારો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવતા હુમલાનો આ વળતો જવાબ છે. તે ઉપરાંત યુક્રેન સતત રશિયાની તેલ રિફાઇનરી પર હુમલાઓના કારણે રશિયામાં ઇંધણનું સંકટ સર્જાયું છે. સીરિયામાં ગઈકાલે દમાસ્કમાં એક કાફેમાં વિસ્ફોટક ઉપકરણ મૂકી વિસ્ફોટ કરાયો હતો, જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે આ વિસ્ફોટક ઉપકરણ રાજધાનીના હેઝાલ જિલ્લામાં ન્યાય મહેલથી 100 મીટર દૂર સ્થિત કાફેની અંદર મૂકવામાં આવ્યું હતું. થાઇલેન્ડમાં મુકદહાન પ્રાંતમાં ગઈકાલે તીર્થયાત્રા પર જઈ રહેલા સાધુઓના જૂથ પર 11 વર્ષના છોકરાએ પિકઅપ ટ્રક અથડાવી દેતા 9 સાધુઓના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુકદહાન પ્રાંતના કુલ 35 સાધુઓ યાત્રા પર હતા. 5 સાધુઓ ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 અન્ય સાધુના હોસ્પિટલમાં મોત થયા હતા. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં લંડન ખાતે રમાયેલી બીજી સેમીફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 40 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નેટ સાઇવર બ્રન્ટના 47 બોલમાં 75 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ બનાવી શક્યું. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
3: આજના અખબારોમાં જાપાનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે થયેલી બેઠક, ગુજરાતમાં પડેલા વરસાદ અને રશિયા યુક્રેન પર કરેલા હુમલાના સમાચાર વાંચવા મળી રહ્યા છે.

0: રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાવ્યા. નવ ગુજરાત સમય લખે છે, રશિયા યુક્રેન પર 11 કલાક મિસાઇલો ઝીંકી, 22ના મોત. ફુલછાપની હેડલાઇન છે, જૂનમાં રિસાયેલા જુલાઇમાં રીઝ્યા. ગુજરાત પર વેધર ચક્રવ્યૂહ, 5 સિસ્ટમ એક સાથે ત્રાટકશે. અને સંદેશની હેડલાઇન છે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત અને જાપાન મજબૂત ભાગીદારી માટે કટિબદ્ધ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયાએ યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો

0: યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. રજૂઆત રંગોલી તન્ના.
2: પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત, પક્ષીઓને ખોરાક લેવામાં મદદરૂપ થતી તો કેટલાક પક્ષીઓને ઉડવામાં બેલેન્સ કરી આપતી અને પક્ષીઓનું અતિ મહત્વનું અંગ એવી ચાંચ વિશે. પક્ષીઓની ચાંચ તેને ખોરાક પકડવામાં અને માળા બનાવવામાં અગત્યનું અંગ સાબિત થાય છે. પક્ષીઓ ઉષ્ણકટિબંધ અતિશીત ઉત્તર ધ્રુવ પ્રદેશોમાં કે ઊંચાઈવાળા પહાડો પર અને ખીણમાં આવેલી ગુફાઓમાં કે પછી હિમપ્રદેશોમાં કે ગીચ વન જેવા વિસ્તારોમાં અનુકૂળ થવામાં તેમજ તેને વિવિધ પ્રકારનો ખોરાક લેવામાં ચાંચ ખૂબ જ કામ આવે છે. અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓની જેમ પક્ષીને મુખ પર 2 જડબા હોય છે અને તેના આગલા છેડે ચાંચ આવેલી હોય છે. સસ્તનોમાં માત્ર નીચલું જડબું ગતિશીલ હોય છે, જ્યારે પક્ષીઓમાં બંને જડબા ગતિશીલ હોય છે. પક્ષીઓની ચાંચ તે શૃંગી પદાર્થની બનેલી હોય છે. પક્ષીઓને દાંત હોતા નથી, આથી ખોરાકને ખેંચવા, ખોરાક પરની પકડ મજબૂત બનાવવા, ખોરાકને ભોંકવા, ચીરવા કે પછી ખોરાકના ટુકડા કરવા માટે પક્ષી મુખ્યત્વે ચાંચ પર જ આધાર રાખે છે. મુખગુહાની અંદરની સપાટી ખરબચડી હોવા ઉપરાંત તે શૂળ, શલકો અને તાંતણા જેવા પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો ખોરાકને પકડવા અને તેને અન્નનળી તરફ ધકેલવા માટે સહાય કરે છે. તેમજ પક્ષીઓની ચાંચ ભક્ષ્યને મોંમાંથી છટકી જતા પણ અટકાવે છે. ઘણા પક્ષીઓમાં મુખગુહાની એક અથવા બંને સપાટીએ લાંબી ખાંચો આવેલી હોય છે. તે પણ ખોરાકને અન્નનળી તરફ ખસેડવા માટે મદદ કરે છે. પક્ષીઓમાં ચાંચનું કદ, તેનો આકાર, તેની મજબૂતાઈ, તીક્ષ્ણ ધારવાળી ચાંચ વગેરે ખોરાક ગ્રહણ કરવા માટે ઉપયોગી થાય છે. મોટાભાગે ચાંચ રંગે કાળી હોય છે, જોકે તેનો રંગ પીળો, લાલ કે વાદળી પણ જોવા મળે છે. આ ચાંચના રંગના લીધે પક્ષીઓ પ્રજનન કાળ દરમિયાન સાથીઓને એકબીજાને આકર્ષે છે. પક્ષીઓમાં વિવિધ પ્રકારની ચાંચો જોવા મળે છે, જેમાં નાની, સીધી અને શંકુ આકારની ચાંચ હોય છે. આવી ચાંચ મોટાભાગે બીજ ચણનાર પક્ષીઓમાં જોવા મળે છે. આ પ્રકારની ચાંચ ફળમાં ચાંચ ઘૂસાડીને ચમચીની માફક તેને પકડીને મોંમાં મૂકવા માટે ઉપયોગમાં આવે છે. ચકલી, કબૂતર અને કદમાં નાના ઘણા પક્ષીઓમાં આ પ્રકારની ચાંચ જોવા મળે છે, જેને બીજાહારી ચાંચ કહે છે. શંકુવૃક્ષ પરના બીજને ગ્રહણ કરનાર ક્રોસબિલ પક્ષીના જડબા એકબીજા પર ચડી ગયેલા હોય છે અને તે મૂળમાં રહેલા સૂકા બીજને ઉખેડીને ખાવા માટે ટેવાયેલા હોય છે. આપણે સૌએ પોપટને ખોરાક પકડીને ખાતા જોયા જ હશે. પોપટને જે પ્રકારની ચાંચ હોય છે તેને ખોરાક કાપતી ચાંચ કહે છે. પોપટ વટાણાની શીંગને છોલીને સૌપ્રથમ તેના દાણા અલગ કરે છે, ત્યારબાદ તેના ઉપલા સ્તરને ઉખેડીને માત્ર અંદર રહેલ ગર્ભને જ આરોગે છે. જુવાર કે બાજરીના દાણાને પણ તે ખોતરીને માત્ર તેનો ગર્ભ જ ખાય છે. વળી રસાવાળા ફળો જેવા કે ટમેટા, લીંબુ જેવા ફળોમાં પોતાની તીણી ટોચની મદદથી કાણું પાડીને માત્ર તેનો રસ જ ચૂસે છે. કાગડા અને મહાકાગ જેવા પક્ષીઓની ચાંચ પ્રમાણમાં સહેજ લાંબી અને મજબૂત હોય છે. ટોચની ધાર સહેજ તીક્ષ્ણ હોય છે. કાગડા મિશ્રાહારી હોવાથી તે ખોરાકના ટુકડા અલગ કરીને અથવા ખોરાકમાં ચાંચ ઘૂસાડીને ખોરાકને મોંમાં તેની ચાંચ વડે ધકેલે છે. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે આટલું. બસ.
1: પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આપે મેળવી માહિતી પક્ષીઓની ચાંચ વિશે રંગોલી તન્ના પાસેથી. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. બરાબર 8 વાગે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
3: ન नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं

0: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ નિરખને ગગનમાં. પ્રસારિત થઈ રહ્યા છે ભૂપતભાઈ ધનિયાના સ્વરમાં ભજનો. પ્રથમ રચના હતી પુરુષોત્તમની, કે જે હમણાં આપણે સાંભળી. તબલા સંગત બલવંત ગોસાઈ, હાર્મોનિયમ પર આનંદ મકવાણા, મંજીરા પર સુરેશ જતી ગોસાઈ અને રામ સાગર પર કુમન પ્રસાદ નિમાવત.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી. ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા ભૂપતભાઈ ધનિયાના સ્વરમાં ભજનો. રચનાઓ હતી અનુક્રમે રવિરામ અને દાસી જીવણની. તબલા સંગત બલવંત ગોસાઈ, હાર્મોનિયમ પર આનંદ મકવાણા, મંજીરા સંગત સુરેશ જતી ગોસાઈ અને રામસાગર કુમન પ્રસાદ નિમાવત. શ્રોતાઓ સાંભળ્યા હતા કાર્યક્રમની રખને ગગનમાં, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ?
4: રામ રામ જય પસાભાઈ તમને, વેદ્યાભાઈ ને.
3: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઇડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ News on AIR, NEWSONAIR, અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.
5: ઉપભોક્તાઓ તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
6: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से.
5: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान.
6: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग.
5: डायल कीजिए 8700014242.
6: नंबर एक बार फिर नोट करें 8700014242.
7: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: માં પ્રકૃતિ વર્ણનો, વક્તા ડોક્ટર દુર્ગા જોશી.
1: પ્રકૃતિના અનેક અર્થ થાય છે, જેમ કે કોઈ વસ્તુની નૈસર્ગિક સ્થિતિ, માયા, જળજગત, સ્વાભાવિક રૂપ, નૈસર્ગિક સ્વભાવ, મિજાજ, આદત, માનસિક રચના, વૃત્તિ, બનાવટ, રૂપ, આકૃતિ વગેરે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ પ્રકૃતિ તે છે જે જન્મ આપે છે કે પ્રગટ કરે છે. આથી તેની અંદર દૃશ્ય અને અદૃશ્ય તત્વ આવી જાય છે. મનુષ્યનો પ્રકૃતિ સાથે અવિચળ સંબંધ છે. તેનો વિકાસ પ્રકૃતિ વચ્ચે જ થયો છે. આથી તે પ્રકૃતિનો એક અંશ છે. પ્રકૃતિ સદૈવ મનુષ્ય જાતિને પોતાની તરફ આકૃષ્ટ કરે છે, તો મનુષ્યએ તેની નિકટતાનો લાભ ઉઠાવીને તેનાથી અનેકવિધ શિક્ષા ગ્રહણ કરી છે. પ્રાયઃ મનુષ્યએ પ્રકૃતિને પોતાની સમાન ચેતન, સજીવ તથા સંવેદનશીલ માની છે અને તેને પોતાની સહચરી સ્વીકારે છે. પ્રાચીન કાળમાં પ્રકૃતિનું સ્વરૂપ અત્યંત શુદ્ધ હતું. આથી જ અથર્વવેદના ઋષિ કહે છે, માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વ્યઃ. આ ભૂમિ મારી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું. આ ભાવને કારણે મનુષ્યએ પૃથ્વી સાથે છેડછાડ નહોતી કરી. આ કારણે જ કવિઓએ પ્રકૃતિના વિશુદ્ધ રૂપનું જ ચિત્રણ કર્યું છે. દુર્ગા સપ્તશતીમાં કહ્યું છે કે જ્યાં સુધી પૃથ્વી ઉપર પર્વત, વન, વૃક્ષ વિદ્યમાન રહેશે ત્યાં સુધી માનવજાતિ જીવિત રહેશે. આ કથનથી સ્પષ્ટ થાય છે કે મનુષ્ય ઉપર પ્રકૃતિના રક્ષણનું દાયિત્વ છે. આપણું સંસ્કૃત સાહિત્ય પ્રકૃતિ વર્ણનોથી ભરપૂર છે. જેમ કે રામાયણના કર્તા વાલ્મીકિ પ્રકૃતિના પ્રેમી છે. તેઓએ પ્રકૃતિને નજરે નિહાળી છે. નક્ષત્રો, તારાઓ, ગ્રહો, સૂર્યોદય, સૂર્યાસ્ત, પર્વતો, આકાશ આદિના સચોટ વર્ણનો કર્યા છે. હનુમાનજી સુંદરકાંડમાં સમુદ્ર લંઘન કરે છે તે વખતનો એક શ્લોક જુઓ. તેન પાદ પમુક્તેન પુષ્પૌઘેણ સુગંધિના સર્વતઃ સંવૃત શૈલો બભૌ પુષ્પમયો યથા. વૃક્ષોએ છોડેલા તે સુગંધી પુષ્પ ઢગલાથી બધી બાજુએથી છવાયેલ પર્વત જાણે પુષ્પમય થયો હોય તેવો દર્શાતો હતો. પ્રકૃતિની ભાવભરી સમૃદ્ધિ રામાયણમાં સર્વત્ર પથરાયેલી છે. વિશ્વામિત્ર સાથે જઈ રહેલા રામ પ્રકૃતિનો શ્વાસ ઘૂંટવાનું શીખે છે. પછી તો વનવાસમાં પ્રકૃતિ જ એની નિત્યની સંગાથી બની રહી છે. સીતા વિયોગે એ પ્રકૃતિએ પણ રામ સાથે આંસુ વહાવ્યા છે. મહાભારતમાં વૃક્ષો સાથે ઉત્સવોની પરંપરા જોડી દીધી છે. પ્રત્યેક ઉત્સવનું સામાજિક મૂલ્ય છે. આપણી ધાર્મિક પરંપરાને કારણે તેમાં શ્રદ્ધા જોડાય છે અને અપ્રત્યક્ષ રૂપે પ્રકૃતિનું રક્ષણ થાય છે. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં અશોકની શોભા બની રહે તે માટે સ્ત્રીઓ અશોક દહોદ ઉત્સવ મનાવે છે. અશોક એ સ્ત્રી રોગોની અચૂક દવા છે. ચૈત્ર માસમાં વૃક્ષો સુગંધિત ફૂલોથી મહેકે છે. તેથી ચૈત્ર શુક્લ તૃતીયાના દમનોત્સવ, દોલોત્સવ ઉજવાય છે અને વૈશાખમાં વિરણ પુષ્પની ક્રીડા, જેઠ માસમાં વટવૃક્ષ પૂજન, શ્રાવણનો પવિત્રોત્સવ. અહીં વૃક્ષોત્સવમાં પ્રકૃતિ સંરક્ષણની યોજના પ્રતીત થાય છે. માનવ જીવનમાં પર્વતો, નદીઓ અને પક્ષીઓનું જે મહત્વ છે તે મહાભારતમાં સુપેરે વર્ણવાયું છે. મહેન્દ્ર મલયઃ સહ્ય શુક્તિમાન વૃક્ષમાનપિ વિંધ્યશ્ચ પારિયાત્રશ્ચ સપ્તૈતે કુલ પર્વતઃ. આ મહેન્દ્ર મલય સહ્ય શુક્તિમાન વૃક્ષ વિંધ્ય પારિયાત્રા આ સાત કુલ પર્વત છે. આ પર્વતો પ્રાણીઓના જીવન નિર્વાહના આશ્રયસ્થાન છે. તો નાની મોટી અનેક નદીઓ પોતાના જળથી માનવજીવનને સમૃદ્ધ બનાવે છે. નદીઓ પોતાના નામથી જ જીવનને પવિત્ર કરી દે છે. જેમ કે શતદ્રુમ ચંદ્રભાગામ ચ યમુનામ ચ મહાનદીમ દૃષદ્વતીમ વિપાશામ ચ વિપાપામ સ્થૂલ વાલુકામ. ગંગા, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, બાહુદા, મહાનદી, શતદ્રુ, ચંદ્રભાગા, યમુના, વિપાશા, વિપાપા આ સ્થૂલ વાલુકા નામની નદીઓ વિશ્વની માતાઓ છે અને માનવ જીવનને પોતાના જળથી પોષે છે. અને મહાભારતમાં ભારુંડ પક્ષીનું સ્વચ્છતા અભિયાન કહી શકાય તેવો એક શ્લોક જોઈએ. ભારુંડા નામ શકુના સ્તિક્ષતુંડા મહાબલ તાનની

પ્રક્ષિપંતી ચ, અર્થાત ભારુંડ નામના પક્ષીની ચાંચ ખૂબ જ તીખી હોય છે. તેઓ ત્યાંના મરેલા લોકોની લાશો ઉઠાવીને લઈ જાય છે અને ગુફાઓમાં ફેંકી દે છે. આમ સ્વચ્છતા અને પ્રકૃતિના રક્ષણ માટે પક્ષી પણ તેમાં અનેરું યોગદાન આપે છે. મહાકવિ કાલિદાસના બધા જ કાવ્યોમાં પ્રકૃતિ ચિત્રણ છે, પરંતુ મેઘદૂત તો પર્યાવરણની દૃષ્ટિએ સર્વોપરી છે. તેમણે પ્રકૃતિના એક અંગ મેઘને દૂત બનાવ્યો છે. મેઘદૂતમાં વાનસ્પતિક વૈભવ પર્યાપ્તમાં

0: પ્રકૃતિ ચિત્રણ છે, પરંતુ મેઘદૂત તો પર્યાવરણની દૃષ્ટિએ સર્વોપરી છે. તેમણે પ્રકૃતિના એક અંગ મેઘને દૂત બનાવ્યો છે. મેઘદૂતમાં વાનસ્પતિક વૈભવ પર્યાપ્ત માત્રામાં દૃષ્ટિગોચર થાય છે. તેના દ્વારા વર્ણિત વૃક્ષ તેમજ લતાઓ માત્ર સૌંદર્યની પરમ અભિવ્યક્તિ જ નથી, પરંતુ માનવ માટે લાભકારી છે. કુબેર દ્વારા શાપિત યક્ષ રામગીરીના આશ્રમોમાં રહે છે અને તે વન પણ સઘન છાયાથી વૃક્ષોથી યુક્ત છે. આ ઉચિત જ છે, કારણ કે યક્ષની શાપજનિત ઉષ્ણતાના નિવારણ માટે વૃક્ષોની ગાઢ છાયા અપેક્ષિત છે. પ્રકૃતિ સંરક્ષણની દૃષ્ટિએ પણ ગાઢ છાયાવાળા વૃક્ષો અધિક ઉપયોગી છે. મહાકવિએ મેઘદૂતમાં શુદ્ધ વાયુનું માનવજીવન માટે ખૂબ મહત્વ છે તેના ફાયદા દર્શાવવા માટે ઉદાહરણ આપ્યું છે કે યત્ર સ્ત્રીણામ હરતિ સુરતગ્લાની મંગાનુકૂલ ક્ષિપ્રા વાત પ્રિયતમ ઈવ પ્રાર્થના ચાટુકાર. ક્ષિપ્રા નદી ઉપરથી વહેતો વાયુ શરીર માટે સુખકર અને સ્ત્રીઓ માટે રતિજન્ય ખિન્નતાને દૂર કરે છે, કારણ કે તે કમળોની સુગંધથી યુક્ત છે અને કૈલાસ પર્વત તો પોતાની સ્વચ્છતાને કારણે દેવાંગનાઓના દર્પણરૂપ છે. શાકુંતલના કણવા આશ્રમના તાપસનું આ વાક્ય જીવદયાનું જાણે કે પ્રતીક છે. તાપસ કહે છે, આશ્રમ મૃગોયમ ન હંતવ્યો ન હંતવ્યઃ. આ આશ્રમનું હરણ છે એને હણશો નહીં, કારણ તાપસના મુખે બોલાવીને કાલિદાસે જીવહિંસાનો વિરોધ કરીને આ મૂક પ્રાણીઓને સંરક્ષણ આપીને પુણ્ય અર્જિત કર્યું છે. તો બીજી બાજુ માનવ મનમાં સંવેદના, સહાનુભૂતિ, સદભાવના અને સૌહાર્દનું સર્જન કર્યું છે. રઘુવંશમાં પાર્વતીએ પોતાના દૂધથી સિંચીને મોટા કરેલ દેવદારૂના વૃક્ષને શિવનો પુત્ર કહ્યો છે. વિક્રમોર્વશીયમમાં ચોથા અંકમાં પાગલ પ્રેમી પુરુરવા પ્રકૃતિના તત્વોમાં ઉર્વશીની ભાળ મેળવવાનો પ્રયાસ કરે છે. પ્રતિમા નાટકમાં સીતા વૃક્ષોનું સિંચન કરે છે. સ્વપ્ન વાસવદત્તમમાં બ્રહ્મચારી દ્વારા કરેલા આશ્રમના વર્ણનમાં પશુ પક્ષીઓના સંરક્ષણનો ભાવ વ્યક્ત થયો છે. કાદંબરીમાં માનવ જીવનની જરૂરિયાતોને સંતોષતા વૃક્ષો મહાશ્વેતાના ભિક્ષાપાત્રને આપોઆપ છલકાવી દે છે. તે માટે તે મહાશ્વેતા ફળોને તોડતી નથી. અહીં બાણ કહે છે કે ફળ ફૂલને તોડશો નહીં એવો સંકેત છે. તો પ્રાસ્તાવિક વિલાસમાં પંડિત જગન્નાથ આમ્રફળની અદ્ભુત પ્રશંસા કરે છે. આમ્રફળની સ્તુતિથી અન્ય ફળોની શી દશા થઈ તે જાણવા યોગ્ય છે. જેમ કે કેરીની ઉત્તમતા જોઈને જળ નાળિયેરની અંદર છુપાઈ ગયું, ફણસ લગભગ કાંટાથી યુક્ત થઈ ગયું, તરબૂચ ફાટીને બે ભાગમાં વિભક્ત થઈ ગયું, કેળાએ પોતાનું મુખ લટકાવી દીધું, દ્રાક્ષ સુકાઈને નાની થઈ ગઈ અને જાંબુના ફળ કાળા પડી ગયા. આ બધા ફળોની મીઠાશ અલગ અલગ છે, પરંતુ જગન્નાથને તો ફળોના રાજા કેરીની મીઠાશે જ મોહિત કરી દીધા છે. એ સાથે ફળોના આકાર અને રંગ કઈ રીતે થયા એ દર્શાવીને જગન્નાથે તેનો પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં કરેલ પ્રકૃતિ વર્ણનને આધારે આપણે જોયું કે પ્રકૃતિ વિના માનવજીવન શક્ય નથી. બંને વચ્ચે ગાઢ સંબંધ છે. માનવજીવન પ્રકૃતિની આસપાસ જ ઘૂમ્યા કરે છે. એમને મતે પર્વતો એ દેવતાત્મા છે, નદીઓ લોકમાતા અને પૂજનીય છે, વૃક્ષોમાં પીપળો, ઉમરડો અને વડ એ સાક્ષાત વિષ્ણુના સ્વરૂપો છે, તુલસી માતા છે, લતાઓ ભગિની સ્વરૂપ છે, મૃગ બાળ એ પોતાના બાળક જેવું છે. અને આમ સંસ્કૃત સાહિત્યમાં માનવ જીવન પ્રકૃતિથી ઓતપ્રોત છે. મહાકવિ ઉમાશંકર જોશીએ પણ કહ્યું છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે, વનસ્પતિ.
1: આપ સાંભળી રહ્યા હતા સંસ્કૃત સદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ. સંસ્કૃત સાહિત્યમાં પ્રકૃતિ વર્ણનો, વક્તા ડોક્ટર દુર્ગા જોશી. બરાબર 9 વાગે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 9 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

મિનિટે ફિલ્મ સંગીત, 11:30 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત ભાલચંદ્ર શુક્લ અને હેતલ રાવલના સ્વરમાં. જય ભારતી આપ માણો છો 1:30, 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6:00 લોકગીતો પ્રવીણદા અને માવલના સ્વરમાં, 6:30 કાર્યક્રમ યુવાણી જે આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે, શ્રેણી યુથ આઇકન જેમાં વિશ્વ શાંતિ અને વિજ્ઞાનનો સમન્વય એ વિષે ડોક્ટર શકુંતલા નેનેની મુલાકાત, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો આકાશવાણી રાજકોટનું યોગદાન આજનો કાર્યક્રમ છે, ચોમાસુ મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો એ વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર ચિરાગ રાજાણી સાથે મુલાકાત રજૂ કરીશું. નિર્માણ સહાયક આનંદ છાયા અને વિરલ રાવલ, નિર્માણ અટલ શર્મા. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં 8:00, 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે થશે સ્પોટલાઇટ. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર જે કેન્દ્રિત છે અભિનેતા રાજકુમાર પર. ત્યારબાદ 10:00 કાર્યક્રમ છાયા ગીત અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ 10:30 ઢલતી જાય રાત. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમો વિશેની. જણાવીએ હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલ માહિતી પ્રમાણે આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓ તેમજ દીવના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, દ્વારકા તેમજ કચ્છના અમુક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કિનારાના માછીમાર ભાઈઓને જણાવવાનું કે પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધીની થવાની શક્યતા હોવાથી આગામી 2 દિવસ દરમિયાન દરિયો ન ખેડવા આથી સૂચના આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: ઓલા ચીમન ની વાત સાંભળી ને?
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: आप लोग सब मेरे साथ गाएंगे?
1: हाँ, गाएंगे।
0: तो फिर गाइए।

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ઇલ્ઝામ આ ફિલ્મનું ગીત અમિત કુમારના સ્વરમાં હમણાં જ આપણે સાંભળ્યું, રચના અંજાનની અને સંગીત બાપ્પી લહેરીનું. આજના મનોરંજન કાર્યક્રમની શરૂઆતમાં આપણે સાંભળી રહ્યા છીએ પાર્શ્વગાયક અમિત કુમારના જન્મદિન નિમિત્તે તેમના સ્વરમાં કેટલાક યાદગાર ગીતો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ફિલ્મ બાલિકા વધુનું આ કર્ણપ્રિય ગીત. આનંદ બક્ષી રચિત આ ગીતને સંગીતે મઢ્યું છે આર ડી બર્મને.

0: શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.
1: ડરીએ જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઇઝી.
1: ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ પાર્શ્વગાયક અમિત કુમારના સ્વરમાં કેટલાક યાદગાર ગીતો. આજે છે તેમનો જન્મદિન. આકાશવાણી રાજકોટ આજના આ કાર્યક્રમમાં તેમના ગીતો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવે છે.

હમણાં જ આપણે અમિત કુમારના સ્વરમાં ફિલ્મ તેરી કસમનું ગીત સાંભળ્યું. રચના ફરી એકવાર આનંદ બક્ષીની અને સંગીત આર ડી બર્મનનું. કાર્યક્રમમાં આગળ સાંભળીએ અમિત કુમારના સ્વરમાં ફિલ્મ સૂર્યવંશીનું ગીત.

का सबका माई बाप कैसा ही भगवान है, पैसे के पीछे भी

સ્વર્ગ આ ફિલ્મનું ગીત અમિત કુમારના સ્વરમાં હમણાં જ આપણે સાંભળ્યું. રચના સમીરની, સંગીત આનંદ મિલિંદનું. મનોરંજન કાર્યક્રમમાં આપણે સાંભળ્યા પાર્શ્વગાયક અમિત કુમારના કંઠે કેટલાક યાદગાર ફિલ્મી ગીતો તેમના જન્મદિન નિમિત્તે. શ્રોતા મિત્રો, આજના દિવસે એટલે કે 3 જુલાઈએ હિન્દી સિને જગતના જાણીતા અને માનીતા અભિનેતા રાજકુમારની વિદાય તિથિ પણ છે, જેઓ પોતાના સંવાદો અને ચોટદાર અભિનયને કારણે આજે પણ પોતાના ચાહક વર્ગમાં જીવંત છે. કાર્યક્રમના શેષ ભાગમાં આપણે માણીશું તેમના દ્વારા અભિનીત ફિલ્મોના કેટલાક ગીતો. મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ગીતથી આપણે મનોરંજન કાર્યક્રમના આ ભાગની શરૂઆત કરીએ. રચના શકીલ બદાયુનની, સંગીત નૌશાદનું, ફિલ્મનું નામ મધર ઇન્ડિયા.

મુકેશના યાદગાર સ્વરમાં ફિલ્મ ફૂલ બને અંગારેનું ગીત આપણે સાંભળ્યું. આનંદ બક્ષીની રચના અને કલ્યાણજી આનંદજીનું સંગીત. મનોરંજન કાર્યક્રમમાં શ્રોતાઓ માણી રહ્યા છે ફિલ્મી ગીતો, કે જેમાં વીતેલા સમયના અભિનેતા રાજકુમારનો અભિનય આપણે જોયો છે. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મોહમ્મદ રફીનો સ્વર, ફિલ્મનું નામ છે કાજલ, અને આ યાદગાર ગીત લખનાર છે સાહિર લુધિયાનવી, સંગીત રવિનું.

ફરી એકવાર મોહમ્મદ રફીના સ્વરમાં નીલકમલ ફિલ્મનું આ યાદગાર ગીત આપણે સાંભળ્યું. ગીતકાર સંગીતકારની જોડી પણ એ જ, સાહિર લુધિયાનવી અને રવિ. શ્રોતા મિત્રો, સાંભળી રહ્યા છે મનોરંજન કાર્યક્રમ. પ્રસારિત થઈ રહ્યા છે અભિનેતા રાજકુમાર અભિનીત ફિલ્મોના કેટલાક યાદગાર ગીતો. હવે સાંભળીએ એક યુગલગીત, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મનું નામ પાકીઝા. કેફ ભોપાલીના શબ્દો, ગુલામ મોહમ્મદનું સંગીત.

નઈ રોશની આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં હમણાં જ આપણે સાંભળ્યું. રાજેન્દ્ર કૃષ્ણની રચના અને રવિનું સંગીત. સાંભળીએ મન્ના ડેના સ્વરમાં આ યાદગાર ગીત ફિલ્મ મેરે હુઝુરનું. હસરત જયપુરીના શબ્દો, શંકર જયકિશનનું સંગીત.

0: મેરે હુઝુર ફિલ્મના આ યાદગાર ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આજના કાર્યક્રમમાં આપણે સાંભળ્યા બે કલાકારોના ગીતો, પાર્શ્વગાયક અમિત કુમારના જન્મદિન નિમિત્તે તેમના સ્વરમાં ફિલ્મી ગીતો, અને ત્યારબાદ કાર્યક્રમના ઉત્તરાર્ધમાં અભિનેતા રાજકુમારના વિદાય દિવસ નિમિત્તે તેમના દ્વારા અભિનીત કેટલીક ફિલ્મોના યાદગાર ગીતો. આશા છે આપને આ ગીતો પસંદ આવ્યા હશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: આપના રેડિયો સેટ પર ઝીલાઈ રહ્યા છે આકાશવાણી રાજકોટના ધ્વનિ તરંગો. મળવા જેવા માણસ. મળવા જેવા માણસનો મેળાપ કરાવે છે પ્રેરક વૈદ્ય.
5: નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ, ઝળઝળિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ. આ કાવ્ય પંક્તિઓ આપણે વાંચીએ એટલે આપણને એમ થાય કે કેવી સરસ પંક્તિઓ છે, અને આ પંક્તિના રચનાકાર કેવા રુજુહૃદયના હશે. તો આવા રુજુહૃદયના કવિ અને ઉમદા ઇન્સાન મેઘજીભાઈ ડોડેચા એમ કહું તો કદાચ

0: અપરિચિત નામ લાગે, પરંતુ એમ કહેવાય કે કવિશ્રી મેઘબિંદુ, તો સાનંદાશ્ચર્ય થાય. કવિશ્રી મેઘબિંદુ આજે આપણી સાથે છે, એમના જીવન સફરની વાત કહેવા, અને આપણે એમની જે સાહિત્યિક સફર છે, જીવન સફર છે, એ કેવી રહી, એમના યાદગાર અનુભવો, એમની રચનાઓ, એ વિશે આપણે આજે વાત કરવી છે. નમસ્તે મેઘબિંદુજી.
1: નમસ્તે.
0: જ્યારે આપણે કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરીએ, અને એમાંય તમે તો વર્ષોથી સાહિત્ય રસિકોના દિલો દિમાગમાં છવાયેલા છો, અને એમાંય ઘણી પંક્તિઓ તો આપની એવી છે કે લોકોને ખબર નહીં હોય કે આપની પંક્તિ છે, એ રીતે લોકહૃદયમાં છવાયેલા છો, ત્યારે એનો આરંભ એટલે કે આપનો બચપણ, એના વિશે જાણવું ગમશે.
1: બહુ સારી વાત છે, અને સ્મરણ વાગડવાના ગમે માણસને, અને બચપણની જે અવસ્થા હતી, લાઈફ હતી, તે પણ માણવી, ફરી ફરી ગૂંટવી ગમે પણ ખરી. મારું મૂળ જન્મ કરાચીમાં, એકાદ વર્ષ અમે લોકો ત્યાંથી પછી ડિપાર્ટ જે થયું, આપણે 1947 પછી જે પાર્ટીશન થયું, અને અમે લોકો કચ્છમાં આવ્યા, અને કચ્છમાં એકાદ વર્ષ રહ્યા છું એવું સ્મરણ છે, અને પછી તરત જ અમે લોકો મુંબઈ આવ્યા.
0: બરાબર.
1: અને મુંબઈમાં સ્થાયી થયા, અને અત્યાર સુધી પછી મુંબઈમાં જ, કચ્છમાં જવાનું થાય, વર્ષમાં એકાદ વખત જવાનું થાય, 2-4 વર્ષે એકાદ વખત જવાનું થાય, પણ મૂળ મારું જીવન બધું વ્યસ્ત મુંબઈમાં જ વીત્યું, મારો અભ્યાસ પણ મુંબઈમાં જ.
0: બરાબર.
1: અમે જ્યારે મુંબઈમાં આવ્યા ત્યારે અમારા મુલુંડની અંદર એક સાંસ્કૃતિક પર્વ છે, મુંબઈનું સાંસ્કૃતિક પર્વ, અને ત્યાં કનૈયાલાલ દવે, દેવેન્દ્ર વિજય, બલરામ કાનાણી આ બધા લોકો શ્રાવણ મહિનામાં ત્યાં આવે.
0: બરાબર.
1: અને દેવેન્દ્ર વિજયના ભાઈ કનૈયાલાલ દવે એ કવિતાઓ કરે, અને જયારે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય ત્યારે કવિ સંમેલન કરે.
0: બરાબર.
1: ત્યારે તો કઈ જે પાઠ સ્કૂલમાં જે કવિતા ભણ્યા હતા તે જ ખબર હોય, કવિ સંમેલન શું છે એની કોઈ કલ્પના
0: હોય,
1: એ કોઈ કલ્પના જ નહીં હતી, પણ કવિ સંમેલન ગમે. અને વિચાર થાય કે મનમાં એક એવો વિચાર પણ આવ્યો કે યાર આપણે પણ કંઈક આવું કંઈક કરીએ તો આપણને પણ લોકો બોલાવે, અને કવિ સંમેલનના સ્ટેજ ઉપર આપણે પણ આપણી કવિતા વાંચી શકીએ. પણ એવું તો જવાહર બક્ષીએ લખ્યું છે કે કોઈ લખાવે છે ને લખે જાઉં છું ફના, મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી, ઈશ્વરની કૃપા હોય તો જ કવિતા લખાય. અને એ રીતે કવિતાનો એક મનમાં ગુમ્યા કરે કે કવિતા લખાવી જોઈએ, અને નસીબ જોગે મને શાળામાં શિક્ષકો પણ એવા મળ્યા કે જેને એ કવિતા રસિક હતા, સાહિત્ય રસિક હતા, તમે સારો નિબંધ લખ્યો હોય, સારી કવિતા લખી હોય તો તમને તમારી પીઠ થાબડે એવા મળ્યા. પણ મારી કવિતાની જે શરૂઆત થઈ તે અમારા, અમે જે ચાલીમાં રહેતા હતા, ચાલી સિસ્ટમમાં, ત્યાંથી પહેલી છોકરી વિદાય લેતી હતી, સાસરે જતી હતી, અને ત્યારે અને તે દિવસે એક ગીત લખાયું, આવજે આવજે બેની, ભાઈઓને ભૂલીને જાજે, આવજે આવજે બેની, આવું એક ગીત લખાયું. હવે આ ગીત એ કવિતા છે કે નહીં એ પાછો આજના જે વાતાવરણમાં, પણ શિક્ષકને જેને બતાવી એને કહ્યું બહુ સારું લખાયું છે, પણ જયારે કવિતા લખવી હોય તેનો છંદ પાકો હોવો જોઈએ,
0: બરાબર,
1: એનો ગીતનો લય હોવો જોઈએ, તે બધી વાતો એને મારી સાથે કરી, અને પછી થોડા ઉદાહરણો પણ આપ્યા, અને ત્યાં રીતે આ રીતે, પણ પછી લાગ્યું કે નહીં કવિતા લખાય છે એ તો ખરું. અને મારી પણ એક પંક્તિ એ રીતે છે કે પ્રભુ પ્રેરણાથી મળી છે કવિતા, છતાં મારા નામે છપાવી શકું છું. એટલે આ ઈશ્વરની કૃપા પ્રસાદ હોય તો જ તમે કવિતા લખી શકો છો, આવું મારું દ્રઢપણે માનવું છે. અને એટલા માટે જ કે દરેક કવિની ડાયરીની અંદર અધૂરી લખેલી કવિતાઓ ઘણી બધી પડી હશે, કારણ કે જો કવિ સમર્થ હોય તો કવિતા પૂરી કરી શકે, પણ એ અસમર્થ છે એટલે એક પંક્તિ લખાયેલી હોય, એક મુક્તક લખાયેલું હોય, બે શેર લખાયા હોય, ગઝલ 4 મહિને 6 મહિને કે 8 મહિને પૂરી થતી હોય, આવી અનુભૂતિ ઘણી વાર અનુભવી છે. એટલે કવિ પક્ષે આ વાત તો ખરી જ.
0: એટલે આપનું જે બાળપણ છે એ કેવું રહ્યું, ઘરનું વાતાવરણ ત્યારે કેવું હતું, આપના પિતા શું કરતા, એ બધાની અસર પણ ઘણી વાર આપણા જીવનમાં પડતી હોય છે.
1: એ રીતે અમે અમારે ભાઈ નાતીએ અમે કચ્છી લોહાણા, એટલે કચ્છી લોહાણા એટલે ઘરની અંદર કલા સંસ્કૃતિની એવી બધી વાતો બહુ ઓછી થતી સામાન્ય રીતે, પણ હવે તો આખી પ્રક્રિયા બદલાઈ ગઈ છે, ઘણા બધા કચ્છીઓએ વિશ્વમાં નામ કર્યું છે, એટલે એ તો કોઈ સવાલ નથી. પણ એક એવી મૂળભૂત કે પોતાની જરૂરિયાત પૂરી કરવામાં જ માણસોને સમય ન મળે, ત્યાં પછી આ બધી પ્રવૃત્તિઓ ક્યાં કરવા જાય. પણ મારા બાપુજી એ કચ્છની અંદર જે બેન્ડ વગાડે, તે બેન્ડ ગ્રુપમાં હતા, એટલે બાપુજી વગાડતા હતા બેન્ડ, એટલે ઘરમાં એમને ગીતો વાગે, રેડિયો વાગે એમને ગમતું, ને જયારે મેં પણ કવિતા લખવાની શરૂઆત કરી તો એમને ગમ્યું હતું એમ. મારો નાનો ભાઈ એ બહુ

0: આર્ટિસ્ટ છે, રંગોળી બનાવવાના ફોટોગ્રાફર સારામાં સારો વિશ્વ કક્ષાએ એ ફોટોગ્રાફર તરીકે પણ પ્રખ્યાત થયેલા છે. એટલે પણ બાપુજીને આ બધી વસ્તુમાં અમને પ્રોત્સાહન મળતું રહ્યું. પણ ઘરની આર્થિક પરિસ્થિતિ જેટલી ખરાબ હતી કે એમાં કંઈક બહુ કંઈ કરી શકાય નહીં, તમારું બાકીનો સમય જ એમાં ચાલ્યો જાય. મેં પોતે પણ કે અમારે થાણામાંથી જો ચોખા કે ઘઉં લઈ આવો તો 1 કિલો પાછળ તમને ચારાના મળે, તે 5 કિલો શનિ રવિવારના દિવસે અમે 4-5 જે આટા થાય તે અમે કરી આવતા. એટલે એ રીતે આખું બાળપણ સંઘર્ષમાં ગયું,
1: સંઘર્ષમાં.
0: પણ સાથે સાથે શાળા જીવનની અંદર અમને જે શિક્ષકો મળ્યા તે પ્રોત્સાહન તરીકે મળ્યા, અને એ લોકો કવિતાઓ બોલાવતા રહ્યા, તમે કવિતા લખો તેને પ્રોત્સાહન આપતા રહ્યા, અને એ રીતે અમારી કવિતા તરફની મારી ગતિ આગળ વધી એમ કરીને.
1: હા, એટલે અભ્યાસ કઈ વિદ્યા શાખામાં કર્યો અને કઈ રીતે એ બધી વાત?
0: મારો અભ્યાસ ફક્ત હું મેટ્રિક સુધી ભણ્યો છું. હા, મેટ્રિક સુધી જ ભણ્યો અને મેટ્રિક પણ પાસ નહીં કરી શક્યો. 10મા ધોરણ આમ કહીએ 10મા ધોરણ સુધી પણ મેટ્રિકની પરીક્ષા આપે એટલે મેટ્રિક સુધી કહી શકાય, એટલે એ એક રહ્યો. પણ ત્યાર પછી આ કવિતાનું સાતત્ય, કવિ સંમેલનો માણવા, કવિતાઓ વાંચવી, કવિતાઓ સાંભળવી, આ સતત એક મારું રહ્યું, અને તેને લીધે આ કવિતા ક્ષેત્રમાં સારી રીતે પ્રવેશ કરી શક્યો.
1: એટલે આપે વાત કરી કે અભ્યાસ મર્યાદિત રહ્યો, એમ છતાં આ સાહિત્યિક પ્રવૃત્તિઓ છે એ ખૂબ સુપેરે ચાલી. તો એ જે શરૂઆતના વર્ષોનો સાહિત્યિક સંઘર્ષના વર્ષો હતા એ વિશે વાત કરો.
0: સાહિત્ય સંઘર્ષ તે વખતે અત્યારે જેમ જૂથબંધી છે એ તે વખતે પણ હતી. હા, તે વખતે પણ હતી. અને એમ કહું તો એક હકીકતની વાત કરું તો એમ કે જેમ અમે કરી મારી કવિતાઓ જે તંત્રીઓને મેઘજી ખટાવ ડોડેચાન નામે મોકલાવેલી એ જ કવિતાઓ એમણે પાછી મોકલાવેલી, અને મેઘબિંદુ નામે એ જ કવિતાઓ એ લોકોએ સ્વીકારેલી. એટલે આ એક જીવનની કરુણતા. એટલે મને ઘણી વખત લાગતું કે જે તંત્રી પદે બેઠેલા તંત્રીઓ છે કે સંપાદકો છે જે લોકો, એ લોકોને નામનો મહિમા છે, એ કવિતા સાથેનો કન્ટેન્ટ સાથેનો બહુ મતલબ હોતો નથી. અને એટલે આજે પણ જે કવિતાઓ આપણે જે સામાયિક મેગેઝિનમાં વાંચતા જોઈએ છીએ તે ઘણી કવિતામાં કવિતા હોતી જ નથી, અને છતાં એ કવિતાઓ આપણે એ સાહિત્યિક મેગેઝિનોની અંદર પણ એ કવિતાઓને આપણે વાંચી પડીએ છીએ.
1: આ જે મેઘજીભાઈ માંથી મેઘબિંદુનું જે ટ્રાન્સફોર્મેશન છે, એને તમે કઈ રીતે જુઓ છો?
0: હા, મારા મિત્ર હરિભાઈ કોઠારી, એ મેં કહ્યું, મને કહે કે જયારે મેં આ વાત કરી મારી પીડાની કે ભાઈ આ રીતે થયું, તો મને કહે આ નામ લખી દેવાનું, આપણે મેઘબિંદુ તરીકે તારું નામ લખવાનું એમ કરવાનું. એમાં શું છે, મેઘબિંદુ નામ મારા મિત્ર હરિભાઈ આપ્યું. મને કવિતાઓ લખવાની હોય તો મેઘબિંદુ નામે લખશે જયારે સારું લાગશે એમ કરીને, અને આ રીતે નામ મેઘબિંદુ તરીકે કવિતાઓ લખતો થયો. પછી મેઘજી ખટાવ ડોડેચા સાઈડમાં લખું, પછી કવિ મેઘબિંદુ તરીકે જ મારું નામ આગળ રહ્યું.
1: એટલે આ નામ તો અત્યારે કદાચ કોઈ સારું લોકો જાણતા હશે, મેઘબિંદુ તરીકે જ આપ પ્રખ્યાત થયા.
0: અરે એટલે સારું છે. પણ આમ પણ મારા ફૈબા ન હતા એટલે નામ પણ આમ મેઘજી ખટાવ ડોડેચા આવેલું, પણ હરિભાઈ ફૈબા બની ગયા અને મારું નામ મેઘબિંદુ તરીકે આપ્યું, અને એ રીતે આખું સાહિત્ય જગતમાં એ નામ સારી રીતે કોઈન થયું.
1: એટલે કોઈ પણ કવિ છે કે લેખક છે એને જાણે પોતાની પ્રથમ કૃતિ છે જયારે પ્રકાશિત થતી હોય ત્યારે ખૂબ જ આનંદ થતો હોય છે, તો આવો આનંદ તમને ક્યારે થયેલો?
0: કવિતામાં મારી પહેલી કવિતા છપાઈ ત્યારે મારી બહુ જ ઈચ્છા હતી જયારે કવિતા મેગેઝિન શરૂ થયું કે મારી કવિતાઓ ત્યાં છપાય. પણ બધી છાપાઓમાં છપાય, મુંબઈ સમાચાર છે, જન્મભૂમિ છે, આ બધા છાપાઓમાં છપાય, પણ કવિતા મેગેઝિનમાં જ્યાં સુધી છપાય નહીં કે નવનીત સમર્પણમાં ન છપાય, આવી સાહિત્યિક મેગેઝિનમાં જો કવિતા છપાય તો એનું એક મૂલ્ય છે એમ એક માન્યતા હતી તે વખતે. એટલે કવિતામાં જયારે મારી પહેલી કવિતા છપાઈ તેનો આનંદ બહુ અનંત હતો. તે દિવસે પણ 50 જણને પોસ્ટકાર્ડ લખ્યા હશે કે તમે કવિતા ખરીદજો, એમાં મારું કાવ્ય આવ્યું છે એમ કરીને.
1: એટલે એ કૃતિ કઈ હતી?
0: એવા ફરિયા બાગમાં ફૂલો ઉગાડીએ જેના થકી ખુદ આપણી શોભા વધારીએ, નહીં તો ધરાના લોક એને માનશે નહીં, ઈશ્વર વિશે થોડી હવે અફવા ઉડાડીએ, ઈશ્વર વિશે થોડી હવા અફવા ઉડાડીએ. અને હા, ગોવર્ધન તો એ પોતે જ ઉચકશે પણ આપણે પણ આંગળી એમાં અડાડીએ, એવા ફરિયા બાગમાં ફૂલો ઉગાડીએ જેના થકી ખુદ આપણી શોભા વધારીએ.

0: મિત્રો, આજે આપણે આ સફરમાં સામેલ થયા છે જાણીતા કવિ શ્રી મેઘબિંદુ.
1: મેઘજીભાઈ, આજે આપણે સાહિત્ય ક્ષેત્રે જ્યારે આગળ વધતા હોઈએ અને આવી રચનાઓ આપણે આપતા હોઈએ ત્યારે આપણી આસપાસનું જે વર્તુળ છે એ પણ અસર કરતું હોય છે, એ કઈ રીતે તમે એની વાત કરશો?
2: તમે મારા ગીતોનો અભ્યાસ કર્યો હશે કે વાંચ્યા હશે, તો મારી કવિતા, મારી કાવ્ય પ્રવૃત્તિ જે છે મારી, તે સંબંધોની આસપાસ ફરે છે. સંબંધોની જે વિષમતા છે, સંબંધોનું શાશ્વત મૂલ્ય છે એ કહીએ કે સંબંધોનું સૌંદર્ય છે, આ બધું મેં ભરપૂર માણ્યું છે. વિષમતા, સૌંદર્ય, આ બધું. અને એણે મારી પાસે કવિતાઓ લખાવી છે. આ મને એક અનુભવ થયો છે. પછી એ સંબંધ મારો કુદરત સાથે હોય, ઈશ્વર સાથે હોય કે વ્યક્તિગત હોય, અને ક્યાંક ન સાંભળેલી કે સાંભળેલી આ કવિતાઓ, વાર્તાઓમાંથી પણ મને મારી કવિતાઓનું સ્વરૂપ મળ્યું છે અને કવિતાઓ લખાઈ છે.
1: કવિતાઓમાં કયા કયા પ્રકારમાં વધારે લખવું તમને ગમે છે?
2: વધારે ગીતો મેં લખ્યા છે, મોટા પ્રમાણમાં ગીતો મારા વધારે લખાયા છે. ગઝલ તો બહુ મોડેથી લખવાની શરૂઆત કરી, પણ ગીતો મને સહજ રીતે મળ્યા. શરૂઆતમાં તો મેં છાંદસ કવિતાઓ લખી, પણ પછી પાછું આ ગીતોને એક લય હાથમાં આવ્યો અને ગીતો લખાતા ગયા, કે ફાગણનો ફાગ અને ટોકાનો સાદ, પછી મલક્યા વિના તે કેમ રહીએ, કામણ કીધા છે કેસુડે એવા, કે મહેક્યા વિના તે કેમ રહીએ, કે મહેક્યા વિના તે કેમ રહીએ, કે જેમ તમે શરૂઆત કરી તેમ, કે નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ, કે જળજડિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ. આવું અનકાતો સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ, લાગણીના દોરડા ઘસાયા, વાતોની વાવના ઉતરી પગથિયા, અમે પાણી પીધું ને ફસાયા, અમે પાણી પીધું ને ફસાયા. આવા ગીતો મળ્યા અને એ દોર ચાલુ રહ્યો મારો સતત.
1: એટલે આપની જે આ સાહિત્ય સર્જનની યાત્રા, તેમાં પ્રતિષ્ઠા અપાવી હોય એવી કૃતિઓ કઈ?
2: ખાસ કરીને તો જન્મો જન્મની આપણી સગાઈ, એ ગીતે મને ઘણી બધી પ્રસિદ્ધ આપ્યા. ત્યાર પછી બીજી કૃતિ,
1: ઘણા બધા ગાયકોએ ગાયેલી છે,
2: ઘણી. જન્મો જન્મની આપણી સગાઈ, અને નસીબ જોગે પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, આશિષ દેસાઈ, આ બધા કલાકારોએ પણ મારા ગીતોને ઘણો બધો પ્રસાર કર્યો. જન્મ આ લોકોએ જન્મો જન્મની આપણી સગાઈ, હવે શોધે છે સમજણની કેવી, આપણા અબોલાથી જુર્યા કરે છે, હવે આપણે સજાવેલી મેળી, આપણે સજાવેલી મેળી. એટલે આ બધા ગીતોએ ઘણી બધી પ્રતિષ્ઠા અપાવી, જે મને નથી ઓળખતા, આજે પણ જેમને નથી મળ્યો, એવા ઘણા બધા ગાયકો મારી ગીતો ગાયા કરે છે, અને સમાચાર મળે કે ભાઈએ મારું તો ગીત ગાયું છે, તેનો એક આનંદ થાય છે.
0: મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સુપ્રસિદ્ધ કવિ શ્રી મેઘબિંદુ સાથે. તેઓ પોતાની જીવન સફરની વાત આપણી સાથે શેર કરી રહ્યા છે.
1: સાહિત્ય સર્જક મેઘબિંદુ, મેઘજીભાઈ ડોડીજા તરીકે કઈ પ્રવૃત્તિઓ કરે છે?
2: વ્યવસાયિક જીવનની અંદર અને આ બંને જુદા રહ્યા છે, કારણ મારા વ્યવસાયિક લોકો જે છે તેની અંદર મારો વ્યવસાય છે તો ઓક્સફર્ડ કન્સલ્ટન્ટનું છે, આખી જુદી વાત આખી કરશે, પણ એ લોકોને કવિતા સાથે કોઈ સંબંધ નથી, અને જે લોકોની સાથે કવિતા સાથે સંબંધ છે એ લોકોને વેપાર સાથે કોઈ સંબંધ નથી. પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એને કહ્યું છે કે, લખ્યું હતું એક જગ્યાએ, હાઉ પોએટ બીકમ એ ઓક્સફર્ડ કન્સલ્ટન્ટ, એમ એવું મૂક્યું હતું મારી ઇન્ટરવ્યુ વખતે. તો આવું બને, પણ આ બંને ક્ષેત્રો અલગ હોય છે, મિક્સ થતા નથી કઈ, અને બંને ક્ષેત્રો પણ અલગ છે.
1: જયારે આપણે મુંબઈ જેવા મહાનગરમાં વસતા હોઈએ અને આ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓને કરતા હોઈએ, તો આટલી બધી વ્યસ્તતાની વચ્ચે સાહિત્ય સર્જન માટેનો સમય કેવી રીતે કાઢી શકો?
2: કવિતાનું જે સ્વરૂપ એવું છે, બહુ લાઘવ સ્વરૂપ રહે છે બધા સાહિત્ય પ્રકારોમાં, અને જયારે કવિતા આવે છે ત્યારે આમ તો આ 10-15 મિનિટમાં એ કવિતા તમારી પૂરી થતી હોય છે, જયારે લખાતી હોય છે ત્યારે સમગ્રતા એની આખી, જે ગીત હોય, ગઝલ હોય કે જે કંઈક હોય તે, આ એટલે એને બહુ સમય નહીં, પણ જયારે કવિતા આવે છે ત્યારે સમગ્ર કવિતા મારી પાસે આવે છે, અને જયારે અટકી જાય છે તો એક અંતરો લખાઈને અટકી જાય છે, એવું થાય છે. એટલે આમાં બહુ સમયનો, અને ઘણી કવિતાઓ હું મારી ગાડીમાં, કારણ કે મારી ઓફિસ ફોર્ટમાં હતી તે વખતે, અને પછી મસી બંદર ઉપર, અને મારું રહેવાનું મુલુંડમાં, એટલે 40-એક કિલોમીટરનો ફરક, એટલે મારી મેક્ઝિમમ કવિતાઓ એ ગાડીમાં લખાઈ છે મારી કવિતાઓ, એવું ઘણી વખત બન્યું છે. આજે પણ કવિતાની પ્રવૃત્તિ ઘરમાં સવારે મળવાનું, વાંચવાનું, આ બધું થાય છે, અને ક્યારેક લખવાનું પણ થાય છે. હવે તો ઘરે નિરાંતે બેસીને લખાય છે, પણ કવિતાનો કોઈ સમય

0: નથી હોતો લખવાનો.
1: એટલે જયારે આપણે વાત કરી કે કવિતા આવી જતી હોય છે ત્યારે તરત લખી લ્યો કે કઈ કે યાદ રાખો શું કરો?
0: ના, જો લખાઈ જાય છે તો લખાઈ જાય છે, પછી નીકળી જાય છે બહાર. જો તરત તમે લખી શકો તો જુદી વાત છે, પણ જો એક વખત કવિતા ચાલી જાય છે તો પછી એ વસ્તુ હાથમાં આવતી નથી. તમારી પાસે તે વખતે હાથ વાગું સાધન હોવું જોઈએ, અને જો લખાઈ જાય તો લખાઈ જાય છે. અને ઘણી વખત એ અનુભવ્યું છે કે કવિતા નીકળી ગયા પછી એ પાછી આવી નથી મારી પાસે.
1: કવિતા જયારે લખો હા, પછી એને મઠારવાનો કે એવું કરો કે એવું પ્રસન્ન ના કરો?
0: હા, ઘણી વખત એવું બની જાય છે કે લખાયા પછી ક્યારેક એવું બને છે, પણ મોટે ભાગે નહીં. કવિતા સમગ્ર રીતે આવતી જ હોય છે.
1: આપના સમકાલીન કવિઓનો આપના પ્રત્યેનો અભિગમ કેવો?
0: હા, સમકાલીન કવિઓ અમે જેની સાથે મારે રહેવાનું થયું, એક તો આપણા બહુ બુઝુર્ગો બધા સાહિત્યકારો, બરકતભાઈ બેફામ, સુન્ય સાહેબ, મરીઝ, આ બધાની સાથે પણ રહ્યું. પણ મારા સમકાલીન કવિઓમાં મેહુલ છે, કૈલાસ પંડિત છે, જવાહર બક્ષી છે, આ બધાની સાથે પણ આજે એટલું જ ઘર ઘર બહુ સારું રહ્યો છે. પણ આધુનિક કવિઓ જે આવ્યા, જે લોકો પોતાની પોતે આધુનિક કવિ છે એવું પ્રતિપાદન કરીને એ લોકો આવ્યા છે, એ લોકો સાથે થોડીક દૂરતા રહી છે. કારણ કે આપણે એ લોકો આજે પણ માને છે કે અમે પરંપરાવાદીઓ છીએ, જે કવિતાઓને જે લખીએ છીએ તે જુદા જૂના સ્વરૂપે લખીએ છીએ, જે પરંપરામાં જે લોકો લખતા હતા એ જ રીતે અમે લખીએ છીએ, એ લોકોની જે માન્યતા હોય તે. પણ કવિતા એ કવિતા છે, માણસે એ સ્વીકારવું જોઈએ. પછી નવી કવિતા હોય, જૂની કવિતા હોય, કે જે કવિતા હોય તે, એને કોઈ લેબલ લગાડવાની જરૂર નથી. મારું મંતવ્ય એવું રહ્યું છે.
1: મેઘબિંદુજી, આપે જયારે કાવ્ય સર્જન ની શરૂઆત કરી અને અત્યારનો જે સમયગાળો છે, એ જે આખી પ્રક્રિયા છે એમાં તમને આમ સાહિત્યિક દ્રષ્ટિએ અને એક આત્મિક દ્રષ્ટિએ શું તફાવત લાગે છે?
0: અત્યારના લોકો આયાસ ઉપર વધારે ગયા છે, અનાયાસે કવિતા લખાવી જોઈએ મારું માનવું છે. હમણાં ભુજ ગયેલો અને ત્યાં આદિપુરમાં એક 10-12 કવિઓ મને મળ્યા, અને એ લોકો કહે છે કે અમે લોકો ઇન્ટરનેટ ઉપર કવિતાનું પેલું ચિટચેટ કરતા કરતા અમે કવિઓ કવિતા લખવાની શરૂઆત કરી છે. આ કેમ થાય મને મને હજી હજી આજે પણ નથી સમજાતું. હવે જો કવિતા ચિટચેટ કરીને લખાતી હોય તો એ કંઈક જુદું પરિમાણ હશે. પણ અને એ લોકોએ કાવ્ય સંગ્રહ પણ 12 કવિઓ ભેગા થઈને પ્રગટ કર્યો છે, તેને તેના વિશે મારે ત્યાં વાત કરવાની હતી. ત્યારે વિચાર થાય તો મને કે નહીં એ અમને કવિતા મોકલા, હું અમે સાથે ચિટચેટ કરીએ છીએ અને આ રીતે કવિતાઓનું સર્જન થયું છે. તમારી લાગણીઓ વ્યક્ત થઈ શકે બરાબર છે, પણ આયાસ એ કોઈ પણ સાહિત્ય છે નહીં, જે અનાયાસે જે કંઈ થતું હોય. નહીં તો આ બધું આયાસે આવતું હશે તો પછી મિકેનિઝમ આવી જશે કવિતાની અંદર. મારે પર્ટિક્યુલર લખવું છે, આજે મારા મનમાં કોઈ ભાવ નથી અને આજે વસંતની કવિતા લખું, પણ અહીંયા વસંત ઋતુ છે એટલે મારે કવિતા લખવાની છે. હવે આ જયારે બંને વચ્ચેનો જે ફરક છે એ ફરક તો રહેવાનો છે. એમ કરીને
1: આપે વર્ષો પહેલા જયારે કવિતા લખવાની શરૂ કરી અને અત્યારનો, એટલે એમાં સામાન્ય રીતે બનતું હોય છે કે રૂપકો છે એ સતત બદલાતા રહેતા હોય છે, એ વિશે કહેશો?
0: હા, રૂપકો ચોક્કસ બદલાયા છે. જીવનલક્ષી રૂપકો વધારે આવ્યા છે. પહેલા ફક્ત ગઝલોની અંદર ફક્ત દારૂની વાત જ આવતી હતી કે સુરા અને શરાબની વાતો બધી આવતી હતી. ત્યારે હમણાં તો પ્રતિકોએ તો કમાલ કરી છે. પણ પ્રતિકોનું મારા મનમાં એક રહ્યું છે કે જેમ જેમ પ્રતિકો દ્વારા તમારી કવિતા લખાતી હોય, પ્રતિકો હોવા જોઈએ કવિતાની અંદર, આ મારું પહેલું માનવું છે. પ્રતિકા દ્વારા જ તમે તમારો અર્થ તમે સમજાવી શકો. પણ જો કે મુશ્કેલી આજના કાળની એવી છે કે પ્રતિકો જ માણસો જો ન સમજાય તો કવિતા ક્યાંથી સમજાવવાની? જે સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ, લાગણીના દોરડા ઘસાયા, વાતોની વાવની ઉતરી પગથિયા, અમે પાણી પીધું ને ફસાયા. એ જે મારી કવિતા છે તેની અંદર કે જે ડોલ છે, રસી છે, એનાથી જે ભરાવણી, હવે જો એ જ જો એમને જો ડોલ શું છે એ જ જો ખબર ન હોય,
1: ગાગર શું છે ખબર,
0: ગાગર ગાગર શું છે એ ખબર નહીં હશે, કુવો
1: વાવ શું છે, વાવ એટલે ઓર પગથિયા શું છે,
0: હવે એ જો પ્રતિકો ન સમજાય તો કવિતા સમજાવવાની જ નથી. અને પ્રતિકો જે પણ વપરાય તે સરળ હોવા જોઈએ, જે સામાન્ય લોકોને ખબર હોય,
1: લોકજીવનમાં
0: અભિપ્રેત હોવા જોઈએ એવા પ્રતિકો હશે તો કવિતાને એક નવું બળ મળશે. પ્રતિકો દ્વારા ચોક્કસ નવું બળ મળશે એ મારું માન્યતા છે. મારા ઘણા બધા ગીતોની અંદર આ બધી વસ્તુઓ જોવા મળે પણ છે તમને.
1: સાહિત્ય ક્ષેત્રમાં અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય તો એમાં વાંચન છે એ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે, તો કવિ મેઘબિંદુ કેવા પ્રકારનું વાંચે છે એ જાણવું લોકોને ગમશે?
0: હા, ચોક્કસ પ્રમાણે મારું વધારે વધારે મારી લાઇબ્રેરીની અંદર પણ આજે 3000થી વધારે પુસ્તકો છે, તેમાંથી પણ મોટે ભાગે કવિતાના પુસ્તકો વધારે છે. મોટે ભાગે હું રેગ્યુલર આ કવિઓ તો કવિઓના કવિ સંમેલનની કેસેટો પણ નિયમિત સાંભળું છું.

0: કારણ કે આપણે ત્યાં જે આપણે બહુશ્રુત હોવો જોઈએ માણસ, અને બહુશ્રુતને આપણે બહુ મોટી કિંમત આપી છે આપણા, અને બહુશ્રુતને લીધે જ જેટલું તમે સાંભળશો એટલા તમારા કાન પાકા થશે, કાન જેટલા કેળવાશે એટલા તમે લયબદ્ધ તમે લખી શકશો, કારણ કે લય એમને એમ આવતો નથી તમારે. એટલા માટે કવિ સંમેલનો અત્યારની ફેશન એવી છે કે જો તમને આમંત્રણ હોય તો જ તમે કવિ સંમેલનો જાઓ, બાકીના બીજા બધા કવિઓ બીજા કવિઓને સાંભળવા આવતા નથી. આવી એક
1: મેન્ટાલિટી થઈ
0: ગઈ છે. હું તો કવિ છું, હું તો સ્ટેન્ડર્ડ માણસ છું. હવે એવું જરૂર નથી, તમે કોઈ પણ એક નવા કવિને પણ સાંભળશો, તેમાંથી પણ તમને ચાર સારી વાતો સાંભળવા મળશે જ, જોવા મળશે જ, અને તેની પાસે એક નવો લય હશે એ પણ તમને કામ આવશે જ. એ નવો લય જે રીતે માણસ કામ કરે છે, અને દરેક માણસ પોતાની રીતે કામ કરે છે, કોઈની કાર્બન કોપી થવાનું કારણ નથી. ગરુડ ગરુડની વેગે ઉડે છે, ચકલી ચકલીની વેગે ઉડે છે. સાહિત્યમાં કોને કેટલું સ્થાન મળવાનું છે એ તો ઉપરવાળા ઉપર છોડી દો, તમે તમારું કામ કર્યા રાખો, તો મને લાગે છે સહજ રીતે તમે આકાશમાં ઉડ્ડયન કરી શકશો.
1: જ્યારે આપણી સાહિત્ય કૃતિ હોય એનું વિવેચના થાય ત્યારે આપણને એ ગમે, અને સારી વિવેચના થાય કે કોઈ નેગેટિવ વસ્તુ થાય,
0: ઉપેક્ષા પણ થાય,
1: ઉપેક્ષા પણ થાય, તો આવું આપના જીવનમાં બન્યું છે ખરું?
0: હા, બન્યું છે ઘણી વખત. હા, બન્યું છે એટલા માટે કે જ્યારે જ્યારે અમુક ગીતો ઉપર તો ઘણા સારા પ્રતિભાવો મળ્યા છે, અને ક્યારેક કોઈક લેખક હોય એના પરથી ઉપેક્ષા ભાવ પણ વ્યથિત કર્યો છે, ત્યારે એક જ માનું, સુરેશભાઈ એમ કહેલું, સુરેશ દલાલ એમ કહેલું, મેં સુરેશભાઈને કહેલું કે ઘણા લોકો એમ કહે છે કે સુરેશભાઈ કવિ નથી, મેં એમને કહેલું, તો મને કે કદાચ એ લોકો સાચા હોય પણ શકે, સાચા હોય પણ શકે, એ કાળ નક્કી કરે. આપણે જયારે સર્જક છીએ ને એ કાળ ઉપર છોડી દેવાનું, લોકોની ચિંતામાં પડવાનું નહીં, લોકોને પોતાની રીતે એ પોતાની સમજ રીતે એનું મૂલ્યાંકન કરે છે, એની સમજ સાચી છે એવું માની લેવાનું આપણે કોઈ કારણ નથી. એટલે આવો એક પ્રતિભાવને લીધે અને એક પોઝિટિવ થિંકિંગ પહેલેથી રહ્યું છે, એટલે બહુ કંઈ હરક શોક નથી રહેતો, પણ તરત આંચકો એક લાગે કે આમાં કંઈક શું ખૂટ્યું, એમ કરીને કે સામેવાળા માણસને આવું વિચારવું પડ્યું, આવો એક મનોભાવ એક વ્યક્તિ તરીકે તો લાગે જ. આવો
1: આપના સ્વરમાં આપની બહુ કીર્તિદા રચનાઓ, એટલે જન્મો જન્મની આપણી સગાઈ અને નામ તમારું લખ્યું હજી ત્યાં, એ બંને સાંભળવાનું ગમશે.
0: જન્મો જન્મની ગીત તમને સંભળાવું કે જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેળી, જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેળી, ને આપણા અબોલાથી જુર્યા કરે છે હવે આપણે સજાવેલી મેળી. બોલાયેલ શબ્દોના સરવાળા બાદબાકી કરતું રહ્યું છે આ મન, બોલાયેલ શબ્દોના સરવાળા બાદબાકી કરતું રહ્યું છે આ મન, પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે કેવું આપણું જીવન, મંજિલ દેખાય ને હું ચાલવા લાગું, ત્યાં વિસ્તરતી જાય છે એ કેળી, કે આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેળી, આપણે સજાવેલી મેળી. અને રંગીન ફૂલોને મેં ગોઠવી દીધા છે, રંગીન ફૂલોને મેં ગોઠવી દીધા છે, તેથી ખીલેલો લાગે આ બાગ, ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો પણ ખરી પડ્યો એનો એ રાગ, ઉડતા પતંગિયાઓ પૂછે છે ફૂલને કે તારી સુગંધને ક્યાં વેરી, કે આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેળી, આપણે સજાવેલી મેળી, કે જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેળી, હવે શોધે છે સમજણની કેળી, હવે શોધે છે સમજણની કેળી. અને જે બીજા ગીતની તમે વાત કરી કે નામ તમારું લખ્યું હજી ત્યાં, નામ તમારું લખ્યું હજી ત્યાં, આંસુ આવ્યા આગળ, જળજળી આની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ, લખીએ ક્યાંથી કાગળ, અને સુખની ઘટના લખવા જાઉં ત્યાં દુઃખ કલમને રોકે, સુખની ઘટના લખવા જાઉં ત્યાં દુઃખ

0: લખ્યું હજી ત્યાં, નામ તમારું લખ્યું હજી ત્યાં, આંસુ આવ્યા આગળ, જળજડિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ, લખીએ ક્યાંથી કાગળ, અને સુખની ઘટના લખવા જાઉં ત્યાં દુઃખ કલમને રોકે, સુખની ઘટના લખવા જાઉં ત્યાં દુઃખ કલમને રોકે, અને દુઃખની વાતો લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે, છેકા છેકી કરતા કરતા પૂરો થઈ ગયો કાગળ, નામ તમારું લખ્યું હજી ત્યાં, આંસુ આવ્યા આગળ, આંસુ આવ્યા આગળ. અમે તમારા અરમાનોને ઉમંગથી શણગાર્યા, અમે તમારા સપનાઓને અંધારે અજવાડ્યા, અને તોય તમારી ઈચ્છા જોને, તોય તમારી ઈચ્છા જોને દોડે આગળ આગળ, કે નામ તમારું લખ્યું હજી ત્યાં, આંસુ આવ્યા આગળ, અને જળજડિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ, લખીએ ક્યાંથી કાગળ, લખીએ ક્યાંથી કાગળ.
1: જ્યારે સમગ્ર જીવન સફર તરફ પાછું વળીને નજર નાખો ત્યારે શું અનુભવો છો?
0: સાહિત્યની વાત કરું તો મને ખૂબ સંતોષ છે કે ક્યારે પણ કોઈ અજાણી વ્યક્તિ મળી જાય અને તમને એમ કે યાર તમારું ગીત આજે સાંભળી યાર મજા આવી ગઈ, કોઈ કહે તમારું ગીત વાંચ્યું. હમણાં જ કચ્છમાં ગયેલો એક બહુ મોટું નામ છે, માવજીભાઈ સાવલા, બહુ જ એમનું નામ પણ સાહિત્યમાં પણ સારું અને આમ પણ સારું. એમ પહેલી જયારે મને પત્ર લખે ત્યારે લખે એમ ને કહે પણ મને ખરા કે હું કવિતાનો માણસ નથી નથી અને મને કવિતા સમજાતી નથી, અને પછી જયારે મળું ત્યારે મને મારી કોઈ કવિતાની કોઈ પંક્તિ સંભળાવે તો એનાથી બીજું સમાધાન કેટલું સારું હોય છે. કે આપણે ત્યાં સાહિત્યની અંદર કન્યા વિદાયના ગીતો ઘણા લખાયા, પણ પુત્ર વધુ સત્કારના ગીતો નથી લખાયા, બહુ ઓછા લખાયા, ભાગે જ લખાયા છે. મારું એક કાવ્ય લખાયેલું ત્યારે મને ખબર નહીં હતી કે આવા ગીતો નથી લખાયા, પણ એ જયારે ગીત લખાયું મારો તેનો સુંદર પ્રતિસાદ મળ્યો. આજે એ મારું ગીત છપાયેલું જોઉં તેનો આનંદ આવે કે ચલો કંકોત્રી ની અંદર પણ મારું ગીત આજે છપાય છે, પુત્રવધુ સત્કારનું ગીત.
1: એટલે સૌને ગીત સાંભળવું ગમશે.
0: લાડકો આવી લાડી તું રૂમઝુમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ, ઘર મંદિર ને સ્નેહ સુગંધે અભર સભર માં એક આવ, તું રૂમઝુમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ.

શ્રોતાઓ, અતીતના ઓવારેથી કાર્યક્રમ અંતર્ગત કવિશ્રી મેઘબિંદુ સાથેની પ્રેરક વૈદ્યની મુલાકાત આપે સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી થોડી જ પળોમાં રિલે કરવામાં આવશે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ સૌ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ અને નિકાલ કરાયો. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને માનવતાવાદી અને તબીબી સહાય વધુ તીવ્ર બનાવી. ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની સુરક્ષાના ચિંતાઓને કારણે તેમના પિતા ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે નહીં. આઈઆઈટી ગાંધીનગર ખાતે સિલિકોન એન્ડ એડવાન્સ સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ શરૂ કરાશે. 5 વર્ષ

વર્ષમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ અપાશે. નવજાત શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવા અરવલ્લીમાં પાયલટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ અમૃતપાન અભિયાન સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર લાગુ કરાશે. ચોટીલા આકસ્મિક ચેકિંગ દરમિયાન 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રસર સીલ કરી 3.71 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આ શ્રેણી 15-27 ઓગસ્ટ વચ્ચે રમાશે. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળશો. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. રેડ ફિલ્મનું ગીત સાંભળીએ.

આતિફ અસલમ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ટ્યુબલાઇટ. અરિજિત સિંઘ હર્ષદીપ કૌરને સાંભળીએ, ફિલ્મનું નામ રઈસ.

નુસરત ફતેહ અલી ખાનના સ્વરમાં બાદશાહો ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગજેન્દ્ર વર્મા અને સાથીઓને સાંભળીએ. ગીતના શબ્દો છે તેરા ઘાટા.

કે મહાલક્ષ્મી અય્યર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ, આજે સવારથી રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ થતાં દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા. નવસારીના ચીખલીમાં 8 ઇંચ વરસાદ, ગણદેવીમાં 4 કલાકમાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. જામનગરના જામજોધપુર પંથકમાં વરસાદથી વેળુ નદી 2 કાંઠે, ડોલવણ તાલુકામાં વરસાદથી ઓગણ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં અરવલ્લી જિલ્લામાં નદીઓના પાણીની આવક વધી, સારો વરસાદ નોંધાતા ઊભા પાકને જીવતદાન મળ્યું. તાપીના વાલોડમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ડાંગર પકવતા ખેડૂતોમાં આનંદ, જ્યારે મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. ભારતે વેનેઝુએલાના અધિકારીઓને નાવિક રાકેશ ચૌહાણના મૃત શરીરમાંથી અંગો કાઢવાની ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી. પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચીએ આતંકવાદના તમામ સ્વરૂપોની કડક નિંદા કરી. યુવા બાબતોના વિભાગે આજે નવી દિલ્હીમાં માય ભારત માટે ઉદ્યોગ સંગઠન પરિષદનું આયોજન કર્યું. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને માનવતાવાદી અને તબીબી સહાય વધુ તીવ્ર બનાવી. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી ટકાઉ, સ્થિતિસ્થાપક અને નવીનતા આધારિત વિકાસના આગામી તબક્કાને આગળ વધારવા માટે સારી સ્થિતિમાં. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પહોંચ્યું. અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ સ્પર્ધાનો પ્રારંભ. દેશની પ્રથમ નેશનલ પેરા કિકબોક્સિંગ સ્પર્ધા અમદાવાદમાં યોજાશે અને ફીફા વર્લ્ડ કપમાં સ્વિટ્ઝર્લેન્ડે અલ્જીરિયાને 2-0 હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ.

બાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રેખા ત્રિવેદી, ઉદય મજમુદારને સાંભળીએ. રચના છે રમેશ પારેખની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: મિસ્ટર નટવરલાલ ફિલ્મના આ ગીત સાથે જ વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્ય કાર્યક્રમમાં આપ સૌનું હરિયાળું સ્વાગત કરીએ છીએ. આપને મળવા આવી ગયા છીએ અમે બંને આપની રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, જંગલ અને જંગલી પ્રાણીઓની વાતો, વાર્તાઓ, એમના કિસ્સા નાના મોટા સૌને હંમેશા રોમાંચિત કરી દે છે. લિપિ, તમે ક્યારે ગયા છો જંગલમાં?
1: હા, હું નાની હતી ને ત્યારે ગિરનાર ગયેલી અને અમે લોકો છે ને ગિરના જંગલમાં ગયા હતા. ત્યારે મેં પહેલી વાર સિંહ જોયો. પહેલા તો જયારે સિંહ જોયો ને ત્યારે સાવ એક સામાન્ય પ્રાણી જેવો લાગ્યો, મોટા કૂતરા જેવો. અને મને થયું કે આને શા માટે જંગલનો રાજા કહેતા હશે લોકો. પછી એ થોડો નજીક આવ્યો અને જોરથી દાડ્યો. અરે બાપ રે, ત્યારે મને ખબર પડી કે કેમ સિંહ જંગલનો રાજા કહેવાય છે. અલ્પા, તમારો આવો કોઈ એક્સપિરિયન્સ છે?
0: યસ લિપિ, અમે પણ એકવાર છે ને દીવ ગયા હતા અને પછી ત્યાંથી ગીરના જંગલમાં. અને ખબર છે, ગીર જવાનું નક્કી કર્યું હતું ને ત્યારથી જ સિંહને જોવાનું એક ગજબ એક્સાઇટમેન્ટ હતું. અને અમારા નસીબ એટલા સારા હતા કે અમને સિંહ, સિંહણ અને એમનું બચ્ચું, એમ આખું સિંહ ફેમિલી જોવા મળ્યું હતું. અમે જ્યારે એમને જોયા ને ત્યારે એ વખત એમનું પેટ ભરેલું હતું અને એ ત્રણેય આરામ કરી રહ્યા હતા. અને તો પણ બોલો, અમારા દિલની ધડકન તો તેજ થઈ જ ગઈ હતી.
1: આવા તો ઘણા બધા એક્સપિરિયન્સીસ બધાની લાઈફમાં હશે. પણ શ્રોતા મિત્રો, આ ઉપરાંત જંગલ, વન બીજી પણ ઘણી રીતે અગત્યતા ધરાવે છે, જેમ કે એમાં રહેલા અઢળક વૃક્ષો. અને શ્રોતા મિત્રો, આપણે જાણીએ જ છીએ કે કુદરતી સમતુલા જાળવવામાં વૃક્ષોનો ફાળો કેટલો મહત્વનો છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. હવા અને પાણીને શુદ્ધ રાખવા માટે વૃક્ષોનું હોવું અનિવાર્ય છે.
0: બિલકુલ. અને વળી જમીનનું ધોવાણ અને રણને આગળ વધતું અટકાવવાનું કામ પણ વૃક્ષો કરે છે. વૃક્ષો પક્ષીઓ, પ્રાણીઓ સહિતની સમગ્ર જીવસૃષ્ટિને આશ્રય પણ આપે છે. આ ઉપરાંત વૃક્ષો જમીનને ફળદ્રુપ બનાવે.

0: આવવામાં, વરસાદને આવકારવામાં અને વાતાવરણને ખુશનુમા બનાવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો, હવા, પાણી, જમીન, પશુ, પંખી, જીવજંતુ, મનુષ્ય, વૃક્ષો આ બધા જ કુદરતના અલગ અલગ ઘટકો છે અને બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે.
1: મનુષ્ય પોતાની ઘણી જરૂરિયાત માટે વૃક્ષો પર નિર્ભર છે. વૃક્ષો કાપીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે અને એટલે જ વધુ વૃક્ષો વાવવા જરૂરી છે, જેથી પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે. આવા જ કંઈક વિચારને કેન્દ્રમાં રાખીને વન મહોત્સવની શરૂઆત થઈ. દેશ આઝાદ થયો ત્યારબાદ 1949માં તે વખતના કેન્દ્ર સરકારના ખેતી અને વન વિભાગના માનનીય મંત્રીશ્રી, ગુજરાતના પનોતા પુત્ર અને વૃક્ષ પ્રેમી એવા શ્રી કનૈયાલાલ મુનશીએ લોકો દ્વારા વૃક્ષો વાવવા અને જતન કરવાનો વન મહોત્સવનો કાર્યક્રમ આપ્યો અને ત્યારથી દર વર્ષે વન મહોત્સવ ઉજવાય છે.
0: વન મહોત્સવ એટલે વૃક્ષોનું મહત્વ અને તેની ઉપયોગિતાને યાદ કરવાનો અવસર, નવા વૃક્ષો વાવવાની ઉછેરવાની વાતને યાદ કરવાનો અવસર. દર વર્ષે ચોમાસાની ઋતુના પ્રારંભે તારીખ 1-7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની એટલે કે 2026ની વાત કરીએ તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા કે નામ 3.0 અભિયાન સાથે જોડાઈને વન મહોત્સવની ઉજવણી તો શરૂ થઈ ગઈ છે. મિત્રો, એક રસપ્રદ વાત એ છે કે વન મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની એક અનોખી પરંપરા પણ રહેલી છે, જે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને એક સાથે જોડે છે.
1: તો ચાલો જાણીએ ગુજરાતમાં કયા કયા સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યા છે. પુનિત વન, સેક્ટર 18, ગાંધીનગર.
0: અંબાજી ખાતે આવેલું માંગલ્ય વન.
1: તીર્થંકર વન, તારંગા, મહેસાણા.
0: ગીર સોમનાથમાં આવેલું હરિહર વન.
1: તો ચોટીલા સુરેન્દ્રનગર ખાતે આવેલું ભક્તિ વન.
0: શ્યામલ વન, જે આવ્યું છે શામળાજી અરવલ્લીમાં.
1: પાવક વન, પાલીતાણા, ભાવનગર.
0: પાવાગઢ પંચમહાલમાં આવેલું વિરાસત વન.
1: માનગઢ મહીસાગરમાં આવેલું ગોવિંદ ગુરુ સ્મૃતિ વન.
0: નાગેશ વન, જે છે નાગેશ્વર દેવભૂમિ દ્વારકામાં.
1: કાગવડ રાજકોટ ખાતે આવેલું શક્તિ વન.
0: જાનકી વન છે વાંસદા નવસારીમાં.
1: આમ્ર વન, જે આવ્યું છે વલસાડ ખાતે.
0: સુરતમાં છે એકતા વન.
1: તો આણંદમાં મહીસાગર વન.
0: શહીદ વન બન્યું છે જામનગરમાં.
1: પાલદડ વાવ સાબરકાંઠા ખાતે આવેલું વીરાંજલી વન.
0: તો કચ્છમાં બનાવવામાં આવ્યું છે રક્ષક વન.
1: જડેશ્વર વન, જે બનાવવામાં આવ્યું છે ઓઢવ અમદાવાદમાં.
0: રાજકોટ ખાતે છે રામ વન.
1: મારુતિનંદન વન, જે કલગામ વલસાડમાં છે.
0: તો વળી દુધરેજ સુરેન્દ્રનગરમાં છે વટેશ્વર વન.
1: તો હરસિદ્ધિ વન, જે દેવભૂમિ દ્વારકામાં છે.
0: અને ગત વર્ષ 2025માં ગળતેશ્વર ખેડા ખાતે બનાવવામાં આવ્યું છે ગળતેશ્વર વન. મિત્રો, ગ્રીન કવર વધારવા માટે સરકાર તો પ્રયત્નશીલ છે જ, પરંતુ વૃક્ષો ઉછેરવાની જવાબદારી માત્ર સરકારી તંત્રની નથી, એક નાગરિક તરીકે વૃક્ષો વાવવાની જવાબદારી આપણે પણ નિભાવવી પડશે.
1: શ્રોતા મિત્રો, માત્ર રોપા વાવવાથી નહીં ચાલે, રોપા વૃક્ષો તરીકે વિકસે એ રીતે એનું જતન પણ કરવું પડશે. આપણે જાણીએ છીએ કે દરેક સજીવ પોતાના જીવન માટે હવામાંના પ્રાણવાયુનો ઉપયોગ કરે છે.
0: જીવન, ત્રણ અક્ષરનો આ શબ્દ, અને આ શબ્દનું વિશ્લેષણ કરીએ તો એનો 2/3 ભાગ છે વન. આમ વન વગર જીવન શબ્દ પણ શક્ય નથી અને વાસ્તવિકતામાં પણ વન વગર જીવન અશક્ય જ છે ને.
1: તો ચાલો શ્રોતા મિત્રો, આપણે સૌ નક્કી કરીએ કે આ ચોમાસામાં એક વૃક્ષ જરૂર વાવીશું.
0: અને આ વાત સાથે જ હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ એક મુલાકાત. સાંભળીએ સર્જન ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત.
2: મિત્રો નમસ્કાર. મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટ, આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર તપન શાહ. ડોક્ટર તપનભાઈ, આપને નમસ્કાર.
3: નમસ્તે.
2: મિત્રો, ડોક્ટર તપનભાઈ છે તેઓ અમદાવાદની બે જાણીતી હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને ડોક્ટર્સને શિક્ષણ આપવા સાથે પણ તેઓ સંકળાયેલા છે. તપનભાઈ સાથે આપણે બધા જેનો વારંવાર સામનો કરતા હોય છે એવી એક સમસ્યા સંદર્ભમાં એમની જોડે વાત કરવાની છે. ડોક્ટર તપનભાઈ, આપણે જયારે વાત કરવાની છે એપેન્ડિસાઇટિસ અથવા એપેન્ડિક્સ વિશે, એ તકલીફ વિશે, હવે આ નામ જ આપણને થોડું ડરામણું લાગે, પણ સૌપ્રથમ તો એપેન્ડિસાઇટિસ અથવા તો

0: અપેન્ડિક્સ એ શું છે એ પહેલા તો આપ અમને સમજાવો.
1: એપેન્ડિક્સ એ આપણા શરીરનું જે એક અવયવ છે, આંતરડાનો જે એક ભાગ છે, જે નાનું આંતરડું પતે અને મોટું આંતરડું ચાલુ થાય તેની વચ્ચે અળસિયા જેવું અથવા પૂંછડી જેવું એક અવયવ છે. સામાન્ય રીતે આપણા બધા જ આંતરડામાં 120 સેન્ટીમીટર જેટલું આપણું આંતરડું હોય છે, તેમાં બેક્ટેરિયા નોર્મલી હોય છે જે ખોરાકના પાચનમાં હેલ્પ કરે છે. એટલે એપેન્ડિક્સમાં પણ બેક્ટેરિયા હોય જ છે.
0: બરોબર.
1: પણ જ્યારે આ બેક્ટેરિયા જે તેનું નોર્મલ કામ છોડીને તેમાં અવરોધ ઉભો કરે ત્યારે તેમાં ચેપ લાગે છે અને જેને આપણે એપેન્ડિસાઇટિસ કહીએ છીએ.
0: બરોબર. એટલે એપેન્ડિક્સ અને એપેન્ડિસાઇટિસ વચ્ચે આ એક તફાવત છે આપણે કહી શકીએ.
1: એપેન્ડિક્સ એક અવયવ છે, એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સમાં થતું ઇન્ફેક્શન, તો આપણે એને એપેન્ડિસાઇટિસ કહીએ.
0: જી જી. હવે આ તકલીફ કોઈને પણ થઈ શકે?
1: હા, 1 વર્ષથી લઈને 90 વર્ષ સુધીની વ્યક્તિને આ થઈ શકે.
0: અચ્છા. હવે એપેન્ડિસાઇટિસ થવાના લક્ષણો શું હોય એટલે આપણને કેમ ખબર પડે કે આ પ્રકારે તકલીફ ઉભી થઈ છે આપણા શરીરમાં?
1: ઘણી વાર એપેન્ડિક્સ જ્યારે ચેપ લાગે એપેન્ડિક્સમાં, ત્યારે પેટમાં ગેસ થવો, પેટ ભારે થવું, આ શરૂઆતના લક્ષણો છે.
0: બરોબર.
1: જ્યારે એપેન્ડિક્સમાં ચેપ તેની ચરમસીમા પર જાય, વધારે થઈ જાય, ત્યારે પેટની જમણી બાજુમાં દુખાવો થવો અથવા નાભીની નીચે દુખાવો થવો.
0: બરોબર.
1: તાવ આવવો, ઉલટી થવી, ઘણી વાર અસહ્ય દુખાવો અને તેની સાથે ઝાડા થવા, ડાયરિયા થવા, તે પણ તેના લક્ષણોમાં જોવા મળે છે.
0: અચ્છા. હવે સામાન્ય રીતે ઘણી વાર આપણને આવો દુખાવો પણ થતો હોય, તો દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી એવું આપણે કહી શકીએ?
1: હા, દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી.
0: બરોબર.
1: પેટમાં અગણિત અવયવો છે.
0: જી.
1: તો તેમાં કોઈ પણ માં ચેપ લાગે અથવા તો પેટમાં ગેસ થાય કે કઈ પણ બીજી તકલીફ થાય તો તે પેટમાં દુખાવો કરી શકે છે.
0: એટલે દરેક દુખાવાને આપણે એપેન્ડિસાઇટિસ જોડે જોડવાની જરૂર નથી, પણ આવો દુખાવો થતો હોય તો આપણે વહેલાસરે આપણા તબીબ પાસે પહોંચી જઈએ બહુ જરૂરી છે.
1: હા, પેટમાં જમણી બાજુ દુખાવો થાય તો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન હોઈ શકે તેવું માનીને તબીબને બતાવવું જરૂરી છે.
0: જી. હવે નિદાન કઈ રીતે થતું હોય કે આ દુખાવો કયા પ્રકારનો છે? આ એપેન્ડિસાઇટિસનો દુખાવો છે કે બીજો કોઈ પ્રકારનો દુખાવો છે એ આપણે તેને ડાયગ્નોસિસ કહીએ, એ કઈ રીતે થતું હોય છે?
1: અમે સામાન્ય રીતે જ્યારે જનરલ સર્જરીનું જ્યારે અમે ભણતા હોઈએ છીએ ત્યારથી અમને અમુક લક્ષણો અમુક રોગોમાં જે કોમન છે શીખવાડવામાં આવતા હોય છે કે તાવ આવ્યો, ઉલટી થઈ, પેટમાં જમણી બાજુમાં દુખાવો અમુક ચોક્કસ જગ્યાએ થાય તો એ એપેન્ડિક્સનો દુખાવો હોઈ શકે.
0: બરોબર.
1: એટલે આ ક્લિનિકલ લક્ષણો જોયા પછી મોટાભાગે ડોક્ટર સોનોગ્રાફી અને અમુક લોહીના રિપોર્ટ સજેસ્ટ કરે છે.
0: બરોબર.
1: સોનોગ્રાફીમાં એપેન્ડિક્સનો સોજો જોવા મળે છે અને લોહીના રિપોર્ટમાં ઇન્ફેક્શનના કણો, શ્વેત કણો ઘણા વધારે જોવા મળે છે.
0: બરોબર. એટલે એક રીતે આપણે આપણને કન્ફર્મ થઈ શકે કે ખરેખર આ એપેન્ડિસાઇટિસ છે કે નહીં એ આપણે આ રીતે અમુક પરીક્ષણો કરાવે પછી આપણે. જી. હવે એક વખત નિદાન થઈ ગયું કે એપેન્ડિસાઇટિસ છે તો એનો ઉપચાર શું હોઈ શકે?
1: એપેન્ડિક્સ એટલે આપણે એમ કહીએ કે ચોપડીઓમાં સૌથી છેલ્લા પાના હોય એને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ, કે જેની શરીરમાં જરૂર નથી.
0: બરોબર છે.
1: તો એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થાય તો તેનું ઓપરેશન એટલે કે સર્જરી એ જ એક ઉપાય છે.
0: અચ્છા. એટલે કે જે ભાગમાં ઇન્ફેક્શન છે એ ભાગ દૂર કરવાનું એવું આપણે કહી શકીએ.
1: હા.
0: હવે આપણને સર્જરીથી કોઈને પણ બધાને ડર લાગતો હોય તો આ સર્જરી પણ આપણે ડરવા જેવી સર્જરી છે કે આનાથી ડરવાની જરૂર નથી?
1: આપણે શરૂઆતમાં જ વાત કરીને કે જો આપણને એપેન્ડિક્સમાં ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે, આપણે તરત જ ડોક્ટરને બતાવીને, ડોક્ટર નિદાન કરીને તરત જો ઓપરેશન કરવાનું કરીએ તો કોઈ જ રીતે ડરવાની જરૂર નથી. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી, લેપ્રોસ્કોપી છે, રોબોટિક સર્જરી છે, આ બધાના કારણે તમે સેમ ડે સાંજે તમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે.
0: શું વાત છે. અને સર્જરી પછી કોઈ આપણે સાવધાની રાખવાની હોય છે?
1: શરૂઆતના દિવસોમાં ભારે ખોરાકને અવોઈડ કરવાનો, વજન ઉપાડવાનું, હેવી વર્ક એ બધું થોડું અવોઈડ કરવું જોઈએ. બાકી બીજી કોઈ મેજર કોઈ જ સાવધાની રાખવાની જરૂર નથી.
0: જી. હવે આપણે જ્યારે સર્જરીની વાત કરીએ, હવે ઘણા લોકો સર્જરી ટાળવાનું ઈચ્છે એટલે કે એમ થાય કે આપણે સર્જરી ન કરાવીએ, તો એમને કોઈ તકલીફ થઈ શકે એપેન્ડિસાઇટિસની સર્જરી ન કરાવીએ તો?
1: હા, એપેન્ડિક્સ એક બાજુથી બંધ અને એક બાજુથી ખુલ્લું અવયવ છે. હવે આપણે ફુગ્ગાને ક્યાં સુધી ફોલાઈ શકે? જ્યાં સુધી એની કેપેસિટી હોય ત્યાં સુધી.
0: બરોબર.
1: હવે જો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થયું, તેમાં પરું થયું અને તેનું પાણી ભરાયું, તો એપેન્ડિક્સ ત્યાં સુધી ફૂલી શકે જ્યાં સુધી એની કેપેસિટી હશે. જો એની કેપેસિટી પતી જશે તો એ ફાટવાની શક્યતા રહે છે અને તે પરું આખા પેટમાં ફેલાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
0: એટલે તકલીફ થઈ શકે. અચ્છા. હવે એ જ આ સંદર્ભમાં એક બીજું સવાલ, ઘણી વાર આપણે એકદમ ઇમરજન્સીમાં એપેન્ડિસાઇટિસની સર્જરી કરવી પડતી હોય છે, એ આવા કોઈ સંજોગો હોય તો એકદમ ઇમરજન્સીમાં સર્જરી કરવી પડતી હોય એવું થાય?
1: એપેન્ડિક્સમાં ઇમરજન્સીમાં સર્જરી બે કારણોથી કરવી પડે છે. જો ઇન્ફેક્શનના શ્વેત કણો ઘણા વધારે હોય, અસહ્ય દુખાવો હોય અને તાવ હોય, અથવા તો એપેન્ડિક્સ પેટમાં ફાટી ગયું હોય, આ બે કન્ડિશનમાં ઇમરજન્સીમાં એપેન્ડિક્સમાં સર્જરી કરવાની જરૂર પડે છે.
0: અચ્છા. હવે ડોક્ટર તપનભાઈ, એક જે બીજો સવાલ એ થાય કે બધાને એમ થાય કે આપણને આ તકલીફ ન થાય

0: એવું આપણે ઈચ્છીએ, તો આ પ્રકારની તકલીફ ન થાય એ માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ, એટલે પ્રિકોશન્સ આપણે શું શું લેવા જોઈએ?
1: આપણે પ્રિકોશનમાં જોઈએ તો અત્યારે આપણી લાઇફસ્ટાઇલ બહુ જ ચેન્જ થઈ ગઈ છે. વારે ઘડીએ આપણે જંક ફૂડ ખાઈએ છીએ, ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ, ખોરાકમાં ઘણી બધી વસ્તુઓ જે હોય છે સ્વચ્છ નથી હોતી, ચોખ્ખી નથી હોતી. તો જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ, લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ, સ્ટ્રેસ ઓછો રાખવો જોઈએ. આપણી જે લાઇફસ્ટાઇલ છે એને ચેન્જ કરીને આ વસ્તુને આપણે અવોઇડ કરી શકીએ છીએ.
0: બરોબર, એટલે આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીએ તો આપણને એપેન્ડિસાઇટિસ થવાની શક્યતાઓ ઓછી થઈ શકે એવું આપણે કહી શકીએ.
1: હા, ઓછી થઈ શકે.
0: અચ્છા, બીજું એક તબીબ તરીકે આપણે આ એક તકલીફ વિશે વાત કરી, એક શારીરિક તકલીફ વિશે વાત કરી, પણ એક તબીબ તરીકે આપ એવી ટીપ્સ આપો અમારા શ્રોતા મિત્રોને કે જે એમને સ્વસ્થ જીવન જીવવા માટે ઓવરઓલ મદદરૂપ થઈ શકે, એવી બે કે ત્રણ ચાર ટીપ્સ આપો.
1: જનરલ સર્જરીમાં હું જેટલા રોગો ભણ્યો છું, જેટલા ઓપરેશન કર્યા છે, એ બધી વસ્તુઓને જો આપણે થતી અટકાવી હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ. ખોરાક નિયમિત અને જંક ફૂડ ઓછું,
0: બરોબર,
1: સ્ટ્રેસ ઓછો,
0: બરોબર,
1: ઊંઘ નિયમિત,
0: બરોબર,
1: અને કસરત એટલે વ્યાયામ પ્રોપર કરીએ તો આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છીએ.
0: એટલે એક રીતે જોઈએ તો કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ નિવારવા માટેની એક ચાર કે પાંચ વસ્તુઓનું પાલન કરીએ એ છે આપણે કહી
1: શકીએ.
0: તો ડોક્ટર અરુણભાઈ, આપે પ્રમાણમાં જેનાથી આપણને ડર લાગે છે એવી એક શારીરિક તકલીફ એપેન્ડિસાઇટિસ વિશે આપે બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી અને સરળ ભાષામાં બહુ ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો આભાર. અને ફરીવાર કોઈ નવી વાત સાથે આપણે મળીશું એ આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા.
1: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. તો મિત્રો, આ વાતચીત બાદ હવે સમય છે આપના ફરમાઈશી ગીતોનો. તો ચાલો સાંભળીએ લાઠીથી દીપક પરમારની પસંદગીનું આ ગીત. ગીતકાર છે અવિનાશ વ્યાસ.

0: તો આ સરસ મજાના ગીત સાથે જ મિત્રો સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. પણ હા, અમે જઈએ એના પહેલા તમારે એક પ્રોમિસ ચોક્કસ આપવું પડશે કે આ ચોમાસામાં તમે એક વૃક્ષ જરૂર વાવશો. તો બોલો, વાવશો ને? અને વાવ્યા બાદ એનું જતન કરવાનું ના ભૂલાય. હા, તો આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી ને.
1: આવજો, ફરી મળીશું.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો.

સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ

0: હેતલ રાવલને આપ સાંભળી રહ્યા હતા. રચનાથી ભગવતી કુમાર શર્માની. તે પહેલાં આપણે સાંભળ્યું બાલચંદ્ર શુક્લના સ્વરમાં શૂન્ય પાલનપુરીની રચના. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતી.
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની ટીકા કરી છે. નવી દિલ્હીમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સખત ટીકા કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी और जापान की प्रधानमंत्री सनाई ताकाइची ने पिछले वर्ष 10 नवंबर को दिल्ली में हुई आतंकी घटना की भी कड़ी निंदा की. दोनों देशों ने इस निंदनीय कृत्य के अपराधियों, आयोजकों और वित्त पोषकों को बिना किसी देरी के सजा दिलाने का आह्वान किया. श्री मोदी और सुश्री ताकाइची ने अलकायदा, जैश ए मोहम्मद सहित संयुक्त राष्ट्र में सूचीबद्ध सभी आतंकी समूहों तथा संस्थाओं के खिलाफ समन्वित कार्रवाई का आह्वान किया. दोनों प्रधानमंत्रियों ने सुगम और समृद्ध हिंद प्रशांत क्षेत्र के लिए समान विचारधारा वाले देशों के बीच सहयोग बढ़ाने की प्रतिबद्धता को दोहराया. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સફળ મુલાકાત બાદ ભારતથી રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની આ મુલાકાત બંને દેશોની ભાગીદારીને વધારવા અને ભારત પ્રશાંત ક્ષેત્ર તથા શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે અને સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. શ્રી મોદી બાલોત્રામાં લગભગ 1.6 લાખ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. સાંજે તેઓ ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4માંથી એક છે અને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે ભારત અને ફાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ

0: રહી છે. ભારત ફ્રાન્સ વેપાર ગોળમેજી પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે બંને દેશો ટેકનોલોજી, નવીનતા, ઉર્જા અને ડિજિટલ વિકાસના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. શ્રીમતી સીતારમણે ફ્રેન્ચ કંપનીઓ અને રોકાણકારોને વિકસિત ભારત 2047ની યાત્રામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ એઆઈ ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વેપાર બમણો થયો છે. શ્રીમતી સીતારમણે ભારતમાં કાર્યરત લગભગ 1000 ફ્રેન્ચ કંપનીઓની હાજરીની પણ પ્રશંસા કરી હતી. નવી દિલ્હીમાં આજે યુવા બાબતોના વિભાગે માય ભારતનું ઉદ્યોગ સંગઠન સંમેલન યોજ્યું. એસોચેમ, ફિક્કી, સીએઆઈટી અને સીઆઈઆઈ સહિત અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ ઉદ્યોગ હિસ્સેદારોને માય ભારત ઇકોસિસ્ટમનો પરિચય કરાવવાનો અને ઉદ્યોગ સંગઠનો, કોર્પોરેટ્સ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને આ પહેલમાં જોડાવા માટે આમંત્રિત કરવાનો હતો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશના યુવાનો 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મુખ્ય પ્રેરક બળ છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ અને માય ભારત વચ્ચેનો સહયોગ આ યુવા ઉર્જાને રાષ્ટ્રીય વિકાસ લક્ષ્ય તરફ આગળ વાળવામાં મદદ કરશે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: તિરુવનંતપુરમમાં કેરળના મુખ્યમંત્રી VD સતીશને સ્પષ્ટતા કરી કે વિઝીજામ બંદરના હિસ્સામાં કોઈપણ ફેરફાર સરકારની પરવાનગી વિના શક્ય નથી. તેઓ વિઝીજામ બંદરનું સંચાલન કરતી કંપનીમાં ખાનગી રોકાણકારોના હિસ્સામાં ફેરફાર અંગેના અહેવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વિદેશી કંપની દ્વારા 49% હિસ્સાના રોકાણની જાહેરાત રાજ્ય સરકારને જાણ કર્યા વિના કરવામાં આવી હતી. પવિત્ર અમરનાથ યાત્રા આજે સવારે જમ્મુ કાશ્મીરના પહેલગામ અને બાલતાલ રૂટથી શરૂ થઈ. 57 દિવસની યાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: હમ બમ બોલે ઓર હર હર મહાદેવ કે જયકારોં કે બીચ અમરનાથ યાત્રીઓ કા પહેલા જટ્ટા આજ સુબહ પવિત્ર ગુફા કી તરફ રવાના હો ગયા. અગલે 57 દિનોં કી ઇસ યાત્રા કે દૌરાન લાખો શ્રદ્ધાલુ નુનવન, પહેલગામ ઓર બાલતર રાસ્તોં સે હોતે હુએ બાબા બર્ફાની કે યહાં અપની હાજરી દેંગે. દોનોં રાસ્તોં પર અધિકારીઓ ને મેડિકલ કેમ્પ, આરામ કરને કી જગહે, લંગર, પીને કે પાણી કી સુવિધા ઓર મોસમ કી પલ પલ કી જાનકારી રખને જૈસે વ્યાપક ઇંતજામ કિયે હૈ. યાત્રા કો સુરક્ષિત રૂપ સે પૂરા કરને કે લિયે સુરક્ષા કે કડે ઇંતજામ કિયે ગયે હૈ. ઇસ બીચ યાત્રીઓ કા દૂસરા જત્તા આજ સુબહ જમ્મુ કે ભગવતી નગર યાત્રી નિવાસ સે નિકલ કર ઘાટી કી તરફ રવાના હો ગયા હૈ. આકાશવાણી સમાચાર કે લિયે મેં શ્રીનગર સે ઇશફાક શાહ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રા કરી રહેલા યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમરનાથ યાત્રા શ્રદ્ધા, સાંસ્કૃતિક એકતા અને સેવાના મૂલ્યોને મજબૂત બનાવતી રહેશે. તેમણે ભારતીય સેના, CRPF, જમ્મુ કાશ્મીર પોલીસ, BSF, NDRF, ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને યાત્રાળુઓની સેવામાં રોકાયેલા દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળ અને સુત્રાપાડામાં 13 ઇંચ, તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ વરસાદ થયો છે. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો થયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ થયો છે. નવસારીના ચીખલીમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને ગણદેવીમાં 6 ઇંચથી વધુ તો ડાંગમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે NDRFની ટીમ તૈયાર કરાઈ છે. રાજ્ય પર એક સાથે 5-5 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સ્ટાફની ટીમે 9 કરોડ રૂપિયાનો 8 કિલોગ્રામથી વધુ નશાકારક પદાર્થ જપ્ત કર્યો. આ સાથે તેની હેરાફેરીમાં સામેલ 3 નેપાળી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ભારત નેપાળ સરહદ પરથી આ પદાર્થ મેળવતા હતા અને વોટ્સએપ આધારિત ડિલિવરી નેટવર્ક દ્વારા તેને દિલ્હીમાં વેચતા હતા. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. બીસીસીઆઈએ

0: શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું છે. આ શ્રેણી 15-27 ઓગસ્ટ દરમિયાન રમાશે. પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગમાં 5મા ક્રમે છે. દરમિયાન ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ બુધવારે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરાઈ હતી. બીજી T20 આવતીકાલે માન્ચેસ્ટરમાં રમાશે. ફિફા વર્લ્ડ કપમાં સ્વિટ્ઝરલેન્ડે અલ્જેરિયાને 2-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે, જ્યારે સ્પેને ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું છે. દરમિયાન પોર્ટુગલ પણ રાઉન્ડ ઓફ 32 મેચમાં ક્રોએશિયાને 2-1થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ્યું છે. આજે ઓસ્ટ્રેલિયા ભારતીય સમય મુજબ રાત્રે 11:30 વાગે ઇજિપ્ત સામે ટકરાશે. દરમિયાન ગઈકાલે બેલ્જિયમ, અમેરિકા અને ઇંગ્લેન્ડ પણ રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા હતા. ફ્રાન્સ, નોર્વે, કેનેડા, મોરોક્કો, બ્રાઝિલ અને પેરાગ્વે પણ ક્વોલિફાય થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક મેગા ઓએસએટી ફેસિલિટીનું લોકાર્પણ કરશે. આ અંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ પ્રોજેક્ટ એક ઉદ્યોગ નહીં પરંતુ હાઇટેક ઉત્પાદન, અદ્યતન એન્જિનિયરિંગ, વૈશ્વિક પુરવઠા શૃંખલા અને હજારો રોજગારીની તકના નવા યુગનો પ્રારંભ છે.
1: આજે દેશમાં 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે અને એમાં પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આ સેમિકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે. 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાના છે. એ પૈકી આ ત્રીજો જે પ્લાન્ટ છે એ સીજી પાવર સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે.
0: સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે આઈઆઈટી ગાંધીનગરમાં ટૂંક સમયમાં

0: સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ સમર્થ શરૂ થશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ કેન્દ્રમાં રાજ્યના ઇજનેરી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ ઔદ્યોગિક વ્યવસાયિકો માટે સંશોધન અને તાલીમની વ્યવસ્થા કરાશે. આ માટે આઈઆઈટી ગાંધીનગર રાજ્યની કોલેજો સાથે સમજૂતી કરાર કરશે. આ કેન્દ્રમાં 5 વર્ષમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા આ કેન્દ્રના સંચાલન માટે જરૂરી સાધનોની ખરીદી અને બાંધકામ માટે સલાહકારોની નિમણૂક કરવા માટેની જરૂરી પ્રક્રિયા શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓ અહીં સેમિકન્ડક્ટર ક્ષેત્રની આધુનિક અને ઉદ્યોગોની માંગ અનુસારની તાલીમ મેળવી શકશે. રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ અંતર્ગત ડાંગમાં છેલ્લા 6 કલાકમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ થતાં જિલ્લાના 28 માર્ગો અવરોધાયા છે. ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં વેરાવળ, કોડીનાર, તલાળા, ઉના અને ગીરગઢડામાં ભારે વરસાદ થયો છે.
1: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં 5 તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર વાઘેલાએ આપતકાલીન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ કર્મચારીઓને રાહત કામગીરી માટે કોઈપણ સમયે સ્ટેન્ડબાય રહેવા સૂચના આપી હતી. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
0: અરવલ્લીમાં મોડાસા, માલપુર સહિતના તાલુકામાં વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું છે.
2: અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદે ધુવાધાર બેટિંગ કરી છે અને જિલ્લાના ભીલોડા, શામળાજી, મેઘરજ, માલપુર અને મોડાસા સહિતના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભીલોડા તાલુકાની ગોધરી નદીમાં નવા નીરની આવક થઈ છે તો શામળાજીના મોટા કંથારિયા નજીક પણ નદીમાં રાજસ્થાનનું નવું પાણીની આવક નોંધાઈ છે. આ સાથે જ સાઠંબામાં 48 મિલીમીટર અને બાયડમાં 58 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.
0: તો જૂનાગઢના માળિયા, કેશોદ અને માંગરોળમાં 9 થી 11 ઇંચ વરસાદ થતાં લોકોને નીચાણવાળા વિસ્તારમાં અને દરિયાકાંઠે ન જવા અપીલ કરાઈ છે. નવસારીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં આજે રજા અપાઈ છે. મહેસાણાના વિજાપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે. ઉપરાંત તાપી, દ્વારકા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. રાજ્યભરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 68 તાલુકામાં વરસાદના અહેવાલ છે, જેમાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ ડાંગના વઘઈ તાલુકામાં નોંધાયો, જ્યારે નવસારીના ચીખલી અને વાંસદા, સુરતના અંબિકા, વલસાડ, તાપીના ડોલવણ અને નવસારીના ગણદેવી તાલુકામાં 7 થી 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાયના તાલુકામાં 7.5 ઇંચ વરસાદ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. દરમિયાન હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું મોડું આવતા રાજ્યમાં અત્યાર સુધી આ મોસમનો 9.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈએ મે મહિનામાં ભરૂચ શહેર અને નજીકના વિસ્તારોમાં હાથ ધરાયેલ સ્વતંત્ર ડ્રાઈવ ટેસ્ટના તારણો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા છે. આ ડ્રાઈવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓના વાસ્તવિક સમયની ગુણવત્તાનું મૂલ્યાંકન

0: રાજ્યમાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો. પહેલા જ દિવસે 3,02,606 બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવાતા 92.57% રસીકરણની કામગીરી પૂર્ણ થઈ. જિલ્લાના કમડા ગામ ખાતે મહેસૂલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે 0-5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયો બૂથનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોને પોલિયોની રસી અવશ્ય અપાવવાની અપીલ કરવામાં આવી હતી. નડિયાદમાં એક નવા આધાર સેવા કેન્દ્ર ASK નું ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન કરાયું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે. 5-17 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા અપાશે. આ અંગે સાંસદશ્રીએ કહ્યું હતું કે ખેડામાં આ આધુનિક ASK નાગરિકો માટે ઝડપી, વધુ અનુકૂળ અને પારદર્શક આધાર સેવાઓનો સુનિશ્ચિત કરશે. ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા અને રાષ્ટ્રીય પ્રભાવને વિસ્તારવા તરફ આ એક અનન્ય મહત્વની સિદ્ધિ છે. ગોલબેજ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ખેડા પ્રાદેશિક પરિષદ યોજાઈ ગઈ. તેમાં વિવિધ ઉદ્યોગો સાથે 1,763 કરોડ રૂપિયાથી વધુના 43 જેટલા સમજૂતી કરાર કરાયા. દરમિયાન મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન મંજૂરી પત્રો અને સહાય પત્રોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણાવતા કહ્યું હતું કે વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી તરીકે ઉભર્યું છે. મહુધાના ધારાસભ્ય અને રાજ્યના મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે ચકલાસી ખાતે નવી શાળાઓના ભવનનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરાયું હતું. 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કન્યા શાળા અને 96 લાખ રૂપિયાના ખર્ચે કુમાર શાળા ચકલાસી માટે નવા શાળા ભવનનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે શ્રી મહેડાએ શિક્ષણની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ સંપન્ન કરવા સરકાર સક્રિય હોવાનું જણાવ્યું. ગુણવત્તાસભર શિક્ષણ માટે આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો મહત્વ પર પણ તેમણે ભાર મૂક્યો હતો. ખેડામાં PM શ્રી બ્રાન્ચ શાળા ચકલાસી અને સર્વોદય વિનય મંદિર માધ્યમિક શાળા ચકલાસીના સંયુક્ત ઉપક્રમે પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ કહ્યું હતું કે રાજ્યની પ્રથમ સોલાર આધારિત AC શાળામાં સરકારી સહાય અને દાતાઓના સહયોગથી ડિજિટલ ક્લાસરૂમ, બ્રોડબેન્ડ, વાઇફાઈ તથા અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ શાળા આજે વૈશ્વિક સ્તરની બની છે. સરકારી શાળામાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા રાહ જોઈ રહ્યા છે. તે સરકારી શિક્ષણ પ્રત્યે વાલીઓના મજબૂત વિશ્વાસનું પ્રતીક હોવાનું પણ શ્રી મહેડાએ ઉમેર્યું હતું. ખેડામાં ખેત બચાવો અભિયાન શરૂ કરાયું. જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂત અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠલાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગળતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ વિસ્તારોમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમનું ગત 20 જૂને આયોજન કરાયું હતું. હમણાં જ આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જનક જાગીરદાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. નિગમ ઉપાધ્યાય અમી કોટી છે અને સાંભળીએ રચના છે કેશુભાઈ પટેલની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 5 વાગે હિન્દી ભાષામાં, ત્યારબાદ 5 અને 5 મિનિટે અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
0: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ

0: ભારતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
0: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
3: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
0: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
3: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
0: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ લોકગીતોનો કાર્યક્રમ. આજે આ કાર્યક્રમમાં કલાકાર પ્રવીણદાન માલવાના સ્વરે કેટલાક લોકગીતો સાંભળશો.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આવો સાંભળીએ પ્રવીણદાન માવલના સ્વરે આ લોકગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લોકગીતોનો કાર્યક્રમ. કલાકાર હતા પ્રવીણદાન માવલ. આકાશવાણીનો આ રાજકોટ કેન્દ્ર છે. હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી મુજબ સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લાના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે તથા 40-50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂર્ણ થયા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આવું જણાવી દઈએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં યુથ આઇકોન અંતર્ગત વિશ્વ શાંતિ

અને વિજ્ઞાન એ વિષય પર પ્રોફેસર શકુંતલા નેને સાથેની મુલાકાત. કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા, નિર્માણ સહાય પાર્થ જાની. ત્યારબાદ 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં ચોમાસુ મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો એ વિષય પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર ચિરાગ રાજાણી સાથેની મુલાકાત સાંભળશો. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા વિરલ રાવલ. આ બંને કાર્યક્રમોમાં આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું યોગદાન રહેશે. રાત્રિના 8 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. વિવિધ ભારતી કાર્યક્રમો રાત્રિના 9:30 આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેતા રાજકુમાર પર. 10 છાયાગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમ.

0: આવું જણાવી દઈએ, આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. સવારે 6:10 અર્ચના, વિવિધ ભારતી કાર્યક્રમ, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 કૃષિ માહિતી, જેમાં રાઇઝો મેટિંગ મસાલા પાકોની ખેતી માહિતી રજૂઆત કાનન છાયા, 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 સાંભળશો સુગમ સંગીત, જેમાં આ માસનું ગીત રચના ઉદય ઠક્કર, આસ્વાદ જ્વલંત છાયા, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. સાત:55 પર્યાવરણલક્ષી 5 મિનિટ, જેમાં પર્યાવરણના અજૈવિક પરિબળો એ વિશે રજૂઆત સ્તુતિ બુજની. કાર્યક્રમની રખને ગગનમાં 8:30, જેમાં કલાકાર મનુભાઈ જસદણવાળાના કંઠે કેટલાક ભજનો સાંભળશો. સ્વાસ્થ્ય કાર્યક્રમ નિરામય 8:50, જેમાં મનોશારીરિક રોગોની સચોટ સારવાર એ વિષય પર ડૉક્ટર કાવેરી વિટલાણીની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત. 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:00 કેમ છો મિત્રો ફોન ઇન કાર્યક્રમ, પ્રસ્તુતિ પ્રેરણા બુજ. 12:00-3:00 સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું. 12:00 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, 1:30 જય ભારતી કાર્યક્રમ અને 2:40 ગુજરાતી નોન ફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભામાં 6:00 શાસ્ત્રીય સંગીત, જેમાં કલાકાર મહેંદી હસનનું તબલાવાદન સાંભળશો. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ, જેમાં knowledge.com. 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં સશક્ત નેતૃત્વ દ્વારા ગ્રામ વિકાસ એ વિશે શિહોર તાલુકાના પીપરવા ગામના સરપંચ ગીતાબેન મકવાણા અને આનંદી સંસ્થાના સુમિત્રાબેન ઠક્કર સાથેની મુલાકાત સાંભળશો. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય વિરલ રાવલ, કાનન છાયા. રાત્રિના 9:30 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાણંદ યાત્રાને આવરી લેતો રેડિયો અહેવાલ, પ્રસ્તુતિ આકાશવાણી અમદાવાદ. તો આ હતા અમારા આવતીકાલે પ્રસારિત કરનાર કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્, પ્રવાચિકા નિધિઃ ઝાઃ. આદૌ મુખ્યાઃ વાર્તાઃ. આતંકવાદં પ્રતિ પાકિસ્તાન પક્ષતઃ અવિરતં ક્રિયમાણં પોષણં મત્વા ભારતેન સિંધુ જલસંધિઃ સ્થગિતાવસ્થાયામેવ રક્ષિતુમ પુનઃ સ્વપ્રતિજ્ઞા દૃઢીકૃતા. પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના પવિત્ર અમરનાથ યાત્રા રાષ્ટ્રસ્ય આધ્યાત્મિક પરંપરાયાઃ સાંસ્કૃતિક એકતાયાઃ ચ કંચન શાશ્વતમ અધ્યાયમિતિ વ્યાહૃતા. યાત્રા પ્રસંગે કચ્છભ્યઃ સર્વેભ્યઃ શ્રદ્ધાલુભ્યઃ પ્રકટિતાઃ શુભાશંસાઃ. કેન્દ્રીય વિત્તમંત્રીણા નિર્મલા સીતારમણેન વિકસિત ભારતસ્ય ગૌરવપૂર્ણ લક્ષ્ય યાત્રાયૈ ફ્રાન્સ દેશસ્ય નિવેશકાઃ સોત્સાહમ આહૂતાઃ. ભૂકંપ પીડિતે વેનેઝ્યુએલા

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. અને દોસ્તો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જે આપણે અરસપરસ આપણી માહોલ જે જોઈ રહ્યા છીએ કે દેશ દેશ વચ્ચેના જે માહોલ જોઈ રહ્યા છીએ, આ માહોલ વખતે આપણે તમામ સમજદાર અને ભણેલ ગણેલ જે વ્યક્તિઓ છે, યુવા નાગરિકો છે તમામ, એ લોકોએ તો ખાસ સમજવાની જરૂર છે કે આપણે લોકો કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ, આપણા દેશને અધરવાઇઝ આપણી આ સૃષ્ટિને આપણી આખી દુનિયાને આપણે કઈ દિશા તરફ દોરી રહ્યા છીએ. એમાંથી જરાક જાગૃત થઈને આપણે આપણા દેશને આખા વિશ્વને શાંતિ તરફ જે છે એ પ્રેરવાનું કામ કરવાનું છે આપણે દોસ્તો. અને એના માટે જ થઈને આજે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જે વિશ્વ શાંતિ અને વિજ્ઞાન આ બંને બાબતો એકબીજાની સાથે ક્યાં સંલગ્ન છે અને કેવી રીતે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેના વિશેની સરસ મજાની માહિતી આપણી સમક્ષ રજૂ કરવાના છે. તો પ્રસ્તુત છે તેમનો ઇન્ટરવ્યુ જેનું નામ છે પ્રાધ્યાપક શકુંતલા નેને. તેઓ આપણને વિશ્વ શાંતિ અને વિજ્ઞાન વિશેની સરસ મજાની માહિતી આપવાના છે. દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ એની પહેલા માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે નાસદીય સૂક્ત. આ સૂક્ત લેવામાં આવ્યો છે ઋગ્વેદમાંથી અને ફિલ્મ આલ્બમ છે ભારત એક ખોજ તેમાંથી. તો સાંભળીએ નાસદીય સૂક્ત.

0: યુવાણી કાર્યક્રમના સૌયા દોસ્તોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, યુવાણી કાર્યક્રમમાં આજે એક તદ્દન નવા વિષયની વાત કરવાની છે. વિજ્ઞાન ધર્મ આ બંને વચ્ચેના સંબંધની વાત કરીએ છીએ, સાથે સાથે અત્યારે વિશ્વમાં જે પ્રકારે આતંકવાદનો માહોલ ફેલાઈ રહ્યો છે તેના સંદર્ભમાં વિશ્વ શાંતિની વાતો પણ થઈ રહી છે. પણ આ બધામાં આપણે વિજ્ઞાન અને વિશ્વ શાંતિ એ બંનેનો સંબંધ કઈ રીતે છે અને એમાં વિજ્ઞાન કઈ રીતે મદદરૂપ થઈ શકે અને વિજ્ઞાનની ભૂમિકા શું છે, આ વિષયની કેટલીક વાતો આજે સાંભળીએ. રજૂ કરી રહ્યા છે પ્રાધ્યાપક શકુંતલા નેને, તો સાંભળીએ વિશ્વ શાંતિ અને વિજ્ઞાન.
1: ઓમ દેવઃ શાંતિઃ, અંતરિક્ષમ શાંતિઃ, પૃથ્વી શાંતિઃ, આપઃ શાંતિઃ, ઔષધયઃ શાંતિઃ, વનસ્પતયઃ શાંતિઃ, વિશ્વે દેવા શાંતિઃ, બ્રહ્મ શાંતિઃ, સર્વ શાંતિઃ, શાંતિરેવ શાંતિઃ, સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. અર્થાત સ્વર્ગમાં

શાંતિ હો, અંતરિક્ષમાં શાંતિ હો, પૃથ્વી પર શાંતિ હો, જળમાં શાંતિ હો, ઔષધિઓની શાંતિ હો, વનસ્પતિમાં શાંતિ હો, અને અંતમાં શાંતિ અને કેવળ શાંતિ જ હો, અને તે શાંતિ મારામાં હો. યજુર્વેદમાંની આ પ્રાર્થનામાં વિશ્વ શાંતિ માટેનો વૈશ્વિક સંદેશ સમાયેલો છે. એટલું જ નહીં, તેમાં વિજ્ઞાન પણ સમાયેલું છે. અંતરિક્ષમાંથી વિનાશક કિરણો આવે અને હાલની ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય, પૃથ્વી હચમચી ઉઠે તો શું થાય એનો આપણને સૌને અનુભવ છે. મેઘરાજા કે દરિયાના તાંડવનો પણ આપણે સ્વાદ ચાખ્યો જ છે. અને સૌથી મહત્વની છે આપણી આંતરિક શાંતિ. આમ સમગ્ર વિશ્વમાં સર્વત્ર શાંતિ હોય તે માટે સંવાદિતાની જરૂર છે. સંવાદિતા હોય તો જ શાંતિ શક્ય છે. વિસંવાદિતા કે વિખવાદના વાતાવરણમાં ક્યારેય શાંતિ શક્ય જ નથી. વિશ્વનો અત્યંત મહત્વનો ઘટક મનુષ્ય છે. મનુષ્ય ધારે તો સંવાદિતા સર્જી શકે, અને નહીંતર વિખવાદ પણ સર્જાય. મનુષ્યનું મન અને શરીર સ્વસ્થ હોય તો સંવાદિતા સર્જવામાં કંઈ જ મુશ્કેલી ન હોય. મન વિચારોનું ઉદ્ભવ સ્થાન તો છે જ, અને શરીર સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વિજ્ઞાનની શોધો પણ વિચારોમાંથી ઉદ્ભવે છે, અને વિજ્ઞાનની શોધોમાંથી જ મનુષ્યના જીવનને ઉપયોગી ટેકનોલોજી જન્મે છે. જરા બારીકાઈથી વિચારીએ તો વિસંવાદ કે વિખવાદ સર્જાય છે શાને કારણે? મનુષ્યને જીવવા માટે જરૂરી વસ્તુઓ, રોટી, કપડાં અને મકાન, આ મેળવવા માટે તે સતત મહેનત કરે છે. જરૂર પડે સંઘર્ષ પણ કરે છે. આવું કરવા છતાં જો આમાંથી જરૂરી કંઈક ન મળે, ત્યારે પછી વિસંવાદ અને વિખવાદ શરૂ થાય છે. આમાં સંચિતો અને વંચિતો વચ્ચેના ભેદને કારણે પણ વિસંવાદ થાય છે. વળી આવું માત્ર માણસ માણસ વચ્ચે જ નહીં, પ્રજા પ્રજા કે દેશો દેશો વચ્ચે પણ થાય છે, અને તે યુદ્ધનું સ્વરૂપ લે છે. વિજ્ઞાન આમાં કંઈ મદદરૂપ થઈ શકે ખરું? કેટલાક લોકોને તો એવું લાગે છે કે યુદ્ધ માટે નવા નવા શસ્ત્ર અસ્ત્રો વિજ્ઞાનની મદદથી જ બને છે, એટલે તે તો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. હકીકતે વિજ્ઞાન થકી જ શાંત હરિત ક્રાંતિ કે શ્વેત ક્રાંતિ પણ શક્ય બન્યા છે. એટલે કે ભૂખ્યાને અન્ન પૂરું પાડવા અને તન ઢાંકવા કપડું વિજ્ઞાનની મદદથી જ બનાવી શકાય છે. એટલે કે કોઈ પણ પ્રકારના અભાવને દૂર કરવા જો કોઈ મહત્વનું પરિબળ કામ કરતું હોય તો તે વિજ્ઞાન છે. પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત જીવનને અસર કરતી બીજી ઘણી બાબતો છે. એક મહત્વની બાબત છે આરોગ્ય. માનવ જીવનમાં આરોગ્ય વિશે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે જુદી જુદી શારીરિક તકલીફો કે દર્દો જાણે કે જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. કેટલાક લોકોને લાગે છે કે હાલમાં જૂના સમય કરતાં રોગોનું પ્રમાણ વધી ગયું છે. થોડે ઘણે અંશે એ સાચું છે કે આધુનિક સમયમાં પ્રદૂષણોનું પ્રમાણ વધવાને કારણે કેટલાક દર્દો વધ્યા છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે વિજ્ઞાનના અભ્યાસને કારણે દર્દોનું સચોટ નિદાન શક્ય બન્યું છે. અને નિદાન સચોટ હોય તો સ્વાભાવિક રીતે એની ચિકિત્સા પણ યોગ્ય રીતે કરીને માણસ રોગમુક્ત બની શકે છે. વળી ચિકિત્સા માટેના સાધનો અને ઔષધો પણ વિજ્ઞાન જ આપે છે. વનસ્પતિમાંથી કે રસાયણોનો ઉપયોગ કરી ઔષધો બનાવવા માટેની વિજ્ઞાનની શાખાનો પણ ઘણો વિકાસ થયો છે. ઉપરાંત કેવી જીવનશૈલી અપનાવવાથી દર્દોથી બચી શકાય એ જ્ઞાન પણ વિજ્ઞાન જ આપે છે. પ્રજાઓ વચ્ચે કે દેશો વચ્ચે સરળતાથી સંપર્ક થાય તો કોઈ પણ જ્ઞાનનો ઉપયોગ પણ સહજતાથી થાય. વિજ્ઞાનની મદદથી આવા સંપર્ક સેતુઓ ઝડપથી રચાય છે. આપણે જાણીએ છીએ કે છેલ્લી એક સદીમાં કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર ક્ષેત્રે નેત્રદીપક સિદ્ધિઓ મળી છે. આ ક્રાંતિ એટલી ઝડપી અને સર્વવ્યાપી છે જેણે સ્થળ કાળ વચ્ચેનો ભેદ મિટાવી દીધો છે. સમગ્ર માનવ વિશ્વ જાણે કે એક નાનું ગામ બની ગયું છે તેવું લાગે. આપણે પૃથ્વીને એક ગ્લોબલ વિલેજ તરીકે ઓળખવા માંડ્યા છીએ. વળી

0: માહિતીનો વિસ્ફોટ થવા છતાં બધી જ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની ગઈ છે એ પણ એટલું જ સાચું છે. વાવાઝોડું કે પૂર જેવી કુદરતી આફતો માટે હવે આગોતરા જાણી શકાય છે અને આથી એના વિનાશની અસર ઓછામાં ઓછી થાય તેવા પગલાં અગાઉથી લઈ શકાય છે. આને કારણે જાનમાલની ખુવારી ઓછામાં ઓછી થાય તેવી વ્યવસ્થા કરી શકાય છે અને વિજ્ઞાનની અવિરત પ્રગતિથી કદાચ ભવિષ્યમાં વાવાઝોડાને બિલકુલ વિખેરી શકાય એવી કોઈ શોધ થાય તો પણ નવાઈ નહીં. સંદેશાવ્યવહાર ઝડપી બન્યો છે, તેવી જ રીતે વાહન વ્યવહાર પણ હવે ઝડપી બન્યો છે. માત્ર વાહન ઝડપથી ચાલે તે પૂરતું નથી. ઉદાહરણ તરીકે, જે રસ્તા પર કાર કે બસ કે ટ્રક દોડવાના હોય તે પણ યોગ્ય હોવા જોઈએ. રસ્તાઓની રચના એવી હોવી જોઈએ કે વિઘ્નો વગર લાંબા અંતર સુધી વાહનો ઝડપ જાળવી શકે. ટ્રેનો માટે પણ એવા પ્રકારના રેલવે ટ્રેક હોવા જોઈએ જે ઝડપથી ચાલનારી ટ્રેન માટે અનુકૂળ હોય. વિમાન માર્ગે પણ વ્યવહાર વધ્યો છે. આને માટે જે તે વિમાનો માટે જરૂરી વિમાન પટ્ટીઓ અને એરોડ્રોમ એટલા જ જરૂરી છે. વળી અકાશમાં મુક્ત ઉડાનો માટે માર્ગદર્શક પ્રણાલીઓનો પણ વિકાસ થયો છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ઝડપથી પહોંચી શકાય એવા વિમાનો ઉપલબ્ધ થવાથી પૃથ્વી પરના કોઈ પણ સ્થળે કોઈ કુદરતી આપત્તિ આવે તો અન્ય દેશો જરૂરી સાધન સામગ્રી સાથે તરત જ મદદે દોડી જાય છે. આમ માણસ માણસ વચ્ચે, એટલે કે પ્રજા પ્રજા વચ્ચે પ્રેમ અને સમજણનો સેતુ બાંધવામાં પણ વિજ્ઞાન જ મદદે આવે છે. એક તરફ જ્યાં ધર્માંધતાને કારણે પ્રજા પ્રજા કે દેશ દેશ વચ્ચે યુદ્ધો લડાતા હોય ત્યારે સમજણના કે પ્રેમના સેતુઓ શાંતિનો શીતળ લેપ કરી શકે છે અને આ માટે પણ માનવ જાતે વિજ્ઞાનનો જ પાડ માનવો રહ્યો.
1: દોસ્તો, વિશ્વ શાંતિ અને વિજ્ઞાન વિશેની માહિતી આપણે આમ જ અવિરત સાંભળતા રહીશું, પરંતુ સમય થઈ ગયો છે એક શોર્ટ મ્યુઝિકલ બ્રેકનો. માણીએ એક મસ્મજાનું ગીત જેના શબ્દો છે કે ઘર કબ આઓગે. ફિલ્મ છે બોર્ડર ટુ. ગીત ગાયું છે સોનુ નિગમ, રૂપકુમાર રાઠોડ, અરિજિત સિંહ, વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંજે. સંગીત આપ્યું છે અનુ મલિક અને મિથુને, અને લિરિક્સ લખ્યા છે જાવેદ અખ્તર અને મનોજ મુંતશીરે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું કર્ણપ્રિય ગીત ઘર કબ આઓગે.

તો દોસ્તો, આ હતા પ્રાધ્યાપક શકુંતલા નેને, કે જેઓએ આપણને વિશ્વ શાંતિ અને વિજ્ઞાન એના વિશેની ઝીણવટભરી સરસ મજાની માહિતી આપણને આપી છે. દોસ્તો, વિજ્ઞાનનો ઉપયોગ કરીને કેવી રીતે વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેના વિશેની પણ આપણી સમક્ષ વાત કરી. આપણે તમામ યુવાનોની આ જવાબદારી છે, તમામ દેશના નાગરિકોની આ જવાબદારી છે કે કેવી રીતે દેશો દેશો વચ્ચે, રાજ્યો રાજ્યો વચ્ચે કે લોકો લોકો વચ્ચે એકદમ શાંતિભર્યું વાતાવરણ છવાયું રહે. અને જેથી કરીને જેટલી જ વિશ્વમાં શાંતિ હશે, દેશોમાં શાંતિ હશે દોસ્તો, એટલા જ તમામ દેશો એક સાથે આગળ વધી શકશે અને એની અંદર રહેનારા તમામ લોકો પણ શાંતિપ્રિય રીતે, વ્યવસ્થિત રીતે પોતાનું જીવન વ્યાપન કરી શકશે. જો વિશ્વમાં શાંતિ નહીં હોય, બરાબર, બધી જ જગ્યાએ અરાજકતા છવાયેલી હશે, તો તેનાથી વિશ્વને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ થશે અને એમાં રહેનારા લોકો સાથે સાથે કુદરતી સંપત્તિઓને પણ નુકસાન થવાનું છે. અને તેનો એક કે બીજી રીતે આજે નહીં તો કાલે એના જે બી દુષ્પરિણામો આવશે એ તમામ પ્રકૃતિએ સાથે સાથે તમામ લોકોએ પણ એ દુષ્પરિણામો

એ ડિઝાસ્ટર ભોગવવા માટે આપણે સતત તૈયાર રહેવું પડશે. જો આપણે અત્યારથી જાગી જઈશું અને વિશ્વ શાંતિ માટે થઈને ઘણા બધા પ્રયોગો કરીશું, ઘણા બધા આપણે ઉપાયો કરીશું જેમાં આપણને અત્યારે વિજ્ઞાન પણ ઘણું ખરું ઉપયોગી થઈ શકે એમ છે દોસ્તો. તો ચાલો વિજ્ઞાનનો સકારાત્મક રીતે ઉપયોગ કરીએ અને વિશ્વ શાંતિ માટે થઈને આપણે જે પણ પ્રયત્નો કરી શકીએ તે પ્રયત્નો નાના તો નાના ડગલે આપણે શરૂઆત કરીએ. તો આવા જ સુંદર મજાના વિચારો સાથે દોસ્તો આવતીકાલે સાંજે 6:30 ફરી વખત મળીશું અહીં જ તમારા યુવાણી કાર્યક્રમમાં, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. તો ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
2: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
3: બાલ સભા.
4: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
4: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
4: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-281-2-44-39-31, એટલે કે 0-281-2-44-39-31.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ
3: કેમ છો મિત્રો.
5: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
6: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડા જ ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયાચા વાંચે છે. મુખ્ય સમાચાર. ખેતરમાંથી પસાર થતી વીજલાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું લોકાર્પણ કરશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ. ગુજરાત એટીએસની કાર્યવાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઇન માટે ખેડૂતોને જંત્રીના બદલે હવે જમીનના બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અગાઉ 3 તબક્કામાં ચૂકવણાની જગ્યાએ એક સાથે શરૂઆતમાં જ 100% ચૂકવણું કરાશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી MRCની રચના કરાશે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન મળશે તેમ પણ શ્રી વાઘાણીએ ઉમેર્યું.
1: જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારે લીધો છે. આ ઉપરાંત તાવરના બેજ વિસ્તારની દરેક બાજુએ 4 એના પાયા હોય છે. એ પાયાના

0: તેની આજુબાજુ એટલે કે વધારાનું એક મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. 765 કેવી ની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું. હવેથી આ એક મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા OSATનું લોકાર્પણ કરશે. અંદાજે 7,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સુવિધાને દેશના સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું મનાઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું હતું કે દેશના 12માંથી 6 સેમીકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે. તે પૈકી રાજ્યના 3જા પ્લાન્ટનું ઉદ્ઘાટન આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે કરાશે.
2: ગુજરાત આ સેમીકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે. 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતના સ્થાપવાના છે. એ પૈકી આ 3જો જે પ્લાન્ટ છે એ સીજી પાવર સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે, પ્રોડક્શન લાઇનમાં મૂકવામાં આવશે. અને આજે ગુજરાતમાં 1,70,000 કરોડના મૂડીરોકાણથી 6 પ્લાન્ટને મંજૂરી અપાઈ છે.
1: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ પેટાચૂંટણી અને 30 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની 1, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાની 7, આણંદ જિલ્લા પંચાયતની 1 તથા હળવદ પોશીના સતલાસણા હારીજ નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતની 6 મળી કુલ 15 બેઠકની પેટાચૂંટણી યોજાશે. આ માટે આગામી 14 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ જિલ્લા અને તાલુકા પંચાયત માટે 16 અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા માટે 17 જુલાઈ રહેશે. ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT ગાંધીનગરમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં સમર્થ એટલે કે સિલિકોન અને અદ્યતન સેમીકન્ડક્ટર ઉત્પાદન સંશોધન તથા તાલીમ કેન્દ્ર શરૂ કરશે. આ માટે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને IIT ગાંધીનગર દ્વારા 190 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. સત્તાવાર યાદી મુજબ આ માટે IIT ગાંધીનગર રાજ્યની વિવિધ કોલેજ સાથે સમજૂતી કરાર MOU કરશે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ATSએ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરી. ગુજરાત અને મધ્યપ્રદેશમાં તપાસ દરમિયાન આ તમામ લોકો ગુજરાતમાં ફરીથી આતંકી સંગઠનને સક્રિય કરવા કામ કરી રહ્યા હોવાનું ATSને જણાવ્યું હતું. ATS દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપ હેઠળ પકડાયેલા 8 લોકોની આગળની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. રાજકોટમાં ખાદ્ય વિભાગ દ્વારા 90 પેઢી અને રેસ્ટોરાંની તપાસ દરમિયાન 1,094 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, જ્યારે 5 જેટલી પેઢીને સીલ કરવામાં આવી તેમજ 26 પેઢીને સંગ્રહ લાયસન્સ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિઓ બદલ નોટિસ પાઠવી છે. આ ઉપરાંત 1,24,700 રૂપિયા દંડ વસૂલ કરાયો હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે. પંચમહાલમાં કૃષિ વિભાગે ગુણવત્તા નિયંત્રણ માટે સઘન તપાસ હાથ ધરી. જિલ્લાના 72 ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ કેન્દ્રની તપાસ દરમિયાન 26 નમૂના સરકારી પ્રયોગશાળામાં મોકલાયા હતા, જ્યારે કાંકણપુર વિસ્તારમાં નિયમ ભંગ બદલ 2 ખાતર વિક્રેતાના પરવાના 15 દિવસ માટે રદ કરાયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અરવલ્લીમાં પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ અમૃતપાન અભિયાન સમગ્ર રાજ્યમાં તબક્કાવાર લાગુ કરાશે. આ અંગે માહિતી આપતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, આ માટે સરકારે 2,55,00,000 રૂપિયા મંજૂર કર્યા. નવજાત શિશુઓના જીવનને સુરક્ષિત કરવા, તેમના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ બનાવવા અને બાળ મૃત્યુદરમાં ગુણાત્મક ઘટાડો લાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણીતા ઓન્કોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર પંકજ શાહના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, કેન્સરના દર્દીઓની સેવા, સારવાર તથા તબીબી ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તેમના અવસાન

0: શાંતિ તબીબી જગતને અપૂરણીય ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્નેહીજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુખદ અને સલામત યાત્રા માટે સોશિયલ મીડિયા સંદેશમાં ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યભરમાં આગામી 8 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में. सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल जूनागढ़, अमरेली, गिर सोमनाथ और दीव के लिए दिया गया है रेड वार्निंग के साथ. अगले 5 दिन तक फिशरमैन वार्निंग दिया गया है. इसमें स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. LC3 सिग्नल फर्स्ट किया गया है.
0: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો. વલસાડમાં 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની એક ટુકડી વલસાડ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની એક ટુકડી વાપીમાં તહેનાત કરવામાં આવી છે. સુરતમાં આવતીકાલથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે કલેક્ટર તેજસ પરમારે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો.
2: જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે. તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, DRC સેન્ટર બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે. અને તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે. નદી, નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયત્ન ન કરે અને અફવાઓથી ખાસ કરીને દૂર રહે અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.
0: તાપીમાં ભારે વરસાદથી બુહારી તરફ જતા રાજમાર્ગ પર પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરાયો. ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે પૂર્ણા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. દરમિયાન વાલોડ ગામમાં પાણીના નાળામાં પડી જવાથી 2 લોકોના મોત થયા. નવસારીમાં 63 રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા. ભાવનગર અને બોટાદમાં પણ બપોર પછી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી. બીજી તરફ ગીર સોમનાથના કલેક્ટરે વરસાદની સ્થિતિને અનુલક્ષીને ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગાંધીનગરમાં તેમના કાર્યાલયમાં આ ખેલાડી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી વાજાએ લખ્યું, ભાવનગરના મોટા બાખરીયાદ ગામના ખેડૂત પરિવારના આ ખેલાડી રાષ્ટ્રમંડળ રમત 2026માં સેરેબ્રલ પાલ્સી T37 શ્રેણીની 100 મીટરની દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યના એકમાત્ર દિવ્યાંગ ખેલાડી તરીકે મેળવેલી તેમની આ સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે ગૌરવ અને આનંદની વાત હોવાનું પણ શ્રી વાજાએ ઉમેર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં CG સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું લોકાર્પણ કરશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ. ગુજરાત ATS કાર્યવાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર રજૂ કરીએ સહપ્રસારિત કાર્યક્રમ ગામનો છોરો.

0: યેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ઝાઝા કરીને રામ રામ. મિત્રો, આપણે ચોરે આવીએ ને એટલે અલક મલકની વાતો કરીએ, નવા નવા વિષયો પર વાત કરીએ. આજે હું ચોરે આવતો હતો ને તો મને એવો વિચાર આવ્યો કે ગ્લોબલ વોર્મિંગ એટલે ઋતુચક્ર પરિવર્તનની સમસ્યા આજે માત્ર આપણા જિલ્લા, રાજ્ય, દેશ પૂરતી સીમિત નથી રહી, પણ પૂરાએ વિશ્વમાં આ સમસ્યા વકરી રહી છે અને એનો સામનો બધા જ કરી રહ્યા છે. એને કારણે બધી જ ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું છે. હવે આપણે ખેતીના વિષયોની ચર્ચા કરતા હોય એટલે આપણે ખાસ વરસાદની વાત કરીએ તો વરસાદની પેટર્ન, વરસાદ છે એ કાં તો બહુ મોડો આવે કાં વહેલો આવી જાય, આવે તો એક સામટો ઝાઝો બધો આવી જાય, જેને કારણે ખેડૂત ભાઈઓ બહેનોને આ પરિસ્થિતિનો સામનો કરવામાં બહુ જ મુશ્કેલી પડતી હોય છે. એટલે હવે એ સમય આવી ગયો છે કે આપણે જે આપણી ખેત પેદાશો છે, આપણા જે પાકો છે, એનું બિયારણ છે એ સમજી વિચારીને જાણીને વાવીએ, જેથી કરીને એ બિયારણ છે એ આવી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવામાં સક્ષમ હોય. હવે આટલી બધી પૂર્વ ભૂમિકામાં તમને વાત કરી છે એટલે તમે સમજી જ ગયા હશો કે આજે આપણે આવો જ કંઈક વિષય ચોરે ચર્ચવાનો છે. તો આજનો વિષય છે ચોમાસુ મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો, અને આ વિશે આપણને માર્ગદર્શન આપવા, આપણા પ્રશ્નોના જવાબ આપવા આપણી સાથે વિષય નિષ્ણાંત તરીકે ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી સાહેબ ટેલિફોનિક રીતે જોડાવાના છે. રાજાણી સાહેબનો ટૂંકમાં પરિચય આપું તો તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલેબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે અને જૂનાગઢથી આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાઈ ગયા છે. તો રાજાણી સાહેબનું સ્વાગત કરીએ, સાહેબને કહીએ સાહેબ રામ રામ રામ રામ
3: રામ રામ રામ રામ ખેડૂત મિત્રો રામ રામ.
2: સાહેબ, આમ ચર્ચા એવી જ કરતા હતા કે ભાઈ આ ચોમાસુ મગફળી છે એની અગત્યની જાતો અને એના ગુણધર્મો વિશે આપણે વિગતે વાત કરવી છે. તો પ્રથમ પ્રશ્ન અમને લોકોને એ થાય કે ભાઈ મગફળીની અગત્યતા પહેલા વહેલા તો શું છે એ અમને વાત કરો.
3: ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે મગફળી આપણા રાજ્યનો અગત્યનો રોકડિયો પાક છે. આપણા રાજ્યના લોકોના ખાદ્યતલ માટેનો એક મુખ્ય પાક છે. આ ઉપરાંત તેમાંથી આપણે વનસ્પતિ ઘી, દૂધ, સિંગ, ચીક્કી જેવી આપણે અન્ય વાનગી પણ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત મગફળીનો પાલો એ આપણા પશુઓ માટેનો સૌથી પૌષ્ટિક આહાર છે. તેના ઉપરાંત મૂળ ઉપરની ગંડિકાઓમાં રહેલા રાઇઝોબિયમ જીવાણુ હવામાનનો નાઇટ્રોજન ખેંચી તેને જમીનમાં સ્થિર કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. એટલે જ તેને કુદરતી જૈવિક ખાતર પણ કહેવામાં આવે છે. તેની પૌષ્ટિકતાને લીધે આપણે તેને ગરીબોના કાજુ કે બદામ પણ તરીકે ઓળખી શકીએ છીએ.
2: હવે સાહેબ, ચોમાસુ ઋતુમાં મગફળી વાવવાથી ખેડૂતોને શું ફાયદો થાય એની ખાસ વાત કરો.
3: હવે મગફળીની આપણે વાત કરીએ તો મગફળીના છોડની ખાસ કરીને જે આપણે વેલડી પ્રકારની જે જાત છે તે જમીન ઉપર પથરાઈ જતી હોય છે. એટલે કે સૂકા અને અર્ધ સૂકા જેવા વિસ્તારવાળા જે ઢાળવાળા ખેતરો છે તેનું જમીનનું ધોવાણ અટકાવી શકે છે. આ ઉપરાંત આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાકોની માફક ઢળી પડતો નથી. છોડ નાનો હોય અને બીજા કેટલાય પાક સાથે આપણે મિશ્ર પાક તરીકે, આંતર પાક તરીકે વાવી શકાય. બે પાકથી આપણે વધુ ઉત્પાદન લઈ શકાય છે, તેમજ આપણે જે ખેતીનું જે જોખમ છે આના દ્વારા આપણે ઘટાડી શકીએ છીએ.
2: બરોબર. તો સાહેબ, હવે આપણે વિષયમાં વધારે આગળ વધીએ. ચોમાસુ મગફળીની જે ખેતી પદ્ધતિઓ છે એના વિશે અમને ટૂંકમાં માહિતી આપો.
3: ખેડૂત મિત્રો, આપણે મગફળીની વાવેતર કરવું છે તો ક્યાં આધારે કરી શકીએ, કેવી પ્રકારની વેરાયટી વાવી શકીએ તેની આપણે પ્રાથમિક માહિતી લેવી ખૂબ જ જરૂરી છે. જો આપણે વાવેતર આગોતરું કરવું હોય

0: એટલે કે 15 મે થી 15 જૂન સુધીમાં જો વાવેતર કરવાનું હોય તો વેલડી પ્રકારની અને મોડી પાકની મગફળીની જાત વાવવી જોઈએ. સમયસરના વાવેતર એટલે 15 જૂન થી 30 જૂન માટે વેલડી, અર્ધ વેલડી અને ઉભડી એમ દરેક પ્રકારની આપણે મગફળી વાવી શકીએ છીએ. પણ જો મોડું વાવેતર કરવું હોય એટલે કે 1 જુલાઈ થી 15 જુલાઈ સુધી તો આપણે ઉભડી અને વહેલી પાકતી જાત જ પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત આપણે વાવણી અંતર વિશે વાત કરીએ તો ઉભડી મગફળી માટે 45x10 સેન્ટીમીટર એટલે કે બિયારણનો દર 100 થી 110 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે, અથવા 30x10 સેન્ટીમીટર જો વાવેતર કરવામાં આવે તો બિયારણનો દર 150 થી 170 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જોઈએ. અર્ધ વેલડી મગફળી માટે વાવેતર અંતર 60x10 સેન્ટીમીટર અને બિયારણનો દર 120 થી 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, અને 45x10 સેન્ટીમીટરે 130 થી 135 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે રાખવો જોઈએ. વેલડી મગફળીની જો વાત કરીએ તો તે પથરાતી હોય તેનું વાવેતર અંતર થોડુંક વધારે હોય છે, એટલે કે 75x15 સેન્ટીમીટર આપણે તેનું વાવેતર અંતર રાખવું જોઈએ. આ સાથે બિયારણનો દર થોડો ઓછો જોઈએ છે, એટલે કે 100 થી 110 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે રાખવો જોઈએ. હવે સેન્દ્રીય ખાતરની વાત કરીએ તો મગફળી માટે પાયા માટે 8 થી 10 ટન ગળતિયું ખાતર અથવા તો 500 કિલોગ્રામ દિવેડીનો ખોળ પ્રતિ હેક્ટરે આપણે આપવો જોઈએ. અને રાસાયણિક ખાતરમાં મગફળીનો આપણે 12.5 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ અને 50 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરે પાયાના ખાતર તરીકે આપી શકીએ. આના માટે આપણે 9 કિલોગ્રામ DAP, 1 કિલોગ્રામ યુરિયા અને 13 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ, અથવા 25 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ, 10 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અને 13 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ વિઘા દીઠ આપવું જોઈએ, જે આપણે મગફળીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે.
1: જી જી, તો મગફળીની ખેતી પદ્ધતિઓ વિશે આપે સરસ અમને વાત કરી. હવે સાહેબ, બીજો પ્રશ્ન થાય કે ભાઈ ચોમાસુ મગફળીની સુધારેલી કઈ કઈ જાતો વાવેતર માટે આપણે ભલામણ થયેલ છે અને ક્યા સમયે એનું વાવેતર કરવું જોઈએ?
0: ખૂબ સરસ વાત છે. ખેડૂત મિત્રો, સામાન્ય રીતે ચોમાસુ વાવેતર 3 તબક્કામાં કરવામાં આવે છે. ખૂબ સારું ઉત્પાદન મેળવવા માટે ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે 15 મે થી 15 જૂન સુધીમાં પિયત આપીને મગફળીનું જો આગોતરું વાવેતર કરવું હોય તો GG11, GG12, GG13, GG HPS1, GG17, GG41 અથવા તો GG42 જેવી મોડી પાકતે આપણે વેલડી પ્રકારની મગફળી વાવી શકીએ. જો ટાઈમસરનું વાવેતર એટલે કે 15 જૂન થી 30 જૂન સુધીમાં જો વરસાદ થાય તો સમયસર વાવેતર માટે ઉભડી, અર્ધ વેલડી અથવા તો વેલડી એમ આપણે કોઈ પણ પ્રકારની મગફળીની જાત વાવી શકીએ છીએ. જેમાં જો અર્ધ વેલડી મગફળીમાં જોઈએ તો GG20, GG22, GG HPS2, GG23 અથવા તો GG24 તથા ઉભડી જાતોમાં GG32, GG39, GG40, GG101 જેવી જાતોને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. પરંતુ જો જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો વહેલી પાકતી જાત જેવી કે GG7, GG9, GG35 અથવા તો GG38 જેવી ફક્ત ઉભડી અને વહેલી પાકતી જાતોનું જ વાવેતર કરી શકાય.
1: વાહ, તો સાહેબ શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે ગ્લોબલ વોર્મિંગને કારણે વહેલો મોડો વરસાદ થાય, તો મોડો વરસાદ થાય તો કઈ કઈ જાતો વાવી શકાય એ પણ તમે વિગતવાર અમને જણાવ્યું. હવે સાહેબ, ચોમાસુ મગફળીના વાવેતર માટે કેવા બિયારણોનો ઉપયોગ ખાસ તો કરવો જોઈએ?
0: ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ છીએ પ્રમાણે કે સારું બિયારણ તે આપણે સારી ઉપજ આપે છે, એટલે કે મગફળીમાં ઉત્પાદનમાં સુધારેલ જાતોનું ઘણું જ મહત્વ છે. સુધારેલ બીજ વાપરવાથી ઉત્પાદનમાં સામાન્ય રીતે 20 થી 30% જેવો વધારો મેળવી શકાય છે. આથી વાવેતર માટે બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફુરણ શક્તિવાળું અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાતરીલાયક હોવું જરૂરી છે. બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ.
1: જી સાહેબ, હવે સાહેબ તમે હમણાં જ અમને બધાને કીધું કે સુધારેલી જે જાતો ભલામણ કરવામાં આવેલી હોય અને એમાં તમે વિવિધ જાતોની વાત કરી કે ઉભડી છે, અર્ધ વેલડી છે, વેલડી છે, તો સૌથી પહેલા અમોને વેલડી મગફળીના ગુણધર્મો વિશે વાત કરો.
0: હવે વેલડી પ્રકારની મગફળીના ગુણધર્મોમાં આપણે જૂની વેરાયટી જોઈએ જે પ્રચલિત હતી, જેમાં GG11 જેમાં મોટા કદના ગુલાબી દાણા હોય છે, 111 દિવસ આસપાસ પાકે છે અને આ જાતમાં તેલના ટકા 48.6 છે, જ્યારે દાણાનો ઉતારો 72.6% છે અને હેક્ટરે સરેરાશ 1430 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી વેરાયટી GG12 જે મધ્યમ કદના ગુલાબી દાણા ધરાવે, 112 થી 115 દિવસે પાકે અને આ જાતમાં તેલનું પ્રમાણ 49.6% છે, જ્યારે દાણાનો ઉતારો 71.2% છે, હેક્ટરે સરેરાશ 1437 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને આ જાત સૂકા વિસ્તાર માટે ખૂબ જ અનુકૂળ જાત છે. GG13 વિશે જોઈએ તો મધ્યમ કદના ગુલાબી દાણા 120 દિવસ પાકે, આ જાતમાં તેલનું પ્રમાણ 49.6 છે, જ્યારે દાણાનો ઉતારો 69.2% છે અને હેક્ટરે સરેરાશ 1511 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. જી જી જી સતર જે

0: મોટા કદના ગુલાબી દાણા ધરાવે અને 121 દિવસ પાકે છે. આ જાતમાં તેલનું પ્રમાણ 50.3 છે, જ્યારે દાણાનો ઉતારો 66.2% છે અને હેક્ટરે સરેરાશ 1798 કિલોગ્રામ ઉત્પાદન આપે છે, તથા આ જાતે સુકારા સામે પ્રતિકારકતા ધરાવે છે.
1: જી જી. હવે સાહેબ, આ જે વેલડી મગફળી છે એની નવી વિકસાવેલી જાતો જે છે GG41, GG42, એના મુખ્ય ગુણધર્મો શું છે?
0: ખેડૂત મિત્રો, જે GG41 અને GG42 એ વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે. એમાં GG41 વિશે વાત કરીએ તો મોટા કદના ગુલાબી દાણા ધરાવે, 120 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 51.4% છે, ત્યારે દાણાનો ઉતારો 70.8% છે અને હેક્ટરે સરેરાશ 2722 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. જ્યારે GG42 મોટા કદના ગુલાબી દાણા છે, 118 દિવસે પાકે છે અને તેલનું પ્રમાણ 49.7% છે, જ્યારે દાણાનો ઉતારો 70.5% છે અને હેક્ટરે સરેરાશ 2393 કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
1: તો સાહેબ, વેલડી જે મગફળી છે એના વિશે વાત કરી, હવે અર્ધ વેલડી મગફળીના ગુણધર્મો પણ અમને કયો.
0: ખેડૂત મિત્રો, આપને ખ્યાલ છે અર્ધવેલડી મગફળીમાં આપણે ખૂબ જ પ્રચલિત વેરાયટી એવી GG20 અને GG22, કોઈ પણ અત્યારે કોઈને તેલ ખાવું હોય તો પણ એમ કે છે અમને GG20 તેલ આપો. બરોબર, GG20 વિશે જો આપણે માહિતી લઈએ તો એ મધ્યમ કદના ખાટા ગુલાબી દાણા ધરાવે છે, 109 દિવસે પાકે છે અને આ જાતના તેલનું પ્રમાણ 50.7% છે, જ્યારે દાણાનો ઉતારો 73.4% છે અને હેક્ટરે સરેરાશ 1960 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી એવી જ વેરાયટી GG22, જેમાં મોટા કદના ખાટા ગુલાબી દાણા 118 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 49.2% છે, જ્યારે દાણાનો ઉતારો 72.5% છે, હેક્ટરે સરેરાશ 1770 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને આ જાત PBND એટલે કે પીનટ બર્ડ નેક્રોસિસ ડિઝીઝ સામે પ્રતિકારકતા ધરાવે છે. હવે નવી જાતોની વાત કરીએ તો બે નવી જાત આપણે અર્ધવેલડીમાં વિકસાવેલી છે, GG23 અને GG24. GG23 જે મધ્યમ કદના ખાટા ગુલાબી દાણા અને 121 દિવસે પાકે છે, આ જાતમાં તેલના ટકા 49.7% છે, જ્યારે દાણાનો ઉતારો 69.4% છે અને હેક્ટરે સરેરાશ 2800 કિલોગ્રામ જેવું ઉત્પાદન આપે છે. હવે GG24 વિશે વાત કરીએ તો મધ્યમ કદના ખાટા ગુલાબી કલરના દાણા જોવા મળે છે અને 119 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 58.4% છે, જ્યારે દાણાનો ઉતારો 69.5% છે અને હેક્ટરે સરેરાશ 2555 કિલોગ્રામ જેવું ઉત્પાદન આપે છે. એટલે કે GG23 અને GG24 વધુ ઉત્પાદન આપતી અને વધુ તેલનું પ્રમાણ ધરાવતી જાત છે.
1: વાહ. તો સાહેબ, આપણે વેલડી મગફળી, અર્ધ વેલડી મગફળીના ગુણધર્મો જાણ્યા, હવે ઉભડી મગફળીના ગુણધર્મો પણ અમને જણાવો.
0: ઉભડી મગફળીમાં આપણે વાત કરીએ તો GG2 એટલે G2 તરીકે ખૂબ જ પ્રખ્યાત આપણી વેરાયટી છે અને ખૂબ જ જૂની વેરાયટી છે. તેમાં મધ્યમ કદના ગુલાબી દાણા જોવા મળે, 110-115 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 49.6% છે, જ્યારે દાણાનો ઉતારો 72.8% છે, હેક્ટરે સરેરાશ 1947 કિલોગ્રામ જેવું ઉત્પાદન આપે છે, તથા સુકારા અને પીડિયા સામે આ જાત પ્રતિકારક છે. હવે GG5 જે મધ્યમ કદના ગુલાબી દાણા અને 101 દિવસે પાકે છે એટલે કે વહેલી પાકતી જાત છે, આ જાતમાં તેલનું પ્રમાણ 48.8% છે, જ્યારે દાણાનો ઉતારો 73.7% છે અને હેક્ટરે સરેરાશ 1270 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. GG7 જે મોટા કદના ગુલાબી દાણા ધરાવે અને 100 દિવસે પાકે છે એટલે કે ખૂબ જ વહેલી પાકતી જાત કહી શકીએ અને આ જાતમાં તેલનું પ્રમાણ 48.5% છે, જ્યારે દાણાનો ઉતારો 67.9% છે અને હેક્ટરે સરેરાશ 2194 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી એક જે જાત છે GG9 જે મોટા કદના ગુલાબી દાણા ધરાવે છે, 103 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 48.2% છે, જ્યારે દાણાનો ઉતારો 72.5% છે અને હેક્ટરે સરેરાશ 1632 કિલોગ્રામ ઉત્પાદન આપે છે, તથા આ જાત સુકારા સામે પ્રતિકારક મગફળીની જાત છે. તથા GG7 અને GG9 વિશે વાત કરીએ તો તેનો દાણો એકદમ ગોળ પ્રકારનો હોય છે, એટલે કે એકદમ આકર્ષક હોય છે, તેથી તેનો આપણે અલગ અલગ યુઝમાં ખાવા માટે, સિંગ માટે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ.
1: વાહ. તો સાહેબ, આપણે ઉભડી મગફળીની જ વાત કરીએ છીએ તો આ ઉભડી મગફળીની જે નવી ભલામણ કરેલ જાતો છે એના ગુણધર્મો વિશે પણ અમને થોડી વાત કરો.
0: ખેડૂત મિત્રો, ઉભડી મગફળીની વાત, નવી જાતની વાત કરીએ તો GG32 જે આપણા ખેડૂતોમાં BT32 તરીકે ખૂબ જ ફેમસ થયેલી અને સૌથી વધારે ઉત્પાદન આપતી આ જાત છે. આ જાતમાં નાના કદના ગુલાબી દાણા જોવા મળે છે, 112 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 53.9% છે એટલે ખૂબ જ વધારે છે, જ્યારે દાણાનો ઉતારો 68.5% છે, હેક્ટરે સરેરાશ 3392 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાત ટીકા અને ગેરુ સામે પ્રતિકારક મગફળીની જાત છે. આ ઉપરાંત આ જાત જ્યાં સુધી

0: પાકે છે છોડવો ત્યાં સુધી એકદમ લીલો રહે છે, એટલે તેનો ચારો પણ ખૂબ જ લીલા કલરનો રહે છે અને ખૂબ જ સારો ચારો પણ થાય છે. એટલે કે આપણે અલગ અલગ ઉપયોગ માટે આ જાતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજી જે વહેલી પાકતી જાતની વાત કરીએ તો જીજી પાત્રીસ, જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા જોવા મળે છે, 105 દિવસે પાકે છે. આ જાતમાં તેલનું પ્રમાણ 49.8 છે, જ્યારે દાણાનો ઉતારો 71.4% છે. હેક્ટરે સરેરાશ 3177 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા નિકાસલક્ષી એક મગફળીની જાત કહી શકીએ આપણે. બીજી એક જાત છે જીજી 38, જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા 106 દિવસે પાકે છે. આ જાતમાં તેલનું પ્રમાણ 49.9 છે, જ્યારે દાણાનો ઉતારો 72.3% છે અને હેક્ટરે સરેરાશ 2966 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. જીજી 101, જે મધ્યમ કદના ગુલાબી દાણા ધરાવે છે, 110 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 49.5 છે, જ્યારે દાણાનો ઉતારો 71.7% છે અને હેક્ટરે સરેરાશ 2860 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ રીતે આ ઉભળી મગફળીમાં જીજેજી 32 ખૂબ જ વધારે ઉત્પાદન આપતી જાત છે અને 35 અને 38 એ વહેલી પાકતી જાત કહી શકીએ.
1: વાહ, તો સાહેબ આ જે ઉભળી મગફળી છે એની નવી જાતોમાં કઈ જાત સૌથી વધુ ઉત્પાદન અને તેલનું પ્રમાણ છે એ વધુ ધરાવતી હોય છે?
0: આપણે આગળ જે વાત કરી ખેડૂત મિત્રો, એ પ્રમાણે સૌથી વધુ ઉત્પાદન ધરાવતી જાત એટલે કે જીજેજી 32, એટલે કે આપણે ખેડૂતોમાં બીટી 32 તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી, જેમાં 3392 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપવાની ક્ષમતા છે અને સૌથી વધુ તેલનું પ્રમાણ પણ આ જાતમાં છે, જે 53.9% છે, જે બધી જાત કરતા સૌથી વધારે છે. પરંતુ જો આપણે મોડા વરસાદ માટે વહેલી પાકતી જાત જોતી હોય તો આપણે જીજી 35 અને જીજી 38 ને પ્રાધાન્ય આપવું જોઈએ.
1: હવે સાહેબ વાત કરીએ કે એક્સપોર્ટ એટલે નિકાસલક્ષી, તો આ નિકાસલક્ષી અને મોટા દાણાવાળી મગફળી માટે કઈ જાતો ભલામણ કરવામાં આવતી હોય છે?
0: ખેડૂત મિત્રો, આપણે નિકાસ માટે મોટા કદના દાણા ધરાવતી જો મગફળીની વાત કરીએ તો આ જાતોમાં છે જીજેજી એચપીએસ 1 અને જીજી એચપીએસ 2. હવે જીજેજી એચપીએસ 1 એ મોટા કદના ગુલાબી દાણા ધરાવે, 110-120 દિવસ આસપાસ પાકે છે. તેમાં તેલનું પ્રમાણ 48.9% છે અને દાણાનો ઉતારો 67.6% છે. હેક્ટરે સરેરાશ 2125 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને આપણે સૌથી મોટા દાણાવાળી હોય નિકાસ માટે અનુકૂળ જાત છે. જો બીજી જાતની વાત કરીએ તો જીજી એચપીએસ 2, જેમાં પણ મોટા કદના ગુલાબી દાણા હોય છે, આશરે 120 દિવસે પાકે છે. તેમાં તેલનું પ્રમાણ 48.8% છે અને દાણાનો ઉતારો 68.6% છે. હેક્ટરે સરેરાશ 2832 કિલોગ્રામ એટલે ખૂબ જ સારું ઉત્પાદન આપે છે અને મોટા દાણા અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાને કારણે ઉત્તમ નિકાસલક્ષી મગફળીની જાત આપણે કહી શકીએ. હવે જો આ બંને જાતોને ખાસ કરીને મોટા દાણા નિકાસલક્ષી બજારની જરૂરિયાતને ધ્યાનમાં લખીને દ્વારા વિકસાવવામાં આવેલી છે, જેમાં જીજેજી એચપીએસ 1 એ વેલડી પ્રકારની જાત છે અને જીજી એચપીએસ 2 એ અર્ધવેલરી પ્રકારની જાત છે. એટલે ખેડૂતોને કઈ જાત વાવી છે એ આધારે બે માંથી ગમે તે એક વેરાયટી વાવી શકે છે.
1: વાહ, હવે રાજાણી સાહેબ આપ મુખ્ય તેલબિયા સંશોધન કેન્દ્ર જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું છે એની સાથે જોડાયેલા છો, તો આપના કેન્દ્ર ખાતેથી કોઈ ચોક્કસ ગુણધર્મો વાળી જાત હોય એ આપવામાં આવેલ છે કે કેમ, અને જો હા તો એના લક્ષણો શું હોઈ શકે?
0: આપણે ખેડૂત મિત્રોને વાત કરવી જોઈએ કે આપણા કેન્દ્ર દ્વારા વિશિષ્ટ ગુણ ધરાવતી જીજી 39 એટલે કે સોરઠ ઉત્તમ જેવું નામ છે પણ એમાં ગુણ છે બરોબર, અને જીજી 40 એ બે જાત વિકસાવવામાં આવેલી છે જે આરોગ્યદાયક ગુણવત્તા ખૂબ જ સારી ધરાવે છે. આ બંને જાતના તેલમાં આપણે ઓલિક એસિડનું જે પ્રમાણ કહીએ છીએ તે 78% પણ વધુ જોવા મળે છે, જે અન્ય જાતોની સરખામણીમાં ખૂબ જ ઝાઝું છે. અને ઓલિક એસિડ છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું આપણે કહી શકીએ છીએ. તો આ બંને જાતોની જો આપણે વાત કરીએ તો જીજી 39 જે સોરઠ ઉત્તમ કે જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા હોય છે, 113 દિવસે પાકે છે અને આ જાતમાં તેલના ટકા 51.5 છે, જ્યારે દાણાનો ઉતારો 66.5% છે અને હેક્ટરે સરેરાશ 2619 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી જાત એવી જીજી 40 જે મધ્યમ કદના ગુલાબી દાણા છે, 113 દિવસે પાકે છે. આ જાતમાં તેલના ટકા 51 છે, જ્યારે દાણાનો ઉતારો 63% છે. હેક્ટરે સરેરાશ 3321 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાતમાં પણ ઓલિક એસિડનું પ્રમાણ 80% વધુ જોવા મળે છે. તો આપણે જે સારું ઉત્તમ ક્વોલિટીનું જે તેલ જોતું હોય તો આ બંને જાતોમાંથી આપણે સારા ઓલિક એસિડ વાળું તેલ આપણે મળી શકે છે.
1: વાહ, તો સાહેબ આપણે ખૂબ વિગતવાર માહિતી અમને આ બધી વિવિધ જાતોની આપ આપી રહ્યા છો. હવે આપણી પાસે સમયની મર્યાદા છે એટલે અંતમાં એ પ્રશ્ન કરું કે જૂની અને નવી જે આ મગફળીની જાતો છે એમાં મુખ્ય તફાવત શું હોય?
0: ખેડૂત મિત્રો, નવી સુધારેલી મગફળીની જાતો ઉત્પાદન ક્ષમતા, દાણાની ગુણવત્તા, તેલનું પ્રમાણ

0: દાણાનો ઉતારો, રોગજીવાત સામે પ્રતિકારકતા, વિવિધ વાવેતર સમય માટે અનુકૂળ તેમજ બજાર મૂલ્યની દ્રષ્ટિએ જૂની જાતો કરતાં વધુ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ જાતો દ્વારા પ્રતિ હેક્ટરે વધુ ઉત્પાદન મેળવી શકાય છે, જેને કારણે ખેતીનો નફો અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર આપણે વધારો કરી શકીએ છીએ. તેથી ખેડૂતોને તેમના વિસ્તારની આબોહવા, જમીનનો પ્રકાર, વાવેતરનો સમય, પિયતની ઉપલબ્ધતા અને બજારની માંગને ધ્યાનમાં રાખીને યોગ્ય જાતની પસંદગી કરવી જોઈએ. તો યોગ્ય પરિસ્થિતિને અનુરૂપ જાતની પસંદગી અને ભલામણ મુજબની ખેતી પદ્ધતિ અપનાવીએ તો વધુ ઉત્પાદન મેળવી શકીએ, સારી ગુણવત્તાવાળો આપણે પાક લઈ શકીએ અને વધુ આર્થિક લાભ મેળવી શકીએ છીએ.
1: વાહ ભાઈ વાહ. તો શ્રોતા મિત્રો, ચોમાસુ મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો, આ વિષયે ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી સાહેબે આપણને ખૂબ વિગતવાર માહિતી આપી. ઘણી બધી વિગતો અપાઈ ગઈ છે, ઘણી બધી જાતોની વાતો પણ થઈ ગઈ છે. તેમ છતાંય કોઈ મિત્રોને વિશેષમાં સાહેબ સાથે કંઈ વાત કરવી હોય, સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવવું હોય તો આપણે રાજાણી સાહેબનો મોબાઈલ નંબર બધા મિત્રોને આપીએ. ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે, એમનો મોબાઈલ નંબર છે 99137589971, અને અંગ્રેજીમાં કહું તો 9913758971. તો આ નંબર પર રાજાણી સાહેબનો આપ સંપર્ક કરી શકો. હવે રાજાણી સાહેબ સાથે સરસ મજાની વાત થઈ છે, ડાયરો જાયમો છે. એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મનું ગીત સાંભળીએ અને છૂટા પડીએ. રાજાણી સાહેબને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
0: રામ રામ, રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
3: રામ રામ.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો ભારતનો પુનરોચ્ચાર. સંરક્ષણ સંપાદન પરિષદે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ બીએમએસ ઇપોક આઈઆઈએન અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ. અને ફિફા વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. રાજસ્થાનની મુલાકાત દરમિયાન તેઓ જોધપુર હવાઈ મથક પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે. 480 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. તેઓ બાલોતરામાં લગભગ 1,06,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી પચપદરા ખાતે ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ દેશને સમર્પિત કરશે. શ્રી મોદી જયપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે, જેનો કુલ ખર્ચ 13,000 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રધાનમંત્રી રાજસ્થાન સરકારના વિવિધ વિભાગોમાં ભરતી કરાયેલા લગભગ 54,000 યુવાનોને નિમણૂંક પત્રો પણ સોંપશે. સાંજે પ્રધાનમંત્રી ગુજરાત પહોંચશે, જ્યાં અમદાવાદના સાણંદમાં તેઓ સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદઘાટન કરશે. આ ઉદઘાટન ભારતની સેમીકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે વૈશ્વિક

0: સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. ભારતે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને સતત પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળસંધિ IWT સ્થગિત રહેશે. આજે સાંજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે સિંધુ જળસંધિ પર ભારતની સ્થિતિ સુસંગત છે.
1: सिंधु जल संधि पर भारत का रुख पहले की तरह स्पष्ट है. पाकिस्तान के लगातार सीमा पार आतंकवाद को मदद देने के जवाब में सिंधु जल संधि को रोक दिया गया था. पाकिस्तान को विश्वसनीय तरीके से सीमा पार आतंकवाद को मदद देना बंद करना पड़ेगा.
0: તિસ્તા નદી વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પ્રોજેક્ટ્સ માટે ભારતની વિકાસ સહાય પર પરસ્પર સંમત થયેલા રોડમેપ પર આધારિત છે, જેની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવે છે.
1: बांग्लादेश में परियोजनाओं के लिए भारत की विकास सहायता आपसी सहमति से तय किए गए रोड मैप पर आधारित है. इसकी नियमित रूप से समीक्षा की जाती है. तीस्ता नदी प्रोजेक्ट पर हमारे विचार पहले ही बांग्लादेश को बता दिए गए हैं. तीस्ता मुद्दे पर अपने समग्र दृष्टिकोण में हम इससे जुड़े सभी घटनाक्रमों को ध्यान में रखेंगे.
0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આંધ્રપ્રદેશમાં તોતાપુરી કેરીના ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોની તપાસ કરવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ ઉચ્ચસ્તરીય નિષ્ણાંત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીની તાજેતરની આંધ્રપ્રદેશની મુલાકાત દરમિયાન ખેડૂતોએ તોતાપુરી કેરીના ભાવમાં ઘટાડા અંગે જાણ કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સમિતિની ભલામણોના આધારે કેરીના ઉત્પાદકોને ટકાઉ ટેકો પૂરો પાડવા, મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવા અને ક્ષેત્રમાં મૂલ્યવર્ધન, નિકાસ, રોકાણ અને રોજગાર માટે નવી તકો ઉભી કરવા માટે યોગ્ય પગલાં લેવાશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે ભારત એક વર્ષમાં $1 ટ્રિલિયન નિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના માર્ગ પર છે, જેમાં પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક નિકાસનો લગભગ 15% હિસ્સો નોંધાઈ ચૂક્યો છે. નવી દિલ્હીમાં વેપાર બોર્ડની બેઠકને સંબોધતા શ્રી ગોયલે નોંધ્યું કે આ માટે માલસામાનની નિકાસ લગભગ 440 અબજ ડોલરથી વધીને 530 અબજ ડોલર અને સેવાઓની નિકાસ લગભગ 421 અબજ ડોલરથી વધીને 470 અબજ ડોલર થવાની સંભાવના છે. શ્રી ગોયલે ભાર મૂક્યો કે સરકાર સ્થાનિક વ્યવસાયો, ખાસ કરીને MSME નિકાસ તકો, દસ્તાવેજીકરણ અને બજાર પ્રવેશ અંગે માર્ગદર્શન આપવા માટે જિલ્લાઓમાં પ્રશિક્ષિત નોડલ અધિકારીઓની નિમણૂક કરશે. તેમણે ઉમેર્યું કે 38 વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારોએ ભારતીય નિકાસ માટે નવી તકો ખોલી છે, જે ભારતની નિકાસને વેગ આપવામાં મદદ કરશે. પંચાયતીરાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતીરાજ મંત્રીઓની કાર્યશાળાનું આયોજન કર્યું, જેથી 16મા નાણાપંચની ભલામણો પર ચર્ચા કરી શકાય. મંત્રાલયે માહિતી આપી હતી કે 16મા નાણાપંચ હેઠળ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે 4,35,236 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવી છે, જેમાં 15મા નાણાપંચ હેઠળ 5 વર્ષની ફાળવણી કરતાં લગભગ 84% વધારો દર્શાવે છે. કેન્દ્રીય પંચાયતીરાજ મંત્રી રાજીવ રંજનસિંહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે 16મા નાણાપંચે પંચાયતો માટે 80% મૂળભૂત અનુદાન અને 20% કામગીરી આધારિત અનુદાનનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ સંપાદન પરિષદે સંરક્ષણ દળોની યુદ્ધ સજ્જતા વધારવા માટે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારતીય સેના માટે માનવરહિત હવાઈ વાહનો, ઇલેક્ટ્રોનિક્સ યુદ્ધ સિસ્ટમ આકાશ તારંગ, મેઇન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ, મધ્યમ રેન્જ સપાટીથી હવા મિસાઇલ શસ્ત્ર પ્રણાલી, ખૂબ જ ટૂંકી રેન્જની હવાઈ સંરક્ષણ પ્રણાલી, ટેન્કો માટે સક્રિય સુરક્ષા પ્રણાલી અને જેટ આધારિત કામિકાઝ ડ્રોન સિસ્ટમની ખરીદી માટે આ પ્રસ્તાવોને મંજૂર કરાયા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી આકાશ તારંગ સૈન્ય રચનાઓને અસરકારક સુરક્ષા પૂરી પાડશે. કેન્દ્ર સરકારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ BMS, ઇપોક IIN અને લોસીગી એપ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. એપ્લિકેશનોનો ઉપયોગ ઈ રિક્ષા સહિતના ઈ વાહનોને દૂરસ્થ રીતે અક્ષમ કરવાના આરોપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એપ સ્ટોર્સને દૂર

0: કરવાનો આદેશ અપાયો છે. તેમાં કહેવાયું છે કે સુરક્ષા ચિંતાઓ અને દુરૂપયોગની શક્યતાને કારણે આ નિર્ણય લેવાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ BARCને ટેલિવિઝન રેટિંગ નીતિ 2026 હેઠળ તેનું લાયસન્સ રિન્યૂ ન થાય ત્યાં સુધી સમાચાર અને બિનસમાચાર શૈલીઓ બંનેમાં ટેલિવિઝન રેટિંગ પ્રકાશિત કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી રેટિંગ સંસ્થા લાયસન્સ રિન્યૂ કરાવે નહીં અને મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નવા નિયમનકારી માળખાનું સંપૂર્ણપણે પાલન કરતું હોવાનું પ્રમાણિત ન થાય ત્યાં સુધી આ નિર્દેશ BARCની રેટિંગ કામગીરીને રદ કરે છે. આજે સવારે સત્તાવાર રીતે શરૂ થયેલી વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા નુનવાન, પહલગામ અને બાલતાલ એમ બંને રૂટ પરથી સરળતાથી આગળ વધી રહી છે. બેઝ કેમ્પથી નીકળેલા હજારો યાત્રાળુઓ બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદ વચ્ચે મુશ્કેલ માર્ગો પર ટ્રેકિંગ કરી રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: हजारों की तादाद में यात्री इस समय धार्मिक उत्साह के साथ पवित्र गुफा में भगवान शिव के आशीर्वाद लेने और शिवलिंग के दर्शन करने के लिए आगे बढ़ रहे हैं. यात्रा के दोनों रास्तों पर यात्रियों को पानी, भोजन और विश्राम स्थल उपलब्ध कराए गए हैं ताकि इस कठिन यात्रा के दौरान उनकी सुविधा और सुरक्षा सुनिश्चित की जा सके. उत्साहित यात्रियों ने सुविधाओं और व्यवस्थाओं की सकारात्मक प्रशंसा की है. इस बीच आज सुबह जम्मू कश्मीर प्रशासन ने एक एडवाइजरी जारी करके यात्रियों से निवेदन किया है कि वो केवल अपनी पंजीकृत तिथियों पर ही यात्रा का आरंभ करें. आकाशवाणी समाचार के लिए श्रीनगर से मैं रेश बाक्षा.
0: કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતના સમગ્ર શાસનના અભિગમ હેઠળ વિવિધ વ્યક્તિગત અને સંસ્થાકીય ક્ષમતાઓના સંકલનની જરૂરિયાત છે. જ્યાં સંસ્થાઓ અને વ્યવસાયિકો સામાન્ય રાષ્ટ્રીય લક્ષ્યો તેમની સંબંધિત શક્તિઓ અને કુશળતાનું યોગદાન આપે છે. મંત્રીએ નવી દિલ્હીમાં ડેવલપમેન્ટ ઓફ એસ્પિરેશન નોલેજ સેક્શન એન્ડ હારમની દક્ષના ત્રીજા તબક્કાના ઉદઘાટન પ્રસંગે આ વાત કહી. ફૂટબોલના ફિફા વિશ્વકપમાં યુએસના આર્લિંગ્ટન ખાતે રાઉન્ડ ઓફ 32 મેચમાં આજે રાત્રે ઓસ્ટ્રેલિયાને જીત મુકાબલો રમશે, જ્યારે આર્જેન્ટિનાના મિયામી ગાર્ડન્સ ખાતે કાર્બો વર્ડે સામે ટકરાશે. આવતીકાલે સવારે કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે કોલંબિયા અને ઘાના વચ્ચે મેચ રમાશે. અગાઉ આજે સવારે કેનેડાના વાનકુવરમાં રાઉન્ડ ઓફ 32માં સ્વિટ્ઝર્લેન્ડે અલ્જેરિયાને 2-0 હરાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો ભારતનો પુનરોચ્ચાર. સંરક્ષણ સંપાદન પરિષદે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ BMS, ઇપોક IIN અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ. અને ફિફા વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મિનિમમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે સારેગામા કાર્યક્રમમાં રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીત. ગાયક અમિત કુમારના જન્મદિન નિમિત્તે તેમના કંઠે ગવાયેલા કેટલાક ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ દૂર કા રાહી ફિલ્મનું આ ગીત. ગીત અને સંગીત શબ્દો કિશોર કુમારના, સ્વર અમિત કુમાર.

0: ઓલા ચીમન ની વાત સાંભળી ને?
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है.
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકંડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને AI યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
4: અંજાનના શબ્દોને સંગીતથી સવાર્યું છે કિશોર કુમારે ફિલ્મ મમતા કી છાંવ મેં. આવો સાંભળીએ અમિત કુમારનો મધુર સ્વર.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
4: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
4: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
5: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી.

0: સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: આવો સાંભળીએ આનંદ બક્ષીની શબ્દરચનાને અમિત કુમાર તથા કિશોર કુમારના સ્વરમાં. સંગીત નિયોજક રાજેશ રોશન, ફિલ્મ આપકે દીવાને.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. આજે ગાયક અમિત કુમારના જન્મદિન નિમિત્તે તેમના સ્વરમાં કેટલાક ગીતો આપણે માણ્યા. આકાશવાણી રાજકોટને સંગ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ. થોડી જ ક્ષણોમાં સમાચાર સંધ્યા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

માં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. થોડી જ ક્ષણોમાં હિન્દીમાં તથા અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: Wimbledon Tennis Championship, Novak Djokovic equaled Roger Federer's record for most match wins at Wimbledon as the seven-time champion defeated French star Arthur Rondaresh to reach the round of 16 today. In other round third of matches, world number one Yannick Sinner defeated US player Jenson Brooksby, while Jan Lennard Struff of Germany beat Daniel Medvedev. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રા અહીં જ પૂર્ણ કરીએ. આવતીકાલે સવારે ફરી મળીશું આ જ મીટર્સ અને મેગાહર્ટ્ઝ પર. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.